નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમ

કાર્યક્રમો પીરસીશું. સાંધ્ય સભામાં આપણી કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

એક વખત નારદ મુનિ પોતાની વીણા વગાડતા વગાડતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું એક વૃક્ષ નીચે એક સાધુ છે ને એ સાધના કરી રહ્યું છે. જેવા એણે નારદજીને જોયા તો પૂછ્યું કે તમે પરમાત્મા પાસે જાઓ છો? તો તમે એમને પૂછી લેજો કે મારી મુક્તિને કેટલો સમય બાકી છે. નારદજી હસ્યા કે ભલે. હવે થોડી દૂર પાછા આગળ ગયા તો એક વૃક્ષની નીચે એક યુવાન પોતાનો એક તારો વગાડતો વગાડતો પોતાના નિજાનંદમાં મસ્ત રહીને નાચતો હતો. તો સામેથી નારદજીએ પૂછ્યું કે ભાઈ તારા માટે કઈ પૂછતા હો પરમાત્માને? પેલા યુવાન જાણે કઈ સાંભળ્યું જ નથી ને પોતાના જ નૃત્યમાં મગ્ન રહ્યો. નારદજી તો ભગવાન પાસે જાય છે અને ત્યાંથી પાછા આવે છે. ત્યારે પેલા સાધુને કહે છે કે જો મેં પરમાત્માને પૂછ્યું છે અને એમણે કહ્યું છે કે તમને હજુ 3 જન્મ લાગશે. અને પેલો બૂઢો સાધુ એને તો શાસ્ત્રો ફેંકી દીધા, માળા ફેંકી દીધી, કમંડળ ફેંકી દીધી, આ તે કેવો અન્યાય, હજી 3 જન્મ? નારદજી તો આગળ ચાલવા લાગ્યા. પેલા યુવાન પાસે આવ્યા. પેલા યુવાનને કે તે તો મને નહોતું કહ્યું પણ મેં તારા વતી પરમાત્માને પૂછ્યું છે અને પરમાત્માએ કહ્યું છે કે એ યુવાન જે વૃક્ષ નીચે નૃત્ય કરે છે ને બસ એ વૃક્ષના જેટલા પાંદડા છે ને એટલા જન્મ એના બાકી છે. પેલો યુવાન તો ખુશ થઈ ગયો. અરે આખી દુનિયામાં કેટલા બધા વૃક્ષો ને કેટલા બધા પાંદડા, એની બદલા એક જ વૃક્ષ ને એના જ પાંદડા, બસ એટલા જ. અરે તો પામી ગયો. અને બરાબર એ જ ક્ષણે એ યુવક છે એ મુક્તિ પામી ગયો. એટલે ધીરજ તમારામાં હોય તો તમે ગમે તે ગમે ત્યારે ગમે તે પડે

એક વખત સોક્રેટિસ પાસે એક યુવાન આવે છે અને એક પ્રશ્ન પૂછે છે કે હું ગમે એટલો પ્રયત્ન કરું છું પણ છતાં હું સફળ કેમ નથી થતો. અને ત્યારે સોક્રેટિસ છે એ એમને કહે છે કે તું કાલે સવારે આવજે મારી પાસે. અને બીજે દિવસે પેલો યુવાન છે એની પાસે આવી જાય છે. તો સોક્રેટિસ તો એથેન્સની ગલીઓમાં આમ ઓટલા ઉપર બેઠા હોય છે. એ જીવતી જાગતી હાલતી ચાલતી યુનિવર્સિટી જેવા હતા. અને એ ઓટલા ઉપર પેલો યુવાન આવ્યો એટલે ઉભા થઈને ચાલવા માંડ્યા. અને યુવાનને પોતાની સાથે ચાલવાનું કહ્યું. ચાલતા ચાલતા ચાલતા ચાલતા ગામ ગયું, બજાર ગઈ, પાદર આવ્યું. તો યુવાનને આશ્ચર્ય થાય કે આ સોક્રેટિસ કેમ અટકતા નથી ને કેમ મારા પ્રશ્નનો જવાબ આપતા નથી. એમ એમ કરતા કરતા તો સામે નદી આવી ગઈ. યુવાનને થયું હવે તો મારા પ્રશ્નનો જવાબ આપશે. તો સોક્રેટિસ તો નદીની અંદર ચાલવા લાગ્યા. તો યુવાન પણ એની સાથે ચાલવા લાગ્યો. હવે બરાબર કેળ સમાણા પાણી આવ્યા, છાતી સમાણા પાણી આવ્યા. અને સોક્રેટિસે અચાનક જ પેલા યુવાનનું માથું છે ને લઈને પાણીમાં ડૂબાડી દીધું. હવે પેલો યુવાન એકદમ ગભરાઈ ગયો. એ આવા હુમલા માટે તૈયાર નહોતો અને એકદમ તરફડિયા મારવા માંડ્યો અને પોતાનું માથું બળપૂર્વક સોક્રેટિસના હાથ પરથી છોડાવવા માટે તેને પ્રયત્ન કરવા લાગ્યો. અને જેમ તેમ મહા પ્રયાણે પ્રયત્ન કરીને પોતાનું માથું છોડાવી શક્યો. અને બહાર આવીને સોક્રેટિસને કે તમે તો કોઈ માણસ છો, તમારે મને જવાબ ન આપવો હોય તો ના પાડો, પણ આ રીતે મારા જીવન સાથે રમવાનું, તમે મારા પ્રશ્નનો જવાબ ક્યાં આપ્યો? ત્યારે સોક્રેટિસ કહે છે કે મેં તો મારા તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. યુવાન કે ક્યારે? તો કે ચાલ હવે હું તને પ્રશ્ન પૂછું. જ્યારે મેં તારું માથું પાણીમાં ડૂબાડ્યું ત્યારે તારે સૌથી વધારે કોની જરૂર હતી? કે શ્વાસની. અચ્છા, તો એના માટે તે શું કર્યું? અરે, મેં મારા જીવ ઉપર આવીને આ પ્રયત્ન કર્યો ત્યારે માંડમાંડ મારો જીવ બચાવી શક્યો છું. આ તો જવાબ છે. તે તારો પ્રયત્ન 100% કર્યો માટે તું સફળ થયો. બસ આ જ મારી શીખ છે. કઈ પણ કાર્ય કરો તો એના માટે તમારો પુરુષાર્થ 100% હોવો જોઈએ.

0: चिते प्रसन्ने भुवनम् प्रसन्नम् चितम् विष्णे भुवनम् विष्णम् अतो भिलासु यदि ते सुखे स्यात् चित प्रसादे प्रथम यत्स्वे। मन प्रसन्न होय तो सर्व जगत प्रसन्न देखाशे, मन खिन्न हशे तो आखू जगत खिन्न देखाशे। इटले सुखनी आकांक्षा जो होय तो कायम मन ने प्रसन्न राखवानु प्रयत्न करो जोई। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM। મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

0: એક વખત અનાયાસે જ લક્ષ્મીજી અને શનિદેવ બંને ભેગા થઈ ગયા. હવે વાતો વાતોમાં વાત ત્યાં આવીને અટકી કે બંને માંથી કોણ મહાન. શનિદેવ કે હું મહાન, હું રાજાને રંક બનાવી દઉં ને રંકને રાજા બનાવી દઉં. પણ લક્ષ્મીજી કે મારા વગર તમારો રાજા કરે શું, એટલે હું મહાન. હવે બંને માંથી કોઈ માને નહીં, એટલે બંને નક્કી કર્યું કે આપણે કોઈ પાસે જઈએ, કે ચાલો બ્રહ્માજી પાસે. બંને બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજીએ જોયું કે આમાં કઈ પડાય નહીં, એટલે બ્રહ્માજી કે તમે જાઓ વિષ્ણુ પાસે. એટલે વિષ્ણુ પાસે આવ્યા. હવે વિષ્ણુ ભગવાને જોયું કે આ તો હા કહું તો હાથ કપાય, ના કહું તો નાક કપાય, એટલે આમાં તો મારે કઈ બોલાય એવું જ નથી. એટલે એમણે કહ્યું એક કામ કરો, શિવ છે ને બહુ ઊંડા ગહન ધ્યાનમાં ઉતરી અને તમારા પ્રશ્નનો ઉકેલ આપશે, તમે શિવ પાસે જાઓ. એટલે એ લોકો બંને પાછા શિવ પાસે આવ્યા. શિવે જોયું કે આ તો કફોડી પરિસ્થિતિ છે, ધર્મ સંકટ છે, આમાં કશું બોલાય નહીં. એટલે એમણે કહ્યું કે તમે નારદજી પાસે જાઓ, એ આખી દુનિયામાં બ્રહ્માંડ કરે છે. એટલે બંને આવ્યા નારદજી પાસે. નારદજી કે બોલો બોલો શું કામ છે. કે હવે નક્કી કરો કે અમારા બંને માંથી કોણ મહાન, હવે તમારે જ નક્કી કરવાનું છે. તો નારદજી એ તો કહ્યું કે હા બરાબર છે ચાલો. તો કે એક કામ કરો, તમે સામે પેલું વૃક્ષ છે ને ત્યાં તમે બંને જાઓ, અને પછી ત્યાંથી ચાલીને તમે પાછા આવો. તો કે સારું. હવે જોયું નારદજી કે લક્ષ્મીજી તમે જયારે પાછા આવો છો ને ત્યારે બહુ સુંદર લાગો છો, અને શનિદેવ તમે જયારે જાઓ છો ને ત્યારે બહુ સુંદર લાગો છો. એટલે નારદજીએ ચતુરાઈ પૂર્વક આ વાતનો અહીંયા ઉકેલ લાવ્યો. આ લક્ષ્મી માનું આગમન સૌના ઘરોમાં થાય તેવી શુભેચ્છા.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સર્વ કાર્યોનું જનક વિચાર છે. વિચાર શૂન્ય માણસ વિનાશ નોતરે છે અને વિચારશીલ માણસ વિકાસ. આવી વિચારશીલ વ્યક્તિઓ જ દુનિયા પર રાજ કરતી હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: સૂર્ય ઉદય પામે છે ત્યારે લાલ હોય છે, તેવો જ સાંજે આથમે છે ત્યારે પણ લાલ હોય છે. તે જ રીતે મહાપુરુષોમાં પણ સુખમાં કે દુઃખમાં, ચડતીમાં કે પડતીમાં, દરેક પ્રસંગે સરખા જ સ્વસ્થ હોય છે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

જેવા જેના વિચારો અને કલ્પનાઓ તેવા તેના કાર્યો અને પરિણામો હોય છે. નેપોલિયન બોનાપાર્ટની અનેક વાતો તમે સાંભળી હશે, વાંચી હશે. તે કેવું વ્યક્તિત્વ હતું કે જેમનામાં નિર્ભયતા, અડગતા, આત્મવિશ્વાસ, ત્વરિત નિર્ણય શક્તિ, નેતૃત્વ જેવા અનેક સદગુણોનો ખજાનો હતો. તેમણે કહેલું કે અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોશમાં નથી. અને આ વાત પરથી આપણે પણ એ જ શીખ મેળવવી જોઈએ કે કોઈ પણ કાર્ય અઘરું નથી હોતું, એ કાર્ય કરવા માટેની ધગશ આપણામાં હોવી જોઈએ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: જો મળી કોકે કોકને માર નાખું, રોજ રોજ ત્યારે ખબર આવે.
1: ખબર હું આ
2: એક વાર્તા, એક વાર છે ને ભગવાન બુદ્ધ એક ગામ માંથી જતા, તો કેટલાક લોકો એમને ઉભા રહ્યા અને મંડ્યા ગાળો દેવા. એટલી બધી ગાળો દીધી, એટલી બધી ગાળો દીધી, બુદ્ધ તો ઉભા રહીને ખાલી શાંતિ સાંભળ્યા કરી. પછી બુદ્ધ કે, ખૂબ ધન્યવાદ તમારો, તમે આવ્યા મારી પાસે, મને આટલી બધી વાતો કરી, પણ મને ક્ષમા કરજો, મારે બીજા ગામમાં જવાનું છે, એટલે મને થોડુંક મોડું થાય છે. વળતા પાછો છે ને હું આવીશ ને ત્યારે અવશ્ય આવીશ, ને તમારે જે કાંઈ બાકી રહી ગયેલી વાત છે ને એ તમે મને ત્યારે કરજો. તો પેલા લોકો તો આશ્ચર્યમાં પડી ગયા કે અમે તમને ગાળો દઈએ છીએ, ખબર છે શું કરીએ છીએ? બુદ્ધ કે, પણ તમે ગાળો દો છો, હું લઉં તો ને, તમારે તમારી ગાળોનો પ્રત્યુત્તર જોઈતો હોત તો તમે થોડાક મોડા છો, 10 વર્ષ પહેલા તમારા અમારી જરૂર હતી, પણ હવે હું કોઈનાથી સંચાલિત થતો નથી, હું કોઈની ગાળો લેતો નથી, કોઈની પ્રશંસા લેતો નથી, તો પછી સામો ઉત્તર આપવાની ક્યાં જરૂર છે? અત્યારે નાની નાની બાબતોમાં જ્યાં તકરારો થાય છે, માણસની હત્યા સુધી વાત પહોંચી જાય છે, એનું કારણ જ છે કે બધા એકબીજા એકબીજાના અપમાનો ગાળો બધું લે છે, બીજાથી સંચાલિત થાય છે. પણ જો તમે તમારા અપમાનો છે એનો સ્વીકાર કરો, એનું ગ્રહણ કરો, તો જ આવી પ્રતિક્રિયા આવે. એની બદલામાં તમે લ્યો જ નહીં અને તટસ્થ રહ્યો તો
0: કઈ ન થાય.
2: હા, તો કઈ ન થાય. એટલે માણસ જો પોતાના કેન્દ્રમાં સ્વમાં આવી જાય તો પછી એને કોઈની પ્રશંસા કે કોઈના અપમાનો કે કોઈની ટીકા એ કાંઈ જ એને આંદોલિત કરી શકતો નથી. એટલે જ ઓશોએ કહ્યું છે કે વન્સ યુ આર રૂટેડ ઇન યોર ઓન સેન્ટર,
0: નથિંગ ફ્રોમ આઉટસાઇડ કેન મૂવ યુ.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન। આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત

0: કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: ગીતામૃતમ, ગીતાના અમૃત રસનું પાન કરતા કરતા આપણે ક્રમે ક્રમે ક્રમે ક્રમે ધીમે ધીમે 10મા અધ્યાયના 33મા શ્લોક સુધી પહોંચ્યા હતા. આપણે જાણીએ છીએ કે 10મા અધ્યાયમાં ઈશ્વરની વિભૂતિઓનું વર્ણન છે. પરમેશ્વરની વિભૂતિઓનું વર્ણન કોણ કરે છે? સ્વયં પરમેશ્વર. આ તો બહુ વિશિષ્ટતા થઈ ગઈ. ઈશ્વર જ ઈશ્વરત્વનું, ઈશ્વરની વિભૂતિઓનું વર્ણન કરી રહ્યો છે. અને હમણાં જ થોડી વાર પછી એ કહેવામાં આવશે કે અર્જુન પણ એની વિભૂતિ છે, એ પણ કહેવાવાનું છે. તો અહીંયા આપણે જે વારંવાર કહ્યું છે તે ફરી એક વખત યાદ કરી લઈએ કે અહીંયા આ ગીતાનું જ્ઞાન આપણને કરાવનાર સ્વયં પરમાત્મા છે, દેવકી નંદન કૃષ્ણ નથી, વસુદેવ નંદન કૃષ્ણ નથી. કેશે વાસુદેવ હા એમ, પણ એ તો શરીર છે. મહાભારતના રચયિતા ભગવાન વેદવ્યાસ એ પણ નથી. આગળ કહ્યું તો કે વ્યાસને આ જ્ઞાન છે, વ્યાસ પોતે પોતાને જ્ઞાન છે એમ ના કે. તો પરમેશ્વર સ્વયં પોતાની વિભૂતિઓનું વર્ણન કરી રહ્યા છે. એને સારી રીતે સમજવા માટે આપણે પણ આપણી ભૂમિકાથી થોડાક ઊંચા ઉઠવું પડે. સ્થૂળ ભૂમિકાથી એને નહીં સમજી શકાય, નહીં તો એમ કહેવાય કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે તે ઈશ્વરની વિભૂતિ હોય એનો ટૂંક સાર છે. અને તો આપણે એમ માનતા હોઈએ કે જુદી જુદી જાતના મોબાઈલ ખરીદવા જઈએ તો એમાં સૌથી શ્રેષ્ઠ મોબાઈલ જે છે એ ઈશ્વરનું સ્વરૂપ છે. કારણ કે વિભૂતિ યોગમાં એમ કહ્યું છે કૃષ્ણે કે જે સર્વોત્તમ છે જે તે વર્ગની અંદર તે હું છું. આવો કોઈ સ્થૂળ અર્થ આપણે ન કરી બેસીએ, એ માટે થઈને આપણે શું કરવું પડશે? આપણે પોતે થોડાક ઉપર ઉઠવું પડશે. શરૂઆત કરી છે તે સ્થૂળથી જ કરી છે. પોતાની વિભૂતિઓનું વર્ણન કરતી વખતે સ્થૂળ ચીજ વસ્તુઓથી શરૂઆત ચોક્કસ કરી છે અને એમાંથી ધીમે ધીમે ધીમે ધીમે સૂક્ષ્મ તરફ જઈ રહ્યા છે. આપણને છેલ્લે એમ કહ્યું હતું કે સર્ગ પ્રતિસર્ગ વગેરે હોય તો આદિ મધ્ય અંત હું છું, ઈશ્વરનું સ્વરૂપ છે. અધ્યાત્મ વિદ્યા ઈશ્વરનું સ્વરૂપ છે, વાદ પણ ઈશ્વરનું સ્વરૂપ છે. કારણ કે વાદે વાદે જાય તે તત્વબોધા. ભાષા ઉત્પન્ન થઈ હોય તો ભાષાનું મૂળ ઈશ્વરનું સ્વરૂપ છે અને એ જ સર્વે દિશાઓથી સર્વ કંઈ જે અહીંયા વિદ્યમાન છે એ બધાનો ધાતા તરીકેનું જે સ્વરૂપ છે, ધારણ કરનાર તરીકેનું જે સ્વરૂપ છે એ પણ ઈશ્વરનું જ સ્વરૂપ છે, ઈશ્વરની જ વિભૂતિ છે. એને ઓળખવા માટે આને ઓળખીએ કે કોણ કરે છે? તો ઈશ્વર કરે છે. હજી આગળ ચાલે છે, આ જ રીતે સૂક્ષ્મ રીતે આગળ ચાલે છે. આપણે 34મા શ્લોકથી ચાલશું. 34મો શ્લોક શું કહે છે? મૃત્યુ સર્વહરશ્ચાહમ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ કીર્તિ શરીર વાક્ય ધારીણામ સ્મૃતિર મેધાદૃતિ ક્ષમા. માણસનો ધાતા હું છું, ભરણ પોષણ કરનાર હું છું એમ કર્યું તો દરેક વસ્તુ જે

ઉત્પન્ન થાય છે, એનો નાશ પણ થાય છે. એટલે જન્મ છે અને મૃત્યુ છે, આ તો ક્રમ બનાવી દીધો આપણે, કે જે જન્મે છે, જે ઉત્પન્ન થાય છે, તે એનો સમય આવશે ત્યારે નાશ પણ પામે છે. નાશ તો એ પણ નિત્ય છે, એ પણ એક સત્ય છે, તથ્ય છે. નાશ થશે, જે ઉત્પન્ન થયું છે તે સર્વનો નાશ થશે. કૃષ્ણનું પોતાનું શરીર કે રામ ભગવાન હતા એમ આપણે કહીએ તો એમનું પણ શરીર તો મૃત્યુ પામ્યું. તો આપણે ઈશ્વરનું, ઈશ્વરની પોતાની વિભૂતિ છે. કઈ સર્વહરહ મૃત્યુ, સર્વહરહ જે કઈ વસ્તુઓ છે એનો સંહાર કરનાર, એનો નાશ કરનાર, એના અસ્તિત્વને મિટાવી દેનાર એવું તત્વ જે છે, જેને આપણે મૃત્યુ તરીકે ઓળખીએ છીએ, તે પણ ઈશ્વરની જ વિભૂતિ છે. કોણ મૃત્યુ પામે છે? જે કંઈ સ્થૂળ જગત છે તે, જે કંઈ ઉત્પન્ન થયું છે તે. આત્મા તો અમર છે, એની સાથે એક છે, એટલે એ એકત્વનો નાશ થતો નથી. પણ જે કંઈ દેખાય છે એ બધું નાશ પામે છે. એટલે મૃત્યુ હું છું? પણ આપણે તો પાછા એમ કહીએ છીએ કે જે મૃત્યુ પામે છે તે ફરી પાછું જન્મે છે. કશાનો સર્વથા નાશ થતો નથી, કારણ કે ઈશ્વરને જ આપણે જગતનું આદિ કારણ કહેતા હોઈએ તો એ આદિ કારણમાં સમાઈ જાય. આગળ આપણે આ વાત જોઈ છે કે સાંખ્ય એમ કહે છે, દર્શનો એમ કહે છે કે કોઈ વસ્તુ સંપૂર્ણપણે નાશ પામતી નથી, એ પોતાના કારણની અંદર સમાઈ જાય છે. અને સમાઈ જાય છે એનો અર્થ એ થયો કે ફરી પાછો એવો સમય આવશે કે જે એ ઉત્પન્ન થશે. આ કાર્યકારણ સંબંધ ચાલુ રહેવાનો છે. તો જો મૃત્યુ એ ઈશ્વરનું સ્વરૂપ છે તો પછી એની એ વસ્તુ ઉદ્ભવ થવાની છે, જન્મવાની છે, એનો હેતુ પણ હું જ છું, ઈશ્વર જ છે. તો નાશ પણ હું છું અને એનો પ્રભાવ ઉદ્ભવ પણ હું છું. ભવિષ્યતામ, જે ભવિષ્ય થનારા છે, જે ઉત્પન્ન થનારા છે, એ બધાનું ઉદ્ભવ પણ, ઉત્પત્તિનું કારણ પણ હું જ છું. નારીણામ, સ્ત્રીઓની અંદર, સ્ત્રીવાચક શબ્દો બધાને આપણે સ્ત્રીઓ કહીએ, મહિલાવાચક શબ્દો બધાને આપણે મહિલા કહીએ. તો કીર્તિ શરીર વાક્ય નારીણામ, કીર્તિ શ્રી વાક સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા, જો કેવા ઉત્તમ ગુણો છે સ્ત્રીઓની અંદર. એટલે સ્ત્રીવાચક શબ્દોમાં એમ હું અર્થ કરીશ. અહીંયા ગુણો તરીકે આને પ્રસિદ્ધિ મળેલી છે. પુરાણોની અંદર એની જુદી રીતે નિર્મિતિ પણ, જુદી જ રીતે એનું નિરૂપણ પણ પુરાણોમાં થયેલું છે. દેવતાઓની પત્નીઓ તરીકે પણ કહ્યું છે. પણ એ જવા દો, આ ઉત્તમ અને ચિરસ્થાયી ગુણો છે. નારીણામ એટલે નારીવાચક શબ્દોમાં જે કંઈ નારીવાચક છે તે, તેની અંદર આ સાત, એટલે આપણે સાતને સાત પત્નીઓ કહીએ ને, ભૂમિને પણ રાજાની પત્ની કહે છે, કીર્તિને રાજાની પત્ની કહે છે. પુરાણોની એ પદ્ધતિ છે, પુરાણોની એ શૈલી છે કે એની અંદર એનું પર્સોનિફિકેશન કરી નાખે, એને મનુષ્ય રૂપ આપી દે, ગુણોને અને અવગુણોને. એવી રીતે જ આ ગુણોને અને અવગુણોને પર્સોનિફાય કરીને નારીણામ કહ્યું. સ્ત્રીઓમાં, નારીઓમાં, નારીઓમાં એટલે આ બધા નારીવાચક ગુણો છે હકીકતમાં તો. અને એને બધાને જરા જુદી રીતે રજૂ કરવા હોય તો પુરુષવાચક શબ્દોમાં ફેરવી શકાય. કીર્તિ છે એ શબ્દ નારી

વાચક છે પણ યક્ષ શબ્દ બોલવા માંડીએ તો એ પુલ્લિંગ થઈ જાય. તો નારીણામ શ્રી, વાક વાક એટલે વાણી, શરીર વાચ, સ્મૃતિર મેધા, ધૃતિ ક્ષમા, શ્રી વૈભવ, લક્ષ્મી ઉત્તમતા, એને શ્રી કહીએ છીએ. આપણે કોઈને સંબોધન કરવું હોય તો શ્રીમાન કહીએ, અને પત્નીને કહેવું હોય તો શ્રીમતી કહીએ. શ્રી વાક એટલે વાણી, ગીરા વૈખરી પણ હોય એના માટે નહીં વપરાય શબ્દ, આગળ આવી ગયું છે ગીરા માટે. સ્મૃતિ, જ્ઞાન છે ને એ બે પ્રકારનું છે, સ્મૃતિ અને અનુભવ. આપણે જે વખતે કોઈ દૂધની અંદર માનો કે ખાંડ નાખીએ અને પછી હલાવીએ અને આપણે કહે કે હવે આ દૂધ ગળ્યું છે, તો કેવી રીતે ખબર પડી? તો ખાંડ નાખી માટે ખાંડ ગળી છે એવું કોણે કહ્યું? ક્યાં તમે ચાખી? તો કે એવું આપણે ક્યારેક ચાખી હતી ને ખબર હતી. એટલે જ્ઞાનને બે પ્રકારે વહેંચે છે નૈયાયિકો, સ્મૃતિ અનુભવશ્ચ, સ્મૃતિ અને અનુભવ. તો આપણે જે કંઈ આપણે આપણા વ્યવહારમાં જે કંઈ બોલીએ છીએ, ચાલીએ છીએ, વ્યવહારો કરીએ છીએ ને એ બધા સ્મૃતિને આધારે કરીએ છીએ. મારે મારા ઘરના પગથિયાં ચડવા છે તો મારા ઘરમાં પગથિયાં છે એ મારી સ્મૃતિમાં છે, એને આપણે જ્ઞાન જ કહીએ. મારા જ્ઞાનમાં છે એટલે મારી સ્મૃતિમાં છે, ત્યાં દરેક વખતે તે અનુભવ નથી હોતો. જે વખતે અનુભવ થયો તે અનુભવ આપણા મગજની અંદર સ્થિર થઈ ગયો, તે સ્મૃતિ બન્યો. તો સ્મૃતિ પણ ઈશ્વરનું સ્વરૂપ છે. શ્રી વાક સ્મૃતિ મેધા, મેધા એટલે બુદ્ધિ, મેધા દિવ્ય બુદ્ધિને મેધા કહેવામાં આવે, ઉત્તમ બુદ્ધિને મેધા કહેવામાં આવે, માત્ર ઇન્ટેલિજન્સને નહીં. ધૃતિ, ધીરજ, ધૃતિ હોય માણસની અંદર, બીજામાં ના હોય, તરત જ આવેશ આવે ને આવેગ પ્રમાણે કામ કરે માણસ, તો એ ધૃતિ વિનાનો કહેવાય. ધૃતિ હોય એનામાં આવેગના દોરવ્યા કંઈ ના કરતા હોય એની પાસે ધૃતિ હોય, આ બધા ગુણો છે. અને ક્ષમા, ક્ષમાને વીરસ્ય ભૂષણમ કહ્યું છે. સામાન્ય માણસમાં ક્ષમા આપવાનો ગુણ ના હોય. આ બધા ગુણો સ્ત્રીવાચક શબ્દોમાં છે એટલે એમ કહ્યું કે નારીણામ, નારીઓમાં, નારીવાચક શબ્દોમાં, નારીવાચક રીતે કહેવાતા ગુણોમાં કયા કયા ગુણો કહી દીધા? તો કીર્તિ, શ્રી, વાક, કીર્તિ એટલે યશ, સ્મૃતિ, મેધા, ધૃતિ, ક્ષમા, આ બધા એ મારી જ વિભૂતિ છે. એટલે કોઈ માણસ ક્ષમાશીલ હોય તો એ ઈશ્વરનો જ આરાધક છે એમ કહી શકાય. કોઈ ધૃતિવાન હોય, કોઈ મેધાવાન હોય, કોઈ ઉત્તમ વાણી બોલી શકનારો હોય, તો આ બધી જગ્યાએ ઈશ્વરનું વિભૂતિમત્વ છે. 35મા શ્લોક ઉપર છીએ આપણે.

નામ કુસુમાકર આપણા વ્યવહારમાં આવતી બધી વસ્તુઓ અહીંયા લીધી છે. સામ ગાઈ શકાય, ગાન જેમાં થાય છે એમાં સામની અંદર હું બૃહત નામનું સામ છું. સામ ગાન છે ને એમાં પ્રકારો આપવામાં આવ્યા છે. આ સામ ગાનમાં, ગાનમાં ગાઈ શકાય એવામાં શ્રેષ્ઠતમ એને બૃહત કહેવાય છે. તો બૃહત સામ તથા સામ નામ ગાઈ શકાય એવી વસ્તુઓમાં એવામાં શ્રુતિઓમાં, સ્તુતિઓમાં, બધી શ્રુતિઓમાં બૃહત નામનું સામ જે છે તે હું છું. ગાયત્રી છંદસામહમ, અને જુદા જુદા વિવિધ છંદ છે એ છંદમાં હું ગાયત્રી છંદ છું. વૈદિક છંદોની વાત છે, લૌકિક છંદોની વાત નથી. લૌકિક છંદો માટે વૃત્ત શબ્દ વપરાય છે, વૃત્તની વાત નથી. ગાયત્રી દ્રષ્ટુ જગત્યા અનુષ્ટુ પંગત્યા સહ બૃહત્યુષ્ણિહા કુપશુ જીવી. આ બધા છંદો છે. ગાયત્રી દ્રષ્ટુ જગતી.

0: नष्टो पंक्ति बृहति
1: वगैरे।
0: हजी छे આ બધા છંદો ની અંદર હું ગાયત્રી છંદ છું। આપણે ગાયત્રી મંત્ર બોલીએ છીએ ને, તો ગાયત્રી મંત્ર એ ગાયત્રી છંદ છે। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ આ વ્યાહૃતિઓ છે, એને એક બાજુ મૂકી દો। આઠ અક્ષરના ત્રણ ચરણ થાય ત્યારે ગાયત્રી છંદ થાય। પછી આપણે ગાયત્રીને માતા તરીકે, ગાયત્રીને દેવી તરીકે, ગાયત્રીને જ્ઞાનના પર્યાય તરીકે પછી ધીમે ધીમે ધીમે ધીમે વાપરવા માંડ્યા છીએ। પણ જ્યાં જુઓ ત્યાં એના વિના ચાલે એમ નથી। તો ગાયત્રી છંદસામહમ, છંદોની અંદર હું ગાયત્રી છંદ છું। આખા છંદસનો અભ્યાસ કરવો હોય, વેદનો અભ્યાસ કરવો હોય, એક ગાયત્રીનો અભ્યાસ કરી લો, પર્યાપ્ત થઈ જશે। કારણ કે ગાયત્રી એ ઈશ્વરની વિભૂતિ છે। એક વર્ષમાં 12 મહિનાઓ આવે છે, દરેક મહિનાનું પોતપોતાનું જુદી રીતે મહત્વ છે। દરેક મહિનામાં જુદી જુદી આબોહવા, જુદા જુદા ખાનપાન, જુદું જુદું વાતાવરણ, આ બધું જોવા મળશે। આપણી પાસે 12 માસ છે, આપણી પાસે 6 ઋતુઓ છે। ધ્યાન રાખજો, 6 ઋતુઓ દુનિયાના બીજા કોઈની કોઈ દેશની પાસે નથી, આપણા પાસે જ છે, ભારતમાં જ છે 6 ઋતુઓ। દરેક ઋતુની ભિન્નતા છે, દરેક ઋતુની વિશેષતા છે। તો આ કહે છે કે માસ મહિનાઓ એની વાત કરવાની હોય ત્યારે માસાનામ માર્ગશીર્ષ માસ, માગસર મહિનો એ ઈશ્વરની વિભૂતિ છે। શ્રાવણ મહિનામાં આપણે પૂજા અર્ચન કરીએ અને બીજા મહિનામાં બીજું કંઈક કામ કરીએ અને બધું કરીએ, કાર્તક મહિનાથી આપણે વર્ષની શરૂઆત થતી ગણાવીએ અને એ બધું ખરું, પણ સમશીતોષ્ણ જે છે, કોઈ રીતે આનંદ આપનારો છે, એ મૃગશીર્ષ માગસર મહિનો છે। તો માગસર મહિનાને 12 મહિનામાં શ્રેષ્ઠતમ મહિનો એ માગસર, અને એ મારું સ્વરૂપ છે, મારી વિભૂતિ છે। માસા નામ માર્ગશીર્ષોહમ, ઋતુ નામ, અને 6 ઋતુઓ આપણે સામાન્ય રીતે 3 ઋતુ ગણીએ છીએ, શિયાળો ઉનાળો અને ચોમાસું, પણ વાસ્તવમાં 6 ઋતુઓ છે, 2 શિયાળાની, 2 ઉનાળાની, 2 ચોમાસાની, 6 ઋતુઓ છે આપણા દેશમાં। તો આ ઋતુઓ, 6 ઋતુઓની અંદર માસા નામ, ઋતુ નામ કુસુમાકર, ઋતુઓની અંદર વસંત ઋતુ એ મારી વિભૂતિ છે। વસંત ઋતુ જે વખતે ફૂલો ખીલે છે, જે વખતે બધામાં આનંદ આનંદ અને કેવળ આનંદ વ્યાપ્ત થાય છે, એ વસંત ઋતુ છે। જે વખતે દેવતાઓએ કલ્પના કરી, પૌરાણિક વાતને આપણે ઘડી વચ્ચે લઈ લઈએ, તો કે આપણે ભગવાન શિવને સંતાન થાય, એ આપણો સેનાની થાય, તો એ શ્રેષ્ઠ સેનાની બની શકે, એટલા માટે કામદેવને મોકલીએ શંકર સુધી। પણ કામદેવ એકલો નહીં જાય, કામદેવ જાય તો પોતાની સાથે વસંતને લઈને જાય, વસંત ઋતુને, વસંતને લઈને જાય, અને વસંત છે એ આખું વાતાવરણ બિલકુલ પ્રેમમય કરી દે। વસંતમાં એ શક્તિ છે કે જે આખા આખા વાતાવરણને પ્રેમમય બનાવી દે છે, એ પશુઓ હોય, પ્રાણીઓ હોય, વનસ્પતિ હોય, એ બધાને પ્રેમમય બનાવનાર, સ્નેહમય બનાવનાર, સુગંધમય બનાવનાર, સંગીતમય બનાવનાર। કોયલ ટહુકે તો વસંતમાં ટહુકે, અને ફૂલ ખીલે તો વસંતમાં ખીલે। એટલા માટે થઈને ઋતુ નામ, આ 6 ઋતુઓની અંદર વસંત ઋતુ હું છું। બધી ઋતુઓ શ્રેષ્ઠ છે પોતાની રીતે, બધા માસ પણ શ્રેષ્ઠ છે પોતાની રીતે, બધાથી જીવન બને છે સમગ્ર રીતે। વર્ષા ઋતુ નહીં હોય તો પણ નહીં ચાલે, કારણ કે વરસાદ નહીં આવે તો શું થશે, અને ગ્રીષ્મ નહીં હોય તો પણ નહીં ચાલે, ભલે ધોમ ધખતો હોય તો પણ એ જ ગ્રીષ્મ છે, એ વાદળા બંધાવશે। કોઈ પણ ઋતુ નહીં હોય તો નહીં ચાલે, બધી ઋતુઓની જરૂર છે, 6 ઋતુઓની જરૂર છે। એમ આપણે જેટલા ગણ, જેટલા સમૂહો, જેટલા વર્ગો જોયા, એ બધા વર્ગોમાં બધાની જરૂર હોય છે,

તેમ છતાં બધું વ્યવસ્થિત છે, બધાનું અસ્તિત્વ છે, છતાં એની અંદર જેને શ્રેષ્ઠ ગણવામાં આવે ત્યાં મારી વિભૂતિ છે એમ માનવાની જો પ્રક્રિયા ચાલતી હોય તો અહીંયા માસાનામ ઋતુનામ કુસુમાકરઃ, ઋતુઓની અંદર હું વસંત ઋતુ છું. દ્યુતમ છલયતામ

से जुदा चला। छलायताम जे छल्ला करना रहो छे, छेतरपिंडी करवी, छल्ला करवी, आ छेतरपिंडी करवी, छलना करवी, ये प्रवृत्ति માણસોમાં હોય છે। અને અમે છલ્લા છે આપણી સાથે કેટલીક વસ્તુઓ, તો છલના જે છે એની અંદર પણ ઈશ્વરની વિભૂતિ તો છે। ક્યાં? દ્યુત જુગાર, જુગાર છે એ પણ મારી વિભૂતિ છે એમ માનો। પતી ગયું। કોઈ માણસ એમ કે મારે જુગાર રમવો જોઈએ, કારણ કે જુગાર તો ઈશ્વરની વિભૂતિ છે, તો કે એ નહીં ચાલે, કારણ કે એ અધર્મીય બનશે। ધર્મીય રીતે કમાવું એ તમારો અર્થ છે, એટલે આ અનર્થ થશે, અર્થ નહીં થાય। પણ અહીંયા વિભૂતિ ગણાવે છે તો એમાં પણ શ્રેષ્ઠ શું, એમ ગણાવતી વખતે કહે છે કે છલના છેતરપિંડી, એ છેતરપિંડી કરનારાઓની અંદરમાં પણ શ્રેષ્ઠ છેતરપિંડી એ જુગારમાં, દ્યુતમાં, જે દ્યુતમાં યુધિષ્ઠિરે આટલો મોટો મહાસંગ્રામ મહાભારત એનું કારણ, એના બીજ જ્યાં રોપાયા એ જુગાર નામનો નિવૃત્તિ, પણ તો એ જુગારથી યુધિષ્ઠિર પાછા ફરી શક્યા નહોતા, ખબર હતી તેમ છતાં। તો છલના કરનારાઓ જે છે એમાં હું દ્યુત છું, દ્યુતમ છલયતામ અસ્મિ તેજસ તેજસ્વી નામહમ, જે તેજસ્વી લોકો છે, જે તેજસ્વી વસ્તુઓ છે, એ તેજસ્વી વસ્તુઓમાં તેજ હું છું। સૂર્ય તેજસ્વી છે તો તેજ, સૂર્યમાંથી તેજ લઈ લો, શું બચશે? ખાલી ગોળો। તેજસ્વી માણસો છે એમની અંદરથી તેજસ્વીતા લઈ લો, એમનો પ્રભાવ ખેંચી લો, તેજ એટલે પ્રભાવ, તેજસ્વી જનોની અંદર તેજસ્વીતા નો ગુણ છે, આ જે છે એ ખેંચી લો, તો પછી એ શું થઈ જશે? માટીનું ઢેફું બની જશે। તેજસ્વી નામ, જે કઈ તેજસ્વી છે, એક દીવો પ્રગટ કર્યો છે આપણે, એ દીવો તેજ આપે છે, એ તેજસ્વીતા છે। દીવાની અંદર જે તેજ છે એ તેજ લઈ લો, તો પછી દીવો શું રહેશે? દીવો રહેશે નહીં, એટલે દીવો આપણે કહી શકીશું જ નહીં। તેજસ્વી જે છે એ તેજસ્વીઓની અંદર પ્રભાવશાળી જે વસ્તુઓ છે એ લોકોની અંદર, પ્રભાવશાળીઓમાં હું પ્રભાવ છું, તેજસ્વીઓમાં હું તેજ છું, તેજસ તેજસ્વી નામ હમ, તેજસ્વીઓમાં હું તેજ છું। જયોસ્મિ વ્યવસાયોસ્મિ સત્વમ સત્વવતામહમ, જે વિજયી બને છે, બે એક ચાલતું હોય એટલે એમાં જય અને વિજય બંને આવે, હાર અને જય, વિજય વિજય અને હાર બંને વસ્તુઓ આવતી હોય ત્યાં જે વિજય છે, વિજય કરનારાઓ, વિજયી લોકો જે છે, જે પોતાની જાત ઉપર કાબુ પામે તે વિજયી હોય, જે પોતાના સ્વભાવ ઉપર કાબુ કરી લે તે વિજયી હોય, જે ઇન્દ્રિયો તરફ પોતાની સંયમના ખેંચી લાવવાની શક્તિ ધરાવતા હોય એ જાય છે। તો જે લોકો વિજયી બને છે એ વિજયી બનનારાઓની અંદર હું જય, એ હું છું, જયોસ્મિ વ્યવસાયોસ્મિ, હું જ વ્યવસાય એટલે નિશ્ચય, નિશ્ચય થવો, નિશ્ચય કરનારાઓ, દ્રઢ નિશ્ચયી લોકો હોય ને, એ દ્રઢ નિશ્ચયી લોકોની અંદર જે નિશ્ચયનું તત્વ છે, જયનું તત્વ છે તે હું છું, તેજનું તત્વ છે તે હું છું, તો નિશ્ચય કરનારાઓમાં વ્યવસાય આત્મિકા બુદ્ધિ એમ કહેવાયું છે પછીથી, તો વ્યવસાય હું છું, નિશ્ચય જે છે તે હું છું, અને સત્વવતામ સત્વમ, જે સત્વશીલ લોકો છે, સત્વવાન લોકો છે, જેમનામાં કંઈક સત્વ છે, જેમનામાં કંઈક તત્વ છે, જે સાવ માટીના ઢેફા જેવા નથી, જેની અંદર કોક ને કોક સત્વ છે, તો એ સત્વવાન લોકોની અંદરનું સત્ય સત્વ તે પણ

હું છું હોવાપણું સત્વનો તો એ અર્થ એવો થાય કે હોવાપણું સત્વવતમ, જે સત્વ વાળા લોકો છે, સત્વ વાળા પદાર્થો છે, એ બધાની અંદર જે સત્વ છે તે હું છું. એટલે એની અંદરનું જે સેન્સ કહીએ ને, તેજસ્વીઓનું તેજ, બુદ્ધિમાનોમાંની બુદ્ધિ, વિજયી થનારાઓમાંનો વિજય, વ્યવસાયાત્મક લોકોનો નિશ્ચય, આ બધું જે સત્વશીલ છે તે ઈશ્વરનું વિભૂતિમત્વ છે, તે પણ ઈશ્વર જ છે. એક શ્લોક વળી આપણે લઈ અને એને આપણે અહીંયા સમાપ્ત કરીશું. જરા પૃથ્વી ઉપર આવી જઈએ તો જુદા જુદા વંશ, જુદા જુદા લોકો, જુદા જુદા માણસો, આ બધું પ્રવર્તમાન છે. તો વૃષ્ણી નામ વૃષ્ણિયો, વૃષ્ણિ વૃષ્ણિ, આજે ભગવાન કૃષ્ણ જે કુળમાં જન્મ્યા ને એ બધા વૃષ્ણિ લોકો છે. આ વૃષ્ણિઓની અંદર

0: કવિ આનું વિવેચન કરવું પડે એવું છે. આપણી પાસે એટલો અત્યારે સમય નથી, પણ આપણે ભવિષ્ય પણ એના વિવેચનમાં જઈશું ત્યારે. આજે વૃષ્ણિજનો છે એનામાં વાસુદેવ એટલે કૃષ્ણ, હું પોતે. પાંડવાનામ ધનંજય, પાંડવોમાં અર્જુન એ ઈશ્વરની વિભૂતિ છે. મુનિનામપ્યહં વ્યાસ, મુનિઓની ગણતરી કરવામાં આવે તો મહામુનિ વ્યાસ એ મારી વિભૂતિ છે. અને કવિ નામ ઉષના કવિ, અને કવિઓ ક્રાંતદર્શીઓ, કવય ક્રાંતદર્શીના કવિઓની ગણતરી મૂકીએ તો ઉષના શુક્રાચાર્યજી એ હું છું, એમ તું જાણજે. એમ આ ઈશ્વરની વિભૂતિઓ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, અને હવે હજુ આ વિભૂતિઓનું વર્ણન ચાલુ છે એ આપણે જોવાના છીએ 10મા અધ્યાયમાં આગળ ઉપર. અહીંયા આપણે આજનો વિચાર સ્થગિત કરીએ છીએ. થોડા અલ્પ વિરામ પછી આપણે મળવાના છીએ.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોસ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આજે એઆર અને આપ સૌ માટે લઈને આવું છું આપણા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર હકારાત્મક વાતો પ્રસંગો સાચી ઘટનાઓ. કારણ કે આ બધી જ ઘટનાઓ અને વાતો દ્વારા આ લોકવાયકાઓથી ચાલી આવતી આપણી સનાતન સંસ્કૃતિ માનવીય સંસ્કૃતિ જેમાં સંવેદનશીલતા હોય કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને અગત્યનો મુદ્દો છે. ઘર આંગણે આવેલા કોઈ ભિક્ષુકને પણ આપણે સંવેદનાથી કંઈક ને કંઈક આપીએ છીએ. ક્યારેક ના પાડીએ તો માફ કરશો એવું કહીએ છીએ. આમ તો આવેલાને શું માફી આપવા માટે આપણે કહેવું પડે, પણ એ જ આપણી સંસ્કૃતિ પારિવારિક સામાજિક રીત રિવાજ અને આપણી સુંદર મજાની સંવેદનશીલતા છે. અને આવી કેટલીક વાતો તમારા સુધી આ રેડિયોના માધ્યમથી પહોંચાડી પરિવારમાં અને તમારા જીવનમાં પણ કોઈકને કહી શકાય તેવી સુંદર મજાની વાતોનું ભાતો આપવાનો નાનકડો પ્રયાસ હું કરતો હોઉં છું. વાર્તાઓ ક્યારેક તમે મોકલો છો, મેં ક્યાંક સાંભળી હોય છે, ક્યાંક મને કોઈએ મોકલી હોય છે, કે પછી મેં ક્યાંક વાંચી હોય છે. ક્યારેક કેટલાક પ્રસંગો અને અનુભવો આપણી આજુબાજુ થતા હોય છે, સત્ય હોય હકીકત હોય. તો કેટલાક લોકોને આવા અનુભવ થયા છે એ મારી સાથે વહેંચ્યા અને એમાંથી આ સુંદર વાતોને હું આપ સૌ સુધી પહોંચાડું છું. અને એટલે દર વખતે મારા શોમાં તમને એક ઇજન હોય છે કે તમે પ્રતિભાવ મોકલો, તમે વાંચેલી કોઈ વાત મોકલો, વાંચન વિચાર વર્તુળની ઓનલાઈન બેઠકમાં પણ તમે ભાગ લો, અમારા અંતાક્ષરીના શોમાં પણ તમે જૂના અને સમય અને પ્રસંગોને ઉચિત હોય તેવા ગીતો ગાઓ, મનને પ્રફુલ્લિત કરો, હકારાત્મક ખુશીઓ વહેંચો, ગમતાનો ગુલાબ કરો. તમે તમારી વાતો અને પ્રસંગોને પહોંચાડો આ માટે કમ્યુનિટી ફિલ્ડ વર્કર વોલેન્ટિયર એની પણ અમે એક સુંદર મજાની જાહેરાત આપ સૌ માટે

બધી વાતો તો હું અંતમાં પણ કરીશ, પરંતુ આજે મારે આવા જ એક શ્રોતા છે જે સીટી રાજપૂત તરીકે મને સતત એમનું નામ બસ આ જ યાદ છે, એ મોકલતા રહે છે મજાની વાતો, અનુભવો અને સત્ય ઘટનાઓ. વડીલ છે અને એમને મોકલેલી એક સુંદર મજાની સત્ય ઘટના મારે તમને હવે કહેવાની છે આજના શોમાં. અને તમે આ વાર્તાને સાંભળવાના છો લાઈફને રિચાર્જ કરો વિથ આઉટ ઓફ બોક્સ થોટ્સ એ શ્રેણીના ભાગરૂપે. ચાલો માણીએ એક સુંદર મજાની વાર્તા, પરંતુ વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

સત્ય ઘટના સીટી રાજપૂતે મોકલી આપેલી ઘટના રાત્રિના સમયની છે. મોડી રાતનો સમય એટલે કે લગભગ 3 વાગ્યાનો સમય. ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન, તેના ઉપર ઘડિયાળના ટકોરા 3 થયા એટલે કે 3 વાગ્યા, અને પ્લેટફોર્મ પર ચારે બાજુ લોકો સૂતા હોય છે. તેની વચ્ચે એક 78 વર્ષના વડીલ બેઠા છે. સફેદ ધોતી એટલે કે લુંગી ટાઈપ એમનું પહેરણ છે અને શર્ટ છે. હાથમાં વાંસની એક ટોપલી અને જેમાં ગરમા ગરમ ઇડલીઓ ભરેલી હોય છે. રાત્રિના 3 વાગ્યાના સમયમાં ગરમા ગરમ ઇડલીઓ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર. આજે એઆરના સ્વરમાં સુંદર મજાની સત્ય ઘટના હકારાત્મક વાર્તાને નામ તમારે સૌએ આપવાનું છે. આવો વાર્તાને માણીએ. અને એ વડીલ એ ડોસા બૂમો પાડે છે, ઇડલી ગરમા ગરમ ઇડલી, ઇડલી ગરમા ગરમ ઇડલી, 1 રૂપિયો, માત્ર 1 રૂપિયો. પણ કોઈ ખરીદતું નથી. 2026 ચાલે છે. 1 રૂપિયામાં તો ચોકલેટ પણ

હવે તો નથી મળતી, તો ઇડલી ક્યાંથી? લોકો હસે છે અને એમ સમજે છે કે આ કોઈ પાગલ છે, મજાક કરી રહ્યા છે, કારણ કે 1 રૂપિયામાં ઇડલી. અને પણ આવી રીતે રાત્રે 3 વાગે આવી રીતે જાહેરમાં બૂમો પાડીને કોઈ વેચતું હોય, શક્ય જ કેવી રીતે છે? કોઈ ખરીદી નથી રહ્યું. એટલે વધારે કહે છે કે મારું નામ અરવિંદ છે, હું એક આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની એક ખ્યાતનામ કંપનીમાં કામ કરું છું અને નાઇટ શિફ્ટ પતાવીને ઘરે જઈ રહ્યો હતો. એસી ગાડી હતી, ભૂખ પણ લાગી હતી, પણ સ્ટેશનના સ્ટોલ પર ઇડલીનો ભાવ 50 રૂપિયા. નોકરી કરું એટલે મારે રાતની શિફ્ટ હોય વિદેશની, બીજા દેશો સાથેની, અને ભૂખ લાગી હોય ત્યારે મારે કંઈ ખાવું હોય, ત્યારે મેં સ્ટોલ પર જોયું હતું કે એ વખતે 50 રૂપિયા ભાવ હતો અને સ્ટેશન પર અવાજ આવતો હતો 1 રૂપિયા. વાતને આગળ વધારીશું, પરંતુ હવે રામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સાંભળી રહ્યા છો એક સુંદર મજાની વાર્તા. નામ આપણે સૌએ આપવાનું છે, પણ જે હતી હકીકતની ઘટના. મારે એક વડીલ મિત્ર આપણા શ્રોતા પણ છે, સિટી રાજકોટ, એમને મોકલી આપી છે અને એમને કહી હતી એમના એક મિત્ર કે જે અરવિંદ આઈટી કંપનીમાં અને ત્યાં મોટા એન્જિનિયર તરીકે નોકરી કરે છે ચેન્નાઈમાં. એ જ્યારે રાત્રે આવી રીતે મુસાફરી કરી રહ્યા હતા, કંપનીમાંથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે એમણે પેલા વૃદ્ધને જોયા.

ઇડલીમાં લગભગ 100 ઇડલીઓ એ સમય હતી, 1 રૂપિયાની 1 ઇડલી જે વેચી રહ્યા હતા. અને એક ગ્રાહક ન હતો, એમની આંખો પણ ભીની હતી લાગણી પર. એટલે એ ભાઈ કહે છે કે હું ગાડીમાંથી નીચે ઉતર્યો અને દાદા 1 રૂપિયામાં ઇડલી તમને નુકસાન નહીં થાય એવો પ્રશ્ન પૂછે. પેલા ભાઈ મલકાયા, દીકરા આ નુકસાન નથી, નફો છે નફો. અરે કેવી રીતે દાદા? ચોખાનો ભાવ, ગેસનો ભાવ, એક ઇડલી બનાવતા ઓછામાં ઓછા 5 રૂપિયા થાય અને તમે 1 રૂપિયામાં વેચો છો. એમણે પછી છે ને ટોપલીને બંધ કરી અને કહ્યું, ચાલ અહીંયા બેસીશ, હું તને એક વાત કહું છું. અને અરવિંદભાઈએ પણ જોયું કે હજુ એમની પાસે પણ સમય હતો, ગાડી ઉપડવાને હજુ વાર હતી, કુતૂહલતા તો હતી જ, ઘરે પહોંચીએ પછી જ આરામ કરવાનો હતો, રોજિંદું હતું. તો એમને આ નવી વાત જાણવામાં ઇન્ટરેસ્ટ થયો, કારણ કે 50 રૂપિયાની એટલી અહીંયા કાકા 1 રૂપિયામાં ગરમા ગરમ વેચી રહ્યા હતા. એટલે એમણે કહ્યું કે હા દાદા હું સાંભળીશ. અને એ વાર્તા સાંભળવા બેન્ચ પર બેસે છે. હવે એ વાતમાં, એટલે કે એ વાર્તા જે દાદા કહેવાના છે, એમાં જ મૂળ વાત છપાયેલી હતી. છપાયેલી એટલે કે એકદમ આમ અંકિત થયેલી હતી એમના મગજમાં દાદાના, કે શા માટે તે 1 રૂપિયામાં ઇડલી વેચી રહ્યા છે. પરંતુ તમારાના મનમાં આ વાત છપાય તે માટે તમારે રાહ જોવી પડશે, કારણ કે શું વાર્તા છે સાંભળવી પડશે. હવે રામ બાદ આપણે ફરી પાછા મળીએ છીએ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

દાદા, પેલા અરવિંદભાઈને કહે છે કે 1975ની સાલ હતી અને હું 25 વર્ષનો હતો. રેલવેમાં કુલીનું કામ કરતો હતો. મહિનાનો પગાર 100 રૂપિયા. અને એક દિવસ ભારે વરસાદ પડ્યો, કામ ન મળ્યું, પૈસા પણ ન હતા. 3 દિવસથી ભૂખ્યો હતો અને સ્ટેશનની બેન્ચ પર જ હું બેભાન થઈ ગયો, એટલે કે પેલા દાદા. ત્યારે એક માજી ત્યાં એક પ્લેટફોર્મ પર ઇડલી વેચતા હતા, 1 રૂપિયાની 1. તેમણે મને બેઠો કર્યો, મોઢા ઉપર પાણી છાંટ્યું અને 4 ઇડલી ખવડાવી અને પૈસા ન માગ્યા. હું રડવા લાગ્યો. તેમ પેલા દાદા કહે છે અરવિંદભાઈને. પછી એમણે દાદાએ પેલા માજીને કહ્યું કે મારી પાસે પૈસા નથી. ત્યારે પેલા માજી ડોશીમાં, એ દાદા જ્યારે પોતે જુવાન હતા એ વખતમાં, ત્યારે એમની સાથેની આ ઘટનામાં પેલા ડોશીમાં એને જવાબ આપે છે. દીકરા, હું પણ એકવાર ભૂખી હતી અને તે દિવસે કોઈએ મને ખવડાવ્યું હતું અને મેં સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી 1 રૂપિયામાં ઇડલી વેચીશ, જેથી કોઈ ભૂખ્યું ન રહે. તું પણ વચન આપ, જ્યારે તું મોટો માણસ બને ત્યારે કોઈ ભૂખ્યાને આમ જ જમાડજે. વડીલે પોતાની આંખો લૂછી અને 1995માં એ માજી ગુજરી ગયા. મરતા પહેલા એમણે આ વડીલનો, એટલે કે દાદાનો હાથ પકડ્યો અને પૂછ્યું હતું, તું તારું વચન પાળીશ ને? અને દાદાએ હા પાડી હતી. ત્યારબાદ એ દાદા રેલવેના કોન્ટ્રાક્ટ લે છે અને ઘણું કમાયા. 3 મકાન છે, 2 છોકરાઓ અમેરિકામાં છે. પણ 1995થી આજ સુધી રોજ સવારે 3 વાગે 100 ઇડલી 1 રૂપિયામાં આ સ્ટેશન પર છેલ્લા 30 વર્ષથી તેઓ વેચી રહ્યા છે. એકદમ આમ રોવાડા ઊભા થઈ જાય ને તેવી વાત અરવિંદભાઈને પણ લાગી અને એ જ્યારે આપણા શ્રોતા સીટી રાજપૂતને કહી ત્યારે પણ લાગી અને મેં જ્યારે વાંચી ત્યારે મને પણ લાગી, એટલે જ આપ સૌને વહેંચી છે. હવે એ પછીની આગળની વાત પણ હું તમને કહીશ, પરંતુ એક નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર આરજે એઆરની.

મારા રૂવાડા ઊભા થઈ ગયા તેવું અરવિંદભાઈ અનુભવે છે. અને તેઓ કહે છે કે દાદા, રોજનું 400 રૂપિયાનું નુકસાન મહિને 12,000, વર્ષે 1.5 લાખ અને 30 વર્ષમાં 45 લાખ રૂપિયા. દીકરા, પૈસાની ગણતરી એ તો નુકસાન છે, પણ દિલની ગણતરી એ નફો છે. 30 વર્ષમાં કેટલા લોકોને જમાડ્યા? 10 લાખ ઇડલી, 10 લાખ પેટ ઠર્યા, 10 લાખ આશીર્વાદ. એની કિંમત કેટલા કરોડ થાય? તે દાદા કહે છે આપણા અરવિંદભાઈ. અને અરવિંદભાઈનો એ સવાલ એ રાજપૂત આપણા શ્રોતા મિત્રને અને એમને મને મોકલી, એટલે મને પણ એ સવાલ થયો કે કેટલા આશીર્વાદ મળ્યા હશે. અત્યારે તમને પણ થાય છે કે આવું કામ કર્યું હોય તો આપણને સૌને પણ કેટલા આશીર્વાદ મળે ને એના કેટલા કરોડ રૂપિયા. ત્યાં જ એક છોકરો દોડતો આવ્યો અને ફાટેલું શર્ટ, ઉંમર લગભગ 12 વર્ષ, અને દાદા ઇડલી 3 દિવસથી કંઈ ખાધું નથી, મમ્મી હોસ્પિટલમાં છે અને મારી પાસે તો પૈસા પણ નથી. વડીલે પાન ઉપર 4 ઇડલી મૂકીને ચટણી આપી. ધીમે ધીમે ખા દીકરા, અને છોકરો ખાવા લાગ્યો, રડવા પણ લાગ્યો. રડતા રડતા બોલ્યો કે હું કાલે પૈસા આપી દઈશ. દાદા એને કહે છે કે જરૂર નથી, મોટો થાય ને ત્યારે બીજા કોઈ ભૂખ્યાને જમાડજે, આટલું જ કાફી છે, એ જ મારી ચૂકવણી છે. છોકરો તેમને પગે પડ્યો અને બોલ્યો, હું વચન આપું છું દાદા, હું પણ 1 રૂપિયામાં ઇડલી વેચીશ. અને મેં પણ, એટલે કે આપણા અરવિંદભાઈએ પણ એ સમયે 1,000 રૂપિયા કાઢ્યા. દાદા પ્લીઝ, હું આ બધી ઇડલી ખરીદી લઉં છું. તેઓ હસ્યા. કોઈ એક વ્યક્તિને વેચવા માટે નથી, આ ભૂખ્યા લોકો માટે છે. જો તને ભૂખ લાગી હોય ને તો 1 ઇડલી લે અને 1 રૂપિયો મૂક, બસ એટલું જ. અને અરવિંદભાઈએ પણ 1 રૂપિયો મૂક્યો અને 1 ઇડલી લીધી. એ એમના જીવનનું સૌથી સ્વાદિષ્ટ ભોજન હતું. અને અરવિંદભાઈ રડતી આંખે ઇડલી ખાઈ રહ્યા હતા. તમને સૌને પણ આ અનુભૂતિ અને આખી વાર્તાનું ઉપસ્થિત થઈ રહ્યું છે, પણ તમારે અનુભૂતિ મને લખીને મોકલવાની છે. પરંતુ સમય થયો છે હાલમાં એક વિરામનો. વિરામ બાદ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દાદા ફરી મારે તમને એક સવાલ પૂછવો છે, એમ અરવિંદભાઈએ કહ્યું અને રિક્વેસ્ટ કરી કે એક વાત બીજી પૂછું. પેલા દાદાએ જવાબ આપ્યો, પૂછને દીકરા, તમારા છોકરાઓ વિરોધ નથી કરતા, એમ નથી કહેતા કે આ પૈસાનો બગાડ છે અને આવા ક્યાં તમે નખરા કર્યા કરો છો. એમણે પોતાનો ફોન કાઢ્યો અને વિડીયો કોલ કર્યો. તેમનો દીકરો અમેરિકાથી લાઈવ હતો, કારણ કે રાત્રિના સમયે 3 વાગે ત્યાં તો દિવસ હોય. પપ્પા, ઇડલી વેચાઈ ગઈ? તમે ઠીક છો ને? ડૉક્ટરે શું કહ્યું? 3 પ્રશ્નો એક સામતા એને પૂછી લીધા. હું મજામાં છું, પેલા દાદાએ જવાબ આપ્યો. આજે એક યુવાન આવ્યો છે, એટલે કે આપણા અરવિંદભાઈની વાત કરી રહ્યા હતા, અને એને આપણી વાત કહી છે. મેં તેમના દીકરાએ મને જોયા પછી એક મોટું સ્મિત આપ્યું અને કહ્યું, સર આભાર, થેન્ક યુ, પ્લીઝ મારા પપ્પાનું ધ્યાન રાખજો. અમે દર મહિને 50,000 રૂપિયા મોકલીએ છીએ માત્ર આ ઇડલીઓ માટે. આ તેમની ઈચ્છા છે અને અમારા આશીર્વાદ છે. તેમનું વચન એ જ અમારું વચન છે. વડીલે પછી ફોન મૂકી દીધો, થોડી વાત કરી ખબર અંતરની પરિવારની, અને પછી અરવિંદભાઈને કહે છે, જોયું દીકરા, મારા સંતાનોએ પણ આ વ્રત લીધું છે. હું મરી જઈશ તો પણ આ ટોપલી નહીં અટકે, 1 રૂપિયાવાળી ઇડલી તો નહીં જ અટકે. આજે 2026નું વર્ષ છે અને એ વડીલ હવે આપણી વચ્ચે નથી. અને ગયા વર્ષે 79 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. મરતા પહેલાં તેમણે મારો હાથ પકડીને કહ્યું હતું, એટલે કે અરવિંદભાઈને કહ્યું હતું, દીકરા આ ટોપલી સંભાળજે ને, વચન પાળજે ને. અને હવે રોજ સવારે 3 વાગે ચેન્નાઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનની એ જ બેન્ચ પર અરવિંદભાઈ બેઠા હોય છે, ઇડલીથી ભરેલી ટોપલી સાથે, અને કહેતા હોય છે, 1 રૂપિયામાં 1 ઇડલી. કેટલી ઉત્તમ વાત છે, અને એનું અનુસંધાન, એનો અંત ન પણ હોય. વાતને આગળ વધારીશું. તમે મારી સાથે એટલે કે આરજે યાર સાથે જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 MHz પર.

શ્રોતા મિત્ર, એ રાજપૂત વડીલ મને કહે છે કે મારા મિત્ર અરવિંદભાઈએ એમની નોકરી એ આઈટીની કંપનીમાંથી છોડી દીધી, પણ રોજ સવારે 2 કલાક ઇડલી માટે આપે છે. એમની કંપનીમાં 200 કર્મચારી અને દરેક વ્યક્તિ દર મહિને 100 રૂપિયાનો ફાળો આપે છે. 1 રૂપી ઇડલી ટ્રસ્ટ, 1 રૂપિયો ઇડલી ટ્રસ્ટ. પેલો 12 વર્ષનો છોકરો ગણેશ હવે 12મા ધોરણમાં છે. તે ભણે છે અને સાંજે મદદ કરવા આવે છે અરવિંદભાઈની સાથે. ભાઈ, મેં પણ વચન લીધું છે કે હું જ્યારે મોટો થઈશ ને ત્યારે હું પણ આ જ કરીશ, તેવું બધાને કહે છે. મિત્રો, એટલે જ તો, પૈસા કમાવવા એ મોટી કોઈ વાત નથી, પણ પૈસાનો ઉપયોગ કરીને પુણ્ય કમાવવું એ મોટી વાત છે. જો આપણા ઘરે બાળકો હોય, પરિવારમાં સભ્યો હોય અને એક નાની બચત પેટી રાખીએ અને 1 રૂપિયા પેટીમાં નાખીએ, ત્યારે આપણે એમને કહેવું જોઈએ કે રોજ એમાં 1 રૂપિયો નાખો, મહિને 30 રૂપિયા થશે, અને એ પૈસાથી કંઈક નવી વસ્તુ કે એવું લાવવાની જગ્યાએ કોઈ ભૂખ્યાનું

અને અરવિંદભાઈ અને રાજપૂત આપણા શ્રોતા મિત્ર કહી રહ્યા છે. પણ હું તો કહીશું એવું કોઈ પણ, તમે શિક્ષણમાં પણ એ 30 રૂપિયા એ બાળક એક પુસ્તક, એક ચોપડી, એક પેન ખરીદીને પણ કોઈને આપે ને તો એનો આત્મસંતોષ થશે. તમે ભલે ને 1 લાખ રૂપિયા મહિને કમાતા હો, પણ તમે આ રીતે રોજના પૈસા નાખીને અથવા તો દર મહિને માત્ર 20 રૂપિયા કે 50 રૂપિયાની વસ્તુનું દાન કરશો ને તો એનો આનંદ, જરૂરિયાતમંદ ને આપવાનો આનંદ, એ તમારા 1 લાખ રૂપિયા ખર્ચીને ફરવાના આનંદ કરતાં પણ, વિદેશ પ્રવાસ કરતાં પણ અદ્ભુત હશે. કારણ કે 30 રૂપિયામાં કદાચ બીજાની ખર્ચની સામે નજીવો ગણાય, પણ કોઈ બીજા માટે 30 રૂપિયાની અંદર ભોજન પણ આવી જતું હોય, એની જિંદગીનો પ્રથમ પડાવ પણ શરૂઆત પામતો હોય. એટલે જ આ વાર્તા વહેંચી છે રાજપૂતભાઈએ આપણા શ્રોતા મિત્રએ અરવિંદભાઈની જીવંત કે સંકલ્પની વાત રેડિયો પરથી, સામુદાયિક રેડિયો પરથી થાય. પૈસા કમાઓ, પૈસા તો આવશે ને જશે, પણ પુણ્ય રહેશે એટલે ઓછામાં ઓછા એક ભૂખ્યાને જમાડો, તેવી વાત એમની હતી. કારણ કે બાકીની ટોપલીઓ ખાલી થઈ જાય પણ હૃદય હંમેશા ભરાયેલું રહેશે. વાત એમને તો જમાડવાના સંકલ્પની કરી, પણ હું એને ઇલેબોરેટ કરું છું કે કોઈ પણ એક સંકલ્પ હોવો જોઈએ કે જેમાં તમને કોઈ લાભ ન હોય, પણ તમારા લાભમાંથી, તમારા નફામાંથી, બચતમાંથી, નાણામાંથી, સગવડમાંથી બીજાને લાભ મળતો હોય. એની કિંમત બહુ મોટી નથી, માત્ર 1 રૂપિયા જેવી પણ હોઈ શકે. અને એ શીખવાડતા રહીએ, અન્ય મિત્રોને કહેતા રહીએ, એ શીખે છે કે નહીં એ પણ તમારે નથી જોવાનું, પણ મારી જેમ કહેવાનું છે. વાતને આજે યાર આગળ વધારશે, પરંતુ આ નાનકડા વિરામ બાદ ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર પર હું આરજે યાર આવી જ રીતે સુંદર મજાની જીવંત વાર્તાઓ, પ્રસંગો, અનુભવ, કથાઓ એ મારા માટે જ ઉત્તમ હોય છે એવું નહીં, તમને સૌને પણ સાંભળીને તે વાર્તાઓ અને બૌદ્ધ કથાઓ પરિવારમાં વહેંચવાનું મન થશે. ક્યારેક બહુ દૂરના વ્યક્તિઓ હોય તો તેમને અમારી આ વાતોને અને વાર્તાઓને અવાજને પહોંચાડવા તમે ઇન્ટરનેટના અમારા માધ્યમ એટલે કે અમારી મોબાઈલ એપ્લિકેશન જે આઈફોન માટે અને એન્ડ્રોઈડ ફોન માટે ઉપલબ્ધ છે તેની લિંક મોકલી આપો. આ સિવાય ઇન્ટરનેટના માધ્યમથી રેડિયો ગાર્ડનથી પણ તમે અમને સાંભળી શકો છો, તો તે વાત પણ પહોંચાડો. અને તમારા પ્રતિભાવ, એમના જન્મદિન, એમની ખુશીઓ, એમના આવા સારા અનુભવ, વાર્તાઓ, તમારા અનુભવ ક્યાંય જોવો છો તો એ નાનકડી વાતને પણ અહીંયા મોકલી આપજો. તમારા પ્રતિભાવને, તમારી વાતોને મોકલવા માટે માત્ર વોટ્સએપ કરવાનો એક નંબર છે 95 12 96 88. આ સિવાય મેં કહ્યું એમ મોબાઈલ એપ્લિકેશન તેમજ અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ એટલે કે માધ્યમ જેમાં ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, radiopalanpur@gmail.com અમારું ઈમેલ આઈડી છે, એક્સ છે, તેની પર તમે વોઇસ રેકોર્ડ કરીને કે પછી લખીને મોકલી શકો છો. તમારા પ્રતિભાવ ચોક્કસથી અમે અહીંયા વિચારાધીન લઈ અને એમાંથી ઉત્તમ વાતોને અને સૌને વહેંચવા જેવી વાતોને વહેંચીશું. યાદ રાખો, સતત આવતા સંદેશાઓ અને વધારે સંદેશાઓને થોડો જવાબ આપતા સમય લાગી શકે છે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

કારણ કે આપણે નાના હોઈએ કે મોટા, વરસાદ ભલભલાનો જીવ લુભાવી દે છે. એટલે જ વરસતા વરસાદની આ સુંદર મજાના ગીતો અને સુંદર મજાની વાતો સાથે તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું આપની સાથે આરજે તન્વી.

કેટલીક વાર વરસતા વરસાદમાં ગાંડા થઈ ગયા લીધેલા નિર્ણયો પાછળથી ખૂબ જ મહેનત કરાવે છે. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર અને હું છું તમારી સાથે આરજી તન્વી. જયને પણ આ વરસાદમાં આવો જ એક અનુભવ થયો. આકાશમાં કાળા ડિબાંગ વાદળા જોઈ અને જયે પોતાના ફ્રેન્ડ યશને ફોન કર્યો અને બંને નક્કી કર્યું કે બંને આ વરસાદમાં એક્ટિવા પર લોંગ ડ્રાઈવ પર જશે. બંને ઘરેથી નીકળી ગયા અને ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો. પણ થોડાક આગળ જતા લગાન મૂવીનું સોંગ છે ને, ઘન ઘન જબ ઘોરે બરસે, એવી જ રીતે ખૂબ જ વરસાદ ચાલુ થઈ ગયો. અને પાલનપુરના રસ્તા તો તમને ખબર જ છે યાર, થોડાક વરસાદમાં એવા ભરાઈ જાય જાણે નદીમાંથી નીકળી રહ્યા હોઈએ. બસ પછી શું હતું, આ બંને પણ આ જ વરસાદમાં ફસાઈ ગયા. નસીબ જોક એમણે ત્યાં સામે ક્યાંક એક ચાની લારી જોઈ, પણ નસીબ ત્યાં પણ સાથ ન આપ્યા. ચાની લારી પણ બંધ હતી. કેવો ધ્રાસકો પડે નહીં, આવા વરસતા વરસાદમાં તમે દિલમાં એક આદુવાળી ચાની આશા સાથે નીકળ્યા હોય અને તમને બધું બંધ મળે. પકોડાની ખ્વાહિશ તો દૂર, પણ ચા પણ નસીબ ન થાય. કંઈક આવું જ જય અને યશ સાથે પણ થયું. પછી તો જ્યાં સુધી વરસાદ બંધ ન થયો ત્યાં સુધી તેઓ ત્યાંથી હલી પણ ન શક્યા. એટલે જ વરસતા વરસાદમાં ગાંડા થઈને કોઈ નિર્ણય ના લેવો. સ્ટે હોમ, સ્ટે સેફ, અને આ કોરોનામાં વરસાદને ફક્ત ઘરની બારીમાં બેઠા બેઠા જ માણવો જોઈએ. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર અને હું છું તમારી સાથે આરજે તન્વી.

આ વખતે વરસતા વરસાદમાં એક મારો અનુભવ થયો. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર અને હું છું આપની સાથે આરજે તન્વી. એક સાંજે 12:11 બેઠેલી અને વરસતા વરસાદને જોઈને મને મારું બાળપણ યાદ આવી ગયું. મારા ઘરની સામે રહેલો નાનો છોકરો કાગળની હોડી બનાવી અને પાણીમાં તરવી રહ્યો હતો. એ જોઈને મને પણ મારું બાળપણ યાદ

આવી ગયું અને મનોમન મેં એક ફરિયાદ કરી કે હવે મારી હોળી કેમ નથી ધરતી. ત્યારે મારી મમ્મીએ મને સુંદર જવાબ આપ્યો કે બેટા, હોળી તો હજુ પણ તરે છે, પણ તને તરવાનો ટાઈમ નથી. અને ખરેખર મને રિયલાઇઝ થયું કે આપણે સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવામાં એટલા અટવાઈ જઈએ છીએ કે ખરેખર વરસાદને માણવું તો ભૂલી જ જઈએ છીએ. વરસાદ પડે એટલે સ્નેપ અને ઇન્સ્ટાગ્રામ તો જાણે મોસમની વાતો બની જાય છે. દરેકના સ્ટેટસમાં જોવા મળે છે ફીલિંગ હેપી વિથ રેઇન, ગોર્જિયસ રેઇન, ટીપ ટીપ વર્ષા પાણી. અરે બસ કરો, જઈને એ વરસાદમાં હજુ પણ કાગળની હોળી તરાવો, બે હાથ ખુલ્લા કરીને મન ભરીને વરસાદ માણી લો. હું તો આ વરસાદને એવી રીતે જ માણવાની છું. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દરેક વરસાદમાં આપણને ચા સાથે પકોડા મળે એવું જરૂરી નથી. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું તમારી સાથે આરજી તન્વી. વરસાદી વાતાવરણ હોય એટલે કેવું બિંદાસ બૂમ પાડીને કહી દેવાય, એ મમ્મી આજે જમવામાં પકોડા જોઈએ હો. પણ ક્યારેય તમે પ્રયત્ન કર્યો છે પકોડા બનાવવાનો? હમણાં આવો જ એક અનુભવ જૈમીને મારી સાથે શેર કર્યો. વરસાદ વરસી રહ્યો હતો અને એની મમ્મી ઘરે નહોતી. હવે ભાઈ સાહેબને ઈચ્છા થઈ પકોડા ખાવાની. હવે ફટાફટ ચણાનો લોટ પલાળ્યો, તેલ મૂક્યું અને પોતાની ફ્રેન્ડને ફોન કરીને પૂછ્યું કે યાર આ પકોડા કેવી રીતે તળાય. એની ફ્રેન્ડે એને સમજાવી દીધું, પણ એ એવું સમજાવવાનું ભૂલી ગઈ કે પકોડાને સાચવીને તેલમાં મૂકજે, નહીંતર દાઝી જવાશે. હવે છોકરાઓ માટે રસોડું એટલે મહાભારતનું મેદાન. જેમ તેમ કરીને એણે પકોડા તળ્યા તો ખરી, ક્યાંક પકોડા દાઝ્યા તો ક્યાંક તેનો હાથ. પણ પછી એ વરસતા વરસાદમાં એને પકોડા ખાવાની મજા આવી ગઈ, અને ત્યારે એને રિયલાઇઝ થયું કે જાતે મહેનત કરીને જ્યારે તમે વાતાવરણને માણો ને ત્યારે ખૂબ જ મજા આવે છે. તો આ મોન્સૂન તમે પણ તમારી જાતે પકોડા બનાવી અને તમારી મમ્મીને ચખાડજો અને ખૂબ જ મસ્તી કરજો. પણ યાદ રાખજો, ઘરની બહાર નહીં નીકળતા. સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ કીપ લિસનિંગ 90.4 FM રેડિયો પાલનપુર.

તમે એક વાત નોટિસ કરી, વરસાદ પડે ને ત્યારે અમુક લોકો હેવિંગ ફન વિથ રેઇનના કેપ્શન સાથે એવા ફોટોઝ મૂકે કે આપણને એમ થાય કે હાય હાય હાય, હું પણ આવા જ ફોટા મૂકીશ. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું આપની સાથે RJ તન્વી. વરસાદ પડતો હોય ને એટલે બધા એવા સરસ સરસ સ્ટેટસ મૂકશે. કોઈની બારીમાં વરસાદના છાંટા દેખાય, તો કોઈ લોંગ ડ્રાઈવ પર હોય, કોઈ વળી વરસતા વરસાદમાં બલડતા પોતાના ફોટા મૂકે, તો કોઈ એક હાથ બારીની બહાર રાખેલો ફોટો મૂકે. એટલે આ વરસાદમાં મને પણ થયું કે ચાલ હું પણ આવા ફોટા મૂકું. પણ બોસ, રિયાલિટી ઇઝ ઓલવેઝ ડિફરન્ટ ફ્રોમ પિક્ચર. હું જેવી વરસાદમાં પલળવા ગઈ, મારા વાળ એકદમ ચોંટી ગયા, મારા ફોટા જ સારા ન આવ્યા. બારીની બહાર હાથ રાખીને વરસાદનો સ્નેપ લેવાની કોશિશ કરી તો હાથમાં કબૂતરની છી આવી ગઈ. ખરેખર ખૂબ જ ખરાબ અનુભવ થયો. ફરી મને થયું

કે રોડ પર જઈ અને પાણીના ખાબોચિયામાં છપછપ કરું. ત્યાં તો મારી મમ્મીએ બૂમ પાડી મને. હવે મોટી થઈ વરસાદમાં ના રમાય અને એવા ગંધાતા પગલેના ઘરમાં તો આવતી જ નહીં. ખરેખર યાર, કોઈ વરસાદમાં મજા જ નથી કરવા દેતું. અને આ વરસાદ મન ભરીને માણી લઈએ. ફોટા સારા આવે કે ના આવે, સ્ટેટસ મુકાય કે ન મુકાય, એની ચિંતા કર્યા વગર મન ભરીને માણી લઈએ આ વરસાદને. કારણ કે આ આપણા જીવનનો એક અનોખો અહેસાસ છે. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર અને હું છું આપની સાથે આરજે તન્વી.

એક તો આ રોમેન્ટિક વરસતો વરસાદ અને ઉપરથી સાતમનીનો સોંગ સાંભળી લીધું, વેરી વરસાદ. ખરેખર બહુ લાગી આવ્યું યાર. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર અને હું છું તમારી સાથે આરજે તન્વી. આ લોકડાઉનના વરસાદમાં બીજું બધું તો ઠીક છે, પણ સૌથી વધારે જો કંઈક મિસ કર્યું હોય ને તો એ છે વરસતા વરસાદમાં આદુવાળી ચા અને પોતાના પ્રિય પાત્ર સાથેની વાતો. કારણ કે જે લોકો લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છે એ આ લોકડાઉનના લીધે એકબીજાને મળી નથી શકતા, અને આ વરસાદ ખરેખર વહેરી થઈને આવે છે. કારણ કે વરસતા વરસાદમાં આપણે જોઈએ શું, એક ચા અને એક કોઈની રાહ ખરેખર આપણો મૂડ બનાવી દે છે. જો તમને પણ આ વરસાદમાં એવું લાગ્યું હોય કે તમે તમારા પ્રિય પાત્રને ખૂબ જ મિસ કરી રહ્યા છો તો રાહ ના જોશો, હમણાં જ ફોન ઉઠાવો, એને ફોન કરો અને તમારા દિલની વાત જણાવી દો, અને પછી તમારા એક્સપિરિયન્સીસ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને તમે તમારા પ્રિય પાત્રને વધારે મિસ કરો એ માટે જ હું આ નેક્સ્ટ સોંગ મૂકી રહી છું તમારા માટે. કીપ લિસનિંગ 90.4 FM રેડિયો પાલનપુર. સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: आ गया है विकसित भारत जी राम जी, जिसमें हर ग्रामीण को मिलेगी साल में 125 दिन रोजगार की गारंटी और काम वही जो ग्राम पंचायत कहे। विकसित भारत जी राम जी, गांव बढ़ेगा तभी देश बढ़ेगा। ग्रामीण विकास मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: વરસાદની ગમે તેટલી વાત કરી લો, પણ જ્યાં સુધી રાજભા ગઢવીનો વરસાદનું છપાકરું ના સાંભળીએ ને, બસ મૂડ જ ના આવે। તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું આપની સાથે આરજે તન્વી। આપણું સાહિત્ય એટલું મજબૂત છે ને કે ધારે તો આપણને એક પળમાં રડાવી શકે છે અને ધારે તો એક પળમાં આપણને હસાવી શકે છે। અને આ વરસાદી વાતાવરણમાં મને જો ખરેખર વરસાદની મજા આવી હોય ને, તો રાજભા ગઢવીનું આ છપાકરું સાંભળીને। તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, અને હું છું આપની સાથે આરજે તન્વી। સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत और उमंग की तकनीकी टीम के साथ
1: जगबंधु
0: कुसुमलता
1: और फैजान के साथ विमलेश को अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार, नमस्कार।
2: उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
3: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર। હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં।
4: એવા માણસો આપણી આસપાસ છે જેમને આપણે ઓળખતા હોઈએ છીએ, જેમને આપણે જાણતા હોઈએ છીએ, જેમને આપણે નજીકથી પરિચિત હોતા નથી। છોડ કે બંધન બાંધે પાયલ, જેણે દુનિયાના બંધન છોડી દીધા છે, જેણે

એના બંધન ની પાયલ છોડી દીધી છે એવી વ્યક્તિની આજે વાત કરવી છે. વ્યક્તિને આપ માની લો કે એમનું નામ છે શારદાબેન પટેલ. શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. જિલ્લાનું નામ પણ કચ્છ. કચ્છ જિલ્લાની આ ઘટના વાત છે મિત્રો 26 જાન્યુઆરી 2001 ની. હાહાકાર મચી ગયો છે જ્યાં જુઓ ત્યાં, જ્યાં જુઓ ત્યાં લોકો રડતા. શું કરી શકાય, કોણ એનો રસ્તો કરી શકે? આખું અર્થતંત્ર, આખું વ્યવસ્થાતંત્ર, આખું જીવનતંત્ર, આખું જીવનશૈલી, વિચારશૈલી બદલાયેલી છે. જે જગ્યાએ શિક્ષકને સન્માન આપવામાં આવતું હતું એ જગ્યાએ આજે શિક્ષકને માત્ર અને માત્ર સરકારી પ્રતિનિધિ તરીકે જોવામાં આવે છે એવી પરિસ્થિતિ. અને મિત્રો 56 દુકાળને ભૂલાવે એવી પરિસ્થિતિ. માણસોએ 10-10 દિવસથી ખાધું નથી, પાણી પીધું નથી, નાવા ધોવાની તો વાત ક્યાં કરી. થયું જાણે એવું ભૂકંપ આવ્યા પછી દેશ વિદેશથી સહાય આવી શરૂ થઈ. સહાય મોકલનાર કોણ છે? વિદેશી છે, બીજા જિલ્લાના છે, બીજા રાજ્યના છે, બીજા પ્રદેશના છે, બીજા વિસ્તારના છે, અનેક સંસ્થાઓ છે. શોધે કોને, કોને આપવું? જે જાય તે પ્રાથમિક શાળામાં જાય. પોતાની ચિંતા કર્યા વગર બાળકો માટે સતત ચિંતા કરનારા શિક્ષિકા બહેન માટે શું વિચારી શકાય? વાઢાઈની બાજુમાં, કચ્છના વાઢાઈની બાજુમાં આવેલા ગામની વાત કરું છું. એ સમય માનનીય એડી ચૌહાણ, કે જેઓ અત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પ્રાંત અધિકારી તરીકે, પ્રાંત કલેક્ટર તરીકે ફરજ બજાવે છે, એમણે આ દીકરીને પૂછ્યું કે બેટા તમારે કોઈ તકલીફ છે? તમારી કઈ જરૂરિયાત છે? તારે દીકરી ઉભા ઉભા રડવા લાગી. એ હા પણ નથી બોલી શકતી, એ ના પણ નથી બોલી શકતી. એ શું જવાબ આપે? એ રડતી જાય છે ને બોલતી જાય છે કે સાહેબ આજે ખાધા પીધા વગરનો મારો ચોથો દિવસ છે.

આપે છે, પણ એમાંથી હું કશું જ લઈ શકતી નથી, કારણ કે હું સરકારી કર્મચારી છું સાહેબ, આપના સિવાય આજ સુધી મને કોઈ પૂછ્યું પણ નથી કે મારે શું કરવું છે. શારદાબેન રડતા જાય છે, શારદાબેન બોલતા જાય છે, એની ચૌહાણ એમની સાથેની શક્તિવર્ધક પીણું એમને આપે છે, પણ એ પીણું પીતા પીતા જ શારદાબેન એકદમ ચક્કર ખાઈને પડી જાય છે અને બેહોશ થાય છે. શું થયું હશે શારદાબેનને? શારદાબેન ની નારી ચકાસતા ખબર પડી કે જીવે છે પણ બેહોશ છે. તુમ્હે હમ ક્યા સમજતે હૈ ક્યા પતા તુમ્હે, ખુદા કા ડર ના હોતા તો ખુદા કહેતે તુમ્હે. બાળકો પણ ચિંતિત છે, આસપાસ ઉભા છે એ શાળાના જીવતા રહેલા માત્ર 13 બાળકો.

0: શું થયું હશે બેનને, શું થયું હશે શારદાબેનને, શું થયું હશે આપણા ટીચરને? ત્યાંથી ફોન કરીને, એમને સંપર્ક કરીને નજીકના શહેરમાં લઈ જવામાં આવે છે. ત્યાંની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓને છેલ્લા 4 દિવસથી ન ખાવાથી, શરીરમાં અશક્તિ હોવાથી, તેમના પેટમાં રહેલા ગર્ભ 3 થી 4 મહિનાના ગર્ભને પણ નુકસાન થાય છે. અને આ શારદાબેન પટેલ જે હમણાં જ પરિણીત છે, જેમનું લગ્ન 2001 ના વર્ષમાં થયું છે, અને લગ્ન કરીને સીધા જે નોકરી આવ્યા છે, શારદાબેન ના જીવનનું ભવિષ્ય ચૂંથાઈ ગયું. શારદાબેન તો બેહોશ હતા, એમને તો ખબર પણ નહોતી. ખબર હતી માત્ર ડોક્ટરને અને આસપાસ ઉભેલા વ્યક્તિઓને. જ્યારે ભાનમાં આવ્યા ત્યારે એમને 2 નંબર આપ્યા, એક એમના પિયરનો, એક એમના પતિના ઘરનો, એમના સસરાના ઘરનો. શ્રોતા મિત્રો, ત્યારે ફોન એના પિતાના ઘરે કરવામાં આવ્યો ને, ત્યારે પિતાએ પૂછ્યું કે દીકરીને કેમ છે? મારી દીકરીને તો કોઈ તકલીફ નથી ને, અત્યારે તું જાગતી છે ને, જીવતી છે ને, સજીવ છે ને, અત્યારે તું બેહોશ નથી ને, અત્યારે તેને તકલીફ નથી ને. પિતા રડતા જાય છે અને પૂછતા જાય છે. બાજુમાં ઉભેલા ફોન ઉપર સંભળાય છે એમના માતા પણ દીકરીથી ચિંતિત થાય છે. દીકરીના માટે તેઓ સતત ચિંતા કરતા જાય છે. અને બંને માણસો ત્યાંથી તરત નીકળવા માટે, જે તે શહેરે પહોંચવા માટેની તૈયારી કરવા માટે તલપાપડ બને છે. પણ આવો જ બીજો ફોન એમના સસરાના ત્યાં કરવામાં આવે છે. તોડ કે બંધલ બાંધે પાયલ, ફોન ઉપડ્યો એના પતિએ એમને સમાચાર આપ્યા કે તમારી દીકરી, તમારા પત્ની જે બીમાર છે, અત્યારે હોસ્પિટલમાં છે. એમને ત્યાં સુધી સમાચાર સાંભળ્યા, પણ જયારે એમને કહેવામાં આવ્યું કે એમના પેટમાં જે 3 થી 4 મહિનાનો ગર્ભ હતો, એ ગર્ભ, બેનનું લગ્ન 1999 ના અંતના મહિનામાં થયું ને, 2001ની હું આ વાત કરી રહ્યો છું, પહેલા મહિનાની વાત કરી રહ્યો છું, એ ગર્ભને હવે નુકસાન છે અને એ બાળક નથી. ત્યારે ત્યાંથી એવો ખતરનાક જવાબ મળે છે. શારદાબેન પટેલને ઉચ્ચારીને ગાળ બોલવામાં આવે છે અને કહેવાય છે કે એને કહેજો કે અમારું હતું કે તો તે મારી નાખ્યું, તું જેમ મરેલા માટે ત્યાં રોકાઈ હતી એમના માટે તું જીવજે. દર્શક મિત્રો, ભૂકંપમાં જે મરી ગયા હતા, ભૂકંપમાં જેને નુકસાન થયું હતું, અને એક સરકારી કર્મચારી હોવાના લીધે તેઓ ત્યાંથી નીકળી નહોતા શક્યા, એમની પણ તબિયત ખરાબ હતી. શારદાબેન પટેલ અત્યારે પણ હયાત છે. શારદાબેન પટેલ અત્યારે પણ જીવિત છે. શારદાબેન પટેલ બનાસકાંઠા જિલ્લા સાથે પણ સીધી રીતે સંકળાયેલા છે. આપણે એમની સીધી ઓળખાણ આપવાનું ટાળીએ છીએ, પણ આ શારદાબેન પટેલ આજે સમગ્ર કચ્છ જિલ્લામાં, સમગ્ર ગુજરાત રાજ્યમાં એક અદના શિક્ષિકા તરીકે જાણીતા થયા છે, જેમણે પોતાનું જીવન માત્ર અને માત્ર લાઓ તુમ્હારે બચ્ચે ઇન્સાન બના દેંગે, લોગ પૂજેંગે એસે મહાન બના દેંગે, એકમાત્ર આવી શ્રદ્ધા સાથે શારદાબેન પટેલ, જે એમનું કાલ્પનિક નામ છે, જીવી રહ્યા છે. શારદાબેન પટેલનું સાચું નામ ન આપવાનું કારણ કે અત્યારે તેઓની સ્થાયી થયેલી જિંદગીને આપણે વ્યવસ્થિત રીતે અસ્થિર કરનાર કોઈ વ્યક્તિ એમને ન મળી શકે. ફરીથી આવી જીવતી વ્યક્તિઓ સાથે, જીવતી વાર્તાઓ સાથે, દેશ બદલનાર, દુનિયા બદલનાર, વિચાર બદલનાર વ્યક્તિઓ સાથે રેડિયો પાલનપુરમાં મળતા રહીશું. મારો, તમારો, આપણા સૌનો અવાજ એટલે 90.4 પાલનપુર, રેડિયો પાલનપુર સાંભળતા રહો, જોડાયેલા રહો. જય હિન્દ, જય ગુજરાત.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો

0: પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ. પોઝિટિવ પર્સનાલિટી, સકારાત્મક વ્યક્તિત્વ, આ બધા શબ્દો તમે સાંભળ્યા હશે નહીં. હવે આ બધા જ શબ્દોમાં પોઝિટિવ પર્સનાલિટી કે સકારાત્મક વ્યક્તિત્વ વિશે આપણે ઘણું બધું સાંભળીએ પણ છીએ અને ઘણું બધું જોઈએ પણ છીએ, અને એ પ્રયત્ન કરીએ છીએ કે આપણામાં પણ આ પોઝિટિવ પર્સનાલિટી કે સકારાત્મક વ્યક્તિત્વ આવે. તો એને રિલેટેડ લેટિન ભાષાની એક કહેવત છે, મારી પાસે જે કંઈ છે એ બધું મારી સાથે જ છે. હવે આ કહેવત પાછળનો એક સકારાત્મક કિસ્સો હું તમને સંભળાવું. મુલ્લા નસરુદ્દીન. મુલ્લા નસરુદ્દીન એક અનેરા સૂફી સંત હતા. એમની મજાક ભરી વાતોમાં પણ બહુ જ ગહેરા મર્મ છુપાયેલા હતા. મુલ્લા એકવાર એક દુકાનમાં ગયા, જોકે એને દુકાન તો ના કહેવાય, એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર હતો, ત્યાં ગયા. જરૂરી એવી બધી જ મોટાભાગની વસ્તુઓ ત્યાં મળતી હોય. મુલ્લા એ જોઈને મુલ્લા ત્યાં ગયા અને તેમને એક બૂટ જોઈતા હતા. હવે એવું કોને ખબર હતી કે મુલ્લાના પગનો પંજો અસાધારણ સાઈઝનો હશે. હવે એવા બૂટ એ સ્ટોરમાં એમને મળ્યા નહીં. મુલ્લાએ દુકાનદારને પૂછ્યું, તારી પાસે ચામડું છે? દુકાનદારે કહ્યું, હા. ખીલ્લી છે? તો કે હા. અને સોય? દુકાનદારે કહ્યું, એ પણ છે. તો મુલ્લાએ કહ્યું, તો પછી વાર શું, લે મારા પગનું માપ અને બનાવી દે મારા માપના બૂટ. અહીંયા આ કિસ્સો પૂરો થઈ ગયો. પણ આપણે વાત કરતા હતા પોઝિટિવ પર્સનાલિટીની. તો જો તમારે પર્સનાલિટી, પોઝિટિવ પર્સનાલિટીના માલિક થવું છે, તો તમારા દિલને આ સવાલ પૂછો. આત્મવિશ્વાસ છે? હિંમત છે? જવાબદારીની ભાવના છે? સાચું ખોટું પરખવાની સૂઝ છે? સારું વર્તન કરવાની ક્ષમતા છે? સારી વાણી છે? એકચ્યુઅલી આ બધું જ મૂળભૂત રીતે દરેકે દરેક માણસમાં પડ્યું જ હોય છે. એનો ઉપયોગ ન થાય અને એના પર ધૂળ ચડી જાય એવું જરૂર બને. હવે આ ધૂળને ખંખેરીને એને આગળ પોતાના લક્ષણોને ખીલવીને જે ફૂલ બનાવીએ એનું જ નામ છે પોઝિટિવ પર્સનાલિટી. તો હવે સમજાય ને પેલી લેટિન કહેવત? આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામનાઓ.

હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 એફએમ રેડિયો પાલનપુર. હું આરજી જ્યોતિ. ચીન દેશની એક લોકવાર્તા છે. એક પવિત્ર પુરુષને એક રાતે સપનું આવ્યું. આ સપનામાં દેવદૂત એને સ્વર્ગની મુલાકાતે લઈ જાય છે. દેવદૂત એ પવિત્ર પુરુષને સ્વર્ગના એક વિશાળ મહેલમાં લઈને જઈ રહ્યા હતા. ત્યારે એ લોકો એક એવા રૂમ પાસેથી પસાર થયા કે જ્યાં ભોય તળિયાથી લઈ અને છત સુધી વિવિધ ભેટોના ઢગલા પડ્યા હતા. પવિત્ર પુરુષ ત્યાં થંભી જાય છે અને એ આ રૂમમાં જોઈ રહે છે. એકરોના એકરો સુધી વિવિધ પ્રકારની સુંદર ભેટો જોઈને એ એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે અને છેવટે પોતાની કુતૂહલતાને ન રોકી શકીને એ દેવદૂતને પૂછે છે, આ રૂમમાં આટલી બધી સુંદર ભેટોના ઢગલા શા માટે છે? એ સુંદર દેવદૂત ત્યાં રોકાઈ જાય છે અને નિશાસો નાખતા નાખતા આ પવિત્ર પુરુષને સમજાવે છે, આ એ રૂમ છે કે જ્યાં લોકો પોતાને જે વસ્તુ પ્રાપ્ત કરવી હોય તેના માટેની પ્રાર્થના કરતા હોય છે. એ વસ્તુ અમે એમને પહોંચાડવા માટે અહીંયા સંગ્રહ કરીએ છીએ, પરંતુ અફસોસ એ વાતનો છે કે હજુ તો એમણે ચાહેલી વસ્તુ અમે એમને પહોંચાડીએ એની પહેલા જે લોકો પ્રાર્થના કરવાનું છોડી દે છે. દોસ્તો, સપના સેવવા આપણને સૌને ગમે છે, બલકે એકચ્યુઅલી તો જોઈએ જીવનમાં ડગલે ને પગલે આપણને કોઈ ને કોઈ બાબતના સપના આપણે સેવતા હોઈએ છીએ. કરિયર, રિસ્પેક્ટ, બિઝનેસમાં સક્સેસ, એક બહુ સારો લાઈફ પાર્ટનર, આવી તો કેટલીય લાંબી લિસ્ટ છે જેના આપણે સપનાઓ જોતા હોઈએ છીએ. પરંતુ ખાટલે મોટી ખોડ એ વાતની છે કે આ સપનાને આપણે વળગી નથી રહેતા. એને બદલે જો સપનાને ખંતપૂર્વક વળગી રહીએ તો એકના એક દિવસ એ સપના જરૂર સાકાર થાય છે. અને અહીં જે ચીનની આ વાર્તા છે એ આપણને એ જ શીખવાડે છે.

0: કે આપણે જો આપણી મનોવંચિત સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો આપણા સપનાને વળગી રહેવું પડે છે. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજે જ્યોતિની શુભકામના.
1: બાળ મિત્રો, મજા પડી ને તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખથી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512-96-88 પર વોટ્સએપ કરીને, કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: આક દિન આ દિન

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું.
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

બાપાનો છેલ્લો કાગળ ખોલતા પહેલાં રતિલાલના હાથ થંભી ગયા. વાઢણાની વેળામાં બાપાએ વૈકુંઠ વાહલું કર્યું હતું. રતિલાલને તો મોડી ખબર મળેલી. ક્રિયાપાણી પતી ગયા કેળે. આમેય છેલ્લા દાયકામાં બાપ બેટા વચ્ચે અબોલાશ થઈ ગયેલા. એ પહેલાં એ મન દુઃખ અને એકબીજાના અહમ કે કથલા વેણ એમને મળતા રોકતા હતા. સવારનો સૂરજ બગીચાની લોન ઉપર પથરાઈ ગયો. જંગલી મેંદીની વાડ ફૂલી ફાલી છે અને એના ઉપર ચઢેલા અજાણ્યા ફૂલવેલા

ઋતુ ઉલવા સાથે સુકાઈ જવા માંડ્યા હતા. સામેના મકાનોની ભીત ઉપર બાજી ગયેલી ચોમાસુ લીલ પણ હવે તો કાળી પોપડીઓ બનીને ખરવા માંડી હતી. પત્ની રેવતીએ બે દિવસથી દિવાળીની સાફસૂફી સારું ઘર માથે લીધું છે, તેથી રતિલાલ તો ઘરબારા જેવા જ થઈ ગયા છે. બનેવીએ મોકલેલો બાપાનો છેલ્લો કાગળ ફોડતા પહેલા પાછું રતિલાલનું મન ભરાઈ આવ્યું છે. પોતાના રૂમમાં છાનામાં જઈને આંખોમાં ભરાયેલા આજ સુધીના બધા આંસુ વહાવી દેવા એ જાણે આઘા પાસા થઈ રહ્યા. નાનકડા બંગલાના કમ્પાઉન્ડમાં એક તરફ ઉસરેલા પારિજાત નીચે ખુરશીમાં કાગળ લઈને એ બેઠા છે. પોતાના પાર વિનાના કામ અને ઘણી બધી સમસ્યાઓને યાદ કરીને રતિલાલ અડગ થયા. જૂના અને પીળા પડી ગયેલા લીટીવાળા કાગળોમાં બાપાએ લાંબો પત્ર લખ્યો હતો. 80ની વયે ધ્રુજતે હાથે અને ઝાંખી આંખે એમણે એવું તે શું લખવાનું હશે, મને તે આટલું કષ્ટ કર્યું હશે એમ વિચારતા રતિલાલે કાગળ ખોલી ઘોડા ઉપર સામાન માંડતા હોય એમ મનને સાબદુ કરી વાંચવા માંડ્યું. સ્વસ્તિ શ્રી ગામ રાજપુરા મધ્ય વસનાર ભાઈ શ્રી રતિલાલજી, અખંડ સૌભાગ્યવતી રેવતી વહુ અને મોટા થઈ ગયેલા બાળકોને એતાન શ્રી ગામ કોળિયાકથી ચાહી કરીને યાદ કરનાર તમારા બાપા લવજી કોદરના છેલ્લા વેલા રામ રામ વાંચજોજી. અહીં બધા રાજી ખુશીમાં છે, ત્યાં તમે સૌ મન મોજમાં હશો એવી ગોકુળનાથજીને પ્રાર્થના. દ્વારકાનો નાથ તમને સૌને લાંબી ઉંમર આલે અને તમારી કમાણીમાં બરકત નેરજે એવા મારા આશીર્વાદ લેજો. કાગળ પેનના ઠેકાણા નથી, આંખોમાં ઝાખપ હોવા સાથે લખતા લખતા પોણી વળે છે. ચશ્મા કાઢી કાઢીને લૂસવાના અને લખવાનું તે વિપત ઓછી નથી. અધૂરામાં પૂરું ધરુજતો હાથ, પણ હવે જીવતરમાં ક્યાં જાજુ લખવા રહેવાનું છે. ગમે તે એકદમની હવાર પડશે ને હું નહીં હોઉં એ દાડાના ઉજ્જ્યા આથમ્યા જેટલી નક્કી વાત છે. તમને ઘણા વર્ષો સુધી માનપાનથી કાગળ લખ્યા અને બોલાયા, આજે તું કહીને લખવાનું છેલ્વારકું મન છે. અક્ષરો ને શબ્દો ગોઠવાતા કહટાવાનું થાય છે, લખવા બોલવાનું બધું શેળભેળ થાય છે, તો નભાવી લેજે. તું જાણે છે એમ હું સ્ટેટ વખતમાં 4 ઇંગ્રેજી ભણેલો ને માસ્તરની નોકરી મળવાની હતી. ત્યાં મોટાભાઈ મરતા મારે મારા ઘરડા બાપને હળલાકડામાં મદદ કરવા ખાતર બધું મેલી દેવું પડેલું. જો એમ ના થયું હોત તો તમારું ઘડતર ને સૌનો ઉછેર જુદા હોત. તને મારા વાસ્તે જે ફરિયાદો રહી છે એ ના હોત. પણ જિંદગીનો નકશો આપણા હાથમાં નથી હોતો ભાઈ. કાળના ગર્ભમાં આપણી જીવનવાટ ઉપરવાળા કોઈકે દોરેલી તૈયાર હોય છે. હું માસ્તર થયો હોત તો નોકરી છૂટવાની ઉંમરમાં તો કેળવણી ખાતાનો કોક અમલદાર થયો હોત. પણ કરમમાં લખેલા ડોળિયા તે જીયા ક્યાંથી ખાવાના. પણ રતિભાઈ સાચું કહું તો મને આ બધી વાતોના હૈયા બળેવડા નથી થયા. કામ કરતો ગયો, કામ લેતો ગયો અને જે મેળવ્યું તે વેચી ખાધું. તને એવું કેમ લાગતું રહ્યું કે હું તને ફળાવો આંબો ગણીને વેડતો રહ્યો છું? મારા મનનો આ કોયડો આ જન્મારે તો ઉકલવાનો નથી. મેં તને મહિનાની આખરમાં કાગળો લખ્યા. પૈસા માગવામાં હું કદી તારા બાળગોપાળની અને વ્યવહારની વાતને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હોઈશ. પણ મારે અહીં બચરવાર ઘર ચલાવવાનું હતું અને ન્યાતમાં બંધાયેલી ચા ફાસવવા સમાજની ફકર ચિંતા કરવાના હતા. મારા હાથ પગ બંધાયેલા હતા. ઘરનો દીકરો શહેરમાં કમાતો હોય ત્યારે હાથ હુસીના પૈસાએ લોક નથી હાલતો, એટલે તારી ખેત જાણ્યા કેડે હું પૈસા માગતા રહેલો. લોક ઉસીના લીધેલા તે માગવા આવે અને બીજા તારી આવક જાણીને ઉચીને હારું વસન નાખતા આવે. ત્યાં હું ચા જવાનો હતો? આકાશી ખેતી અને ટૂંકી જમીન, રસ્તા માથે ઘર અને મોટો વસ્તાર. હું રાતદન રઘવાયો રહ્યો છું ને એમાંથી ચીડિયો સ્વભાવ.
તને ઘણીવાર આકરા વેણ કહીને

રસ્તાયો છું, પણ તને એની ક્યાંથી ખબર? તારી બાનો મંદવાડ અને ભાઈ બહેનોના ખર્ચા, તારી સાથે કદી જીવ ઠારીને વાત થઈ હોત તો આટલો બળાપો જીવતરના આ છેડે ના રહ્યો હોત. પણ નકશામાં વિધાત્રીએ જે દોર્યું એ ના દોર્યું થોડું થાય છે? બધાએ મને આકરો ગણ્યો ત્યાં સુધી તો ઠીક મારા ભાઈ, પણ હું કાંઈ લાગણી વિનાનો બોથડ કે જડથો તો નહોતો જ. તોય આજે જે મારી પાસે રહીને મને ખાવા પીવાનું આપવામાં ઉપકાર સમજે છે, એ તારા ભાઈઓ ભોજાઈઓ મને ક્યારેક કઠોર ને ક્યારેક કપાતર ગણે છે. એમનું આલેલું, તુચકારથી હડસેલી આલેલું ન ભાવતું ખાવાનું ગળે ઉતારી ગયો છું, પણ બધા મને કઠોર કહે એ નથી બેઠાતું. હવે મારું દૂજતું રૂદ્યું તને જેમ કરીને દાખવું, મારી આપદાઓનો કોઈ આરોવારો નથી. હવે તો દોરી તૂટે ને અંગૂઠે આગ મેલાય એ જ ઉપાય. આ કાયામાં જીવને ભરાઈ રહેવાનું કોઈ કારણ નથી. તોય તું આગ મુક્તિ વેળા હાજર હોય, હું ચાઈન કહું છું કે તું મારું મરણ સુધારવા આવજે. તું બોલજે, નાચજે પ્રાણીયા આગ આવે. થોડા ખુલાસા કરવા મારો જીવ કદાચ ત્યાં કશે ઘુમરાયા લેતો હશે. જોજે. રતિલાલના ગળે ડૂમો બાજ્યો. કોઈ જોતું નહોતું. એમણે આંખો સાફ કરી ગળું ખૂંખાર્યું. વેગળા પડી ગયેલા બાપા, એમની આપદાઓ, આ કાગળમાં લખાયેલી વાતો, તો શું એમણે જે બાપા જોયા હતા એ એવા નહોતા? અરે, એકવાર જે ધારણા બંધાય તે કદી ખરી ખોટી છે એમ મૂલવાય પણ નહીં. બાપા વાસ્તે તો સવે એકવાર જે દેવ સ્થાપ્યા એ સ્થાપ્યા. એકવાર ઉનાળે રતિલાલ ઘરે વતનમાં ગયેલા. ભાઈ બહેનોના સંતાનો માટે સગાઈની ઉતાવળ કરીને બાપાએ કેટલુંક નબળું સગું કરાવેલું. તે વિશે એમણે બાપાને બે વાતો કહેવી હતી, પણ એની ગંધ પારખી ગયેલા બાપા બે દિવસ સુધી રતિલાલથી આઘાને આઘા રહેલા. વાણ ભરેલા ખાટલાઓની આડશને પેલે પારે ઊંધું ઘાલીને ચકડીમાં ભીંડી વીંટતા હતા. બીજી વાર ગયા ત્યારે રતિલાલે જ એમની ઉપેક્ષા કરેલી. બાપા કશી વાત કરવા ઈચ્છતા હતા ને રતિલાલની આસપાસ ફરતા હતા, પણ રતિલાલે ખબર જ નહીં પૂછેલી એટલે અકળાયેલા. છતાં જો આંખો મળે તો તક લેવા બાપા તૈયાર હતા. રતિલાલને વતનમાં ઘણી વાર અડવું લાગતું. તે દિવસે એમને એકલવાયું પણ લાગેલું. ઘર આંગણે ચણતા કબૂતરોમાં એક ધોળું કબૂતર આવી ચડેલું. રતિલાલ એને જોઈ રહેલા. ક્યાંથી આવ્યું હશે? ને પેલા ઘર ગામના કબૂતરો, એ પાસે આવે છે કે અળગા? આઘા પાસા કેમ થઈ જાય છે? એ બિચારું બધાની સાથે ઉડતું ને પાછું આવતું, બધાની સાથે ને સાથે હતું, તોય જાણે કે અજાણ્યું એકલું કેમ લાગતું તું? મોટા ભાઈના આંગણામાં ઘરડો બળદ નિવૃત્તિ ભોગવતો હતો. બીજા ઢોર ખેતરોમાં ચરવા જતા. આંગણામાં એ એકલો બાંગડતો ને પાછો શાંત થઈને બેસી રહેતો, થોડું વાગોળતો અને અટકી જતો. બાપા સામા ઘરની ખાલી પડસાળે ખાટલે સુનમુન બેસી રહ્યા હતા ને રતિલાલ બસ પકડવા નીકળી ગયેલા. બાપા જરાક સળવળી ઉઠવા જેવું કરીને પાછા બેસી રહેલા. એમના ચહેરાની ઉદાસી, ના ના, માત્ર ઉદાસી જ નહીં, પીડા, વેદના ભરી એકાકીતા રતિલાલને આખે રસ્તે દેખાયા કરેલી. આજે પત્ર વાંચતા પુનઃ એ બધા દ્રશ્યો એમને ઘેરી ઉભા. એમણે પત્ર આગળ વાંચવા માંડ્યો. જોકે હવે છેલ્લે ખુલાસા કરવાનો કશો અર્થ નથી, પણ જીવને લાલચ છૂટતી નથી. તું તો મારાથી વધારે ભણેલો છે ને શેરમાં મોટો માણસ ગણાય છે. તને બે ત્રણ વાતો કહીને હળવા ફૂલ થઈ જવું છે. જાણું છું કે જૂની વાતો ઉખેડવા હળવા થવાને બદલે ભાર વધી જવાનો છે,
પણ હવે આજે પેટ છૂટી વાતો લખવા બેઠો છું।

તો ભલે ને, તું હોશિયાર હતો એટલે તું ઘણું ભણીને મોટો માણસ થાય એવી મારી મંશા હતી, પણ મારી ત્રેવડ નહોતી. સમાજનો સંપાયેલો, દેવામાં ડૂબેલો, મેં તને જડજડ પીટીસીનું ભણીને માસ્તર થઈ જવાનું કહેલું. એમાંય તારી બુદ્ધિનો ઘર કુટુંબ માટે ઉપયોગ કરવાની મારી ગણતરી હતી. જ્ઞાતમાં દાંડિયા અને હાંડિયા બેઉને તું પહોંચી વળે એમ હતો. ગામમાંય લડવાડિયા હોય ત્યારે મોટો તો ભોળ્યો, એનું કામ નહીં. મને હતું કે તું જો આટલામાં માસ્તર થઈ જાય તો આ પેઢીઓથી હેન્ડી આવતી આગેવાની અને ભાંજગઢમાં પહેલી પંગત હસવાઈ રહે. બાકી ધાર્યું ધણીનું થાય તે થઈને જ રહ્યું. તારા મનમાં મારા કાજે થઈને એક ડંખ રહી ગયાનું તું ભયને કહેતો હતો. તું પહેલી વાર નોકરીએ નીકળ્યો ત્યારે તને ઠેઠો ઠેઠ મૂકવા આવવાનું મન હતું. ઘરમાં પૈસા નહોતા તોય ઉશીના લાવત, પણ પછી થયું કે તું તો સાબદો છે, એકલો એકલો શેરોમાં ફરનારો ભણનારો, જાતે બધું ઉસકીને જઈશ ને એમ પહોંચી વળેશ. તને એકલો કાઢ્યો એ ભળભાખડું હું હજી ભૂલ્યો નથી, પણ તું કશેથી પાછો નહીં પડે એની ધરપત બેઠેલી. આજે આ મોટા નાનાની ચિંતા છે એટલી તારી ફકર નથી થતી. માળામાંથી જે ચકલું વહેલું ઉડી જાય એ વહેલું ગોઠવાઈ જાય છે. તું નહીં માને પણ હું તારી જેમ આખો જન્મારો, મને એકલો કશા આધાર વનાનો નોંધારો લાગ્યો છું. મને ટેમે જે જોઈએ એ કદી નથી મળ્યું. વાલાઓએ વખની વેણા આણી હતી ને દખના દાડાઓમાં બધા પોતપોતાના હકમાં ડૂબેલા હતા. મારી આંખોમાં તારી જેમ મહુડા જેવા અહવા આવ્યા છે ને મહી માતાના સોગન મારાય ઘોઘળે ડૂમો ને સાતીમાં ડસુરો બાજ્યો છે. ખપરવા દાડોમાં અને પ્રસંગ ટાણે હાથ ટૂંકા પડ્યા અને તમને ભાઈ બહેનોને દુભાઈલે મોઢે ઉભેલા જોયા એટલી બધી વાર હું મૂંઝાયો છું, પણ મરદથી પોચકા ના મુકાય રતિભાઈ. હું બધું હઠાવવા આકરો થઈને ઘુરકવા માંડતો, ગુસ્સાના જોરમાં બધા કામ થઈ રહેતા. સૌથી વધારે દુશ્મન તો તારી મરનારી બાનો થયો છું. એણે તો કામ કુટવામાં આડે હક ભાડ્યું જ નથી. એમાંય રાજરોગનો રંજાડ ઓછું હોય એમ મારા ડાકાને ઘુરક્યા. કદી પ્રેમથી એને પવાલું પાણી પાયાનું પૂર્ણ નથી પામ્યો. મારી આજે જે વલે થઈ છે એમાં એના નેહાકા નહીં હોય તો એની કકળતી આંતરડીનો પંછાયો હશે એમ હું માનું છું. પણ હાસુ એ છે કે મેં મારા હક માટે કાંઈ નથી કરાવ્યું, બધું સંસાર નભાવા ખાતર. ફઈ તને શાંત પાડતા કહે છે કે પાકતાય લેંબોળી મેઠી ના થઈ, તે જાણું છું, પણ ક્યાંથી થાય? લેંબોળીને વરસાદના ઝાપટા ટાઢવે, ભીના વાયરા ટાઢા લેપ કરે, એમ હવામાન હારું બંધાય ત્યારે કડવી લેંબોળી જરાક મેઠાશ પકડે. આજે થાય છે કે તમને સૌને ભેગા કરીને વાતો કરું, હસીએ ને ઘડી ભાર ઉતારીએ. પણ આ તારી ભોજાઈઓના બોલ તો તને ખબર છે, જાણે બાપને ત્યાંથી બાંધી લાવ્યું હોય એમ કડવા વેણ બોલે છે. બે ટકના રોટલાને નાવા ધોવાની સોય કરતા ઝટકા વાગે. 5-15 લાખની મિલકતના ધણીની આવી વનોગત દુશ્મનની ના થઈજો ભાઈ. રતિલાલ પાછા અટક્યા. વેળા ગરમાવે ચઢી ગઈ છે. રેવતીએ ઘરનો ઘણો સામાન બગીચામાં કમ્પાઉન્ડમાં આડેધડ મૂકી દીધો છે. કામવાળી અને બીજા બે નોકરો ઘર સફાઈ અને સામાન ઝાપટવામાં પડેલા છે. આ ફેરા બધોય જૂનો સામાન કાઢી નાખવો, ભંગારમાં આપી દેવો અને રહી જાય તો બધો બાળી દેવો છે, રેવતી કહે છે. બધું ચોખ્ખું ને માફકસર જોઈએ. આ જૂના પેટી પટારા ને બડાબૂટોય ના જોઈએ. હવે જૂનાને શું સાંતીએ મારવાનું છે? ગયેલાનો મોહ રાખવો એ જ ખોટું છે. સંઘેરો સાપ કામમાં આવતો એ જમાનો ગયો. લીધું દીધું ને ભૂલી ગયા, વાત પૂરી. રતિલાલને શણવાર પોતાનું ઘર વેરવિખેર થઈ ગયેલું લાગતા કશીક મૂંઝવણ થઈ આવી. આજ સુધી પોતાના બધા આયોજનો પાર પડ્યા.

છે, એમની ગોઠવણને કોઈ આઘી પાછી કરી શકતું નહીં, ને આજે આ રેવતી કે પછી રહી રહીને અંદરથી ઉભા થઈ જતા બાપા લવજી કોદર બધા બે દસકેથી એમને ડોહાજ કહીને બોલાવતા. રતિલાલને આજે એ શબ્દ કઠો, અરે રે દાદા પણ નહીં. ગળામાં જરા ખખરી બાજી, ખુરશી પર તડકો આવતા પાછા પારિજાતની સાયામાં સર્યા. કેટલાક ફૂલ હજી કરમાયા નહોતા. લવાણિયા ડુંગરાની નેળમાં પારિજાતનું વન હતું. બાપા અને મોટાભાઈ દિવાળી પછી એની ડાળીઓ સોટીઓ કાપીને ભારા બાંધી લાવતા. ગાલ્લાની સાદડી અને ઉરેડા એમાંથી વણાતા. લોક એને શાળિયા કહેતા. રતિલાલ પણ આ શાળિયા એ જ પારિજાત છે એવું ઘણા વર્ષો પછી જાણતા થયેલા. એમને થયું પારિજાત જેવા દેવતરુને પણ નહીં જાણનારી જાડી પ્રજા વચ્ચે બાપાનો આખો જન્મારો જ પૂરો થઈ ગયો. અફસોસ. કમ્પાઉન્ડ વોલ પર એક કાગડો આવી બેઠો. શ્રાદ્ધ પક્ષ પણ પૂરો થઈ ગયો છે, ત્યાં ગિરનારી કાગડો. રતિલાલ ટીકીને જોઈ રહ્યા, જાણે કે બાપાનું બાકી તર્પણ માગવા ના આવ્યો હોય. એમ જોતો તાકતો બેઠો છે ને જતોય નથી મારો વાલો. રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો. મને બરોબર સાંભળે છે, તને કોલેજ વખતે પૂરતા પૈસા નતા અપાતા. ચ્યાંયથી ના મળે ત્યારે માણેક કાકા પાસે જતો ને એ આલતા. સગા પાસે તો મેં ખાસ કરીને વ્યવહાર પૂરતા માંગેલા ને દૂધની ભેંસો વેચીને એવા દેવા ભરેલા. તું માંદો થઈને પૈસા લેવા આવેલો અને હું હાસેટ છૂટી પડેલો. તું ભાંગલા પગે પાછો વળી ગયેલો. એ ઘડીએ બહુ લાચારી હતી. મુદ્દાની વાત એટલી કે તે છાપમાં વેચીને ભણવાના પૈસા જોઈડા તો મેં વાંસ પુવાડનો વેપાર કર્યો. તને બપોરની ચા મિત્રો પાસેથી મળતી ને મારે તો એ નહીં. વાંસ પુવાડની ટક ભરવા જતો તો ત્યાં ફાંકો ભૂસું ખાઈને બબ્બે તન કાઢવા પડતા. પેટમાં ચૂકનું દર્દ મને ભજવતું. ઘર આખામાં પેટ દાબીને ગબડતો ને લહણ ડુંગળી શેકી ખાઈને વાયુ ચક્રી મટાડતો. ઝેર ખાવાય પૈસા ક્યાં મળતો? પછી ખાવાની તમાકુથી એ દર્દ કાબુમાં આવેલું, પણ તમાકુ એ કાયાને ઓગાળી મેલી. છેવટે એ સોડી તો આજે ડીલમાં હાંધે હાંધે વાસે ભઈ. પણ હવે તો બોધ ગઈને થોડી રહી વાળી વાત છે. આપણે ક્યાં રાજાને રાવ કરવા જવાના હતા હે? ને રાજાએ જોઈ લીધા છે મેં તો. પણ એક વાત લખતા લખતા આજે આંખો મહી માતાનું રૂપ ધારી લેશે તે વાત થાય છે કે રહેવા દઉં નહીં કેવી તારી સમજણમાં એ આઈ જશે. આપણી તો નાતરિયા નાત. હું 40ની જોવનાઈમાં ગર્ભંગ થયો ત્યારે 2-3 રંડાપો ગાળતી ને છૂટાછેડવાળી બાઈઓના માગા આવેલા. હું ન પૂરો ઘરમાં કે ન પૂરો ઘર બારો, જાણે અડધી વાટે હતો અને તારી બા એકલો કરી ગઈ. હાથે બળવાનું અને ફજેતી જેવી ખેતી સંભાળતા સંભાળતા ગોબરા સમાજને પહોંચી વળવાનું. ઘણાએ વળમાગી સલાહ આલેલી, લવજીભાઈ નાતરું તો કરવું પડે, ઘર ચમનું ન ભે. પણ તારા ભેબુનોના તમારા હવના નભાયા મૂઢા ભાળીને મેં જોવનાઈને કબજે કરેલી. હવ હારાવાના થયા એમાં મારે ઓછું વેઠવાનું નથી આવ્યું. તે વેઠું વેવામાં કસર નહીં રાખી તોય મારું શું થયું? મને શું મળ્યું એમ પૂછ્યું તો તને નહીં ગમે ને મારે કઈ જોઈતું નથી. પણ જશને માથે જૂતિયાવાળી કેત હાચી ઠરી. અરે જશની માને કૂતરા પૈણી ગયા, પણ લાખોના ધણીની 2 ટકના રોટલા માટેની થાળી ઓલા ઘેરને પેલા ઘેર ઠેલાયા કરે છીસરા પેટની. જો કે ખાનદાન વેલાની ગણીને ઓરેલી 2 વહુઓ માણસાઈમાંથી ગઈ. દોષ કોનો? જેવા આપણા નસીબ. મેઠા વેલાના તુમડામાંય કડવાશ પેઠી ભલા ભગવાન. ઘરડો માણસ શું તે સીડાતોય રહું
ખોટું થતું કે બગડતું ના દેખાય એનો ટકટક

કાર હોય, તમે ના પાડેલી તોય છૂટતો નથી. દહેજ થી તું વેગળો થયો તોય તેણે ભાઈનું મેં તો હરખું ભલું ચાયું છે. ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા, જૂનું ઘર પાડી ઉતારીને નવી વસાહતમાં લાવ્યાની વાત તને નથી ગમી એ હું જાણું છું. મને મારું કરેલું નવા જેવું ઘર પાડતા મનમાં કળશી વલોપાત થયેલો, પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીના પોણી ભારે વરહે ગોમમાં પેસે, કાયમ ભો ને ભો રે. નવી વસાહતની મોખાની જગ્યા પછી ચા મળવાની હતી, એમાંય કડાણાનો ડેમ બંધાયા પછી મારું મન નહોતું માનતું. મોરબીનો ડેમ તૂટ્યો ને શેર જેવું શેર તણાયું, તાણે આ તો મગતરા જેવડું ગામ, એને તણાતા વાર થાય કઈ ને મેં ગાંઠ વાળેલી. આજે ટેકરીમાંથી નેર પાસે ચાર રસ્તાની બગલમાં બધાને વસેલા જોઈને પેલી કશી ચિંતા નથી રહી. જૂના ઘર આંગણામાં તારી ધોરી ન જેવા તે પોણી પાઈને ઉસરેલા લેમડા કાપતા કપાવતાય મારું કાળજું કાપેલું, પણ પૈસાના વખા ત્યાં શું કર્યા વના ચાલે. ભાઈઓ તને તારો બધો ભાગ ગણીને આલે એવી જોગવાઈ મેં તો કરી છે. અત્યારે એમનામાં કશો કળજગ નહીં પેઠો, કાલની વાત જાણે દ્વારકાનો નાથ. છેલ્લી વાત, મારી પાટી ચોખ્ખી રાખીને જીવવો છું. કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગઢમાં ન્યાયને પક્ષે રહ્યો છું. જ્ઞાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે ને સમાજમાં વ્યવહારો હસવીને આબરૂ કમાયો છું. વાટે જતા નહીં બોલાઈને ખવડાયું છે. બાપ દાદાના જમીન ઘર હસવીને એમાં સપટી ઉમેરણ કરી શક્યો છું. ઉજળો વસ્તાર છે, વધારે શું જોઈએ. ઘટફણમાં જે બેઠું છું એ મારા કરમ હશે. આ મોટો નાનો તો આ સમાજમાં સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે મનગમતું લગ્ન કર્યું તેમાં સંમતિ આલી, જેવું ઘડતર એવું વરતવું પડે. તું હામે સડીને કન્યા જોવા કોલેજમાંથી સીધે સીધો ગયેલો ને એ વાતે હું નામક્કર ગયેલો, તને યાદ હશે. પણ ના પાડી નહીં મેં તારી મરજી વિના તને નહોતો પવિણાયો. રેવતી તને ગમેલી, સાચું કહું તો મને એ સમજી હકેલી, એની પાસે મને ફાવતું. એ જેટલું ઘેર રહે એટલા ધન એને કોઈ વાતે કહેવું નથી પડ્યું, પણ મને શેર ન જ સતું. ને આ પણ બેને ઉભા રે ના બને, ત્યાં રેવતી બહુ લાખ રૂપિયાની હોય તોય મારે તો આ લગડા તળેની લખમજીઓને જ વેઠવાની ને. તારો ઉજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી લેનારો છે એટલે વધારે તો શી ચિંતા. પણ નાથ સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને બહાર વરાવે એ ટીકાનો વિષય તો રહેવાનો જ. મને વહમું લાગે, પણ જમાનો બદલાયો ને શહેરમાં ઉસરેલા પાછરેલા ને અહીં વનવગડાની જાડી પ્રજામાં અઘરું પડે. સમજું છું, લોક તો બેવ બાજુની કરવત છે, તો ઘણા વાયરો જોઈને ઉપડનારા છે. આ લોકો પછાત વિચારના છે, એમાં મીનમેખ નથી. જડતા જાજી, જાડું ખાય, જાડું પહેરે ને જાડું બોલે વર્તે. તારે હરખ જોઈતું હોય તો હવે આપ આ લમણો ના વાળેશ. આ મલકને ભૂલવામાં જ તારી ભલાઈ છે. અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખે જ છે. મને જે એક વાતે દખ રહી ગયું તે એટલું કે જો તારા જીવતરનો એકાદો અવસર આ બાપ દાદાના ગામમાં ઘર આંગણે ઉજવાયો હોત ને જ્ઞાતને એઠો હાથ કરાવ્યો હોત તો તને અહીં મોટા ઉજળા થવાની તક મળી હોત. ભલે તે એવું ના ધાર્યું હોય, મારે તો હવે નાથ સમાજમાં કશા ધખારા નથી રહ્યા. ને ટીકા કરનારાએ જાણે છે કે રતિલાલે જે કહ્યું છે એ કાંઈ ખોટું નથી. જ્ઞાત સમાજને ટકવું છે એટલે એ તો એને કાટલે બધાને જોખે, આપણે તો આવનારી કાલને ભાળવી. જે થયું તે ગયું, લાંબી વાતના ગાલ્લા થાય, ઓછું લખ્યું ને જાજુ કરીને માનશો. ને રતિભાઈ, વખતે આ નાના મોટાની ખબર તો રાખજો, દૂરથી થાય એ ટેકો કરજો. મારો રામ તમને ઘણું આલ છે.
જીવતે જીવ ના મળીએ તો

તારા ખોળિયાને ખભો હાલવા આવજે, હું મસાણની આગ સુધી તારી વાટ જોતો હોઈશ. એ જ લિખિતંગ લવજી કોદરના રામ રામ, સહી દસ્તક પોતે. રતિલાલ માંડ માંડ ટકી રહ્યા. આ ક્યાં લવજી કોદર હતા? જાતને સો સો ફટકા મારવાનું મન થયું.

રદ્દી કાગળ કાપડ ઢૂસા સળગતા હતા ને સાંજ ઘેરાતી હતી. રદ્દીલાલ આગ તરફ વળ્યા. જાણે એમને કોઈ દોરતું ન હોય, બધું બળતું હતું. એ નીચે નમ્યા. કોઈએ પકડાવ્યું હોય એમ એમણે સળગતી દંડી પકડી. મનોમન એ તાપણાની ગોળ ગોળ ફરતા હતા. શું ક્ષણવાર થયું કે ના, એ આગમાં લવજી કોદર નહીં, પણ રતિલાલ લવજીની કાયાને ખડકવામાં આવી છે. દંડીનો દેવતા ઢગલામાં ચાપતા એમનાથી બોલાઈ ગયું, નાજે પ્રાણિયા આગ આવે. બધું બળીને ખાક થઈ ગયું ત્યાં સુધી એ બેસી રહ્યા. પછી ઉઠીને બારણા તરફ વળ્યા. બારણું જાણે જોજનું છેટું હોય એમ એ હાફી ગયા. શેક પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે લાઈટ ગઈ છે. એ અટક્યા. આખો કાગળ પાછો મનમાં વંચાવા લાગ્યો. એ ટીપે ટીપે ઓગળતા હોય એવું અનુભવી રહ્યા. પાછી બધે નજર કરી તો કશું જ નહોતું. બધી બાજુથી ઉતરી આવેલો અંધકાર વધુ ને વધુ ઘટ્ટ થતો જતો હતો.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતાં વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

આ મારો નાનો ભાઈ છે ને, જબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો.

તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: आ गया है विकसित भारत जी राम जी, जिसमें हर ग्रामीण को मिलेगी साल में 125 दिन रोजगार की गारंटी और काम वही जो ग्राम पंचायत कहे। विकसित भारत जी राम जी, गांव बढ़ेगा तभी देश बढ़ेगा। ग्रामीण विकास मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
1: નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. હું છું આરજે અંજલિ અને તમે જોડાયા છો રેડિયો પાલનપુર પર. આજના 7મા એપિસોડમાં તમારું સ્વાગત છે. લાસ્ટમાં આપણે સાંભળેલું કે ગણેશ શાસ્ત્રીને ત્યાં સુપ્રી આવી અને ત્યારે ગણેશ શાસ્ત્રીએ કહ્યું, ઘણું જીવો અને સારા કામ કરું. પછી સુપ્રિયા મારા તરફ ફરી અને પૂછ્યું, કેમ છે હવે? મેં હથેળી ઊંચી કરીને સારું છે તેની નિશાની કરી. સુપ્રિયાએ મારા પાસે આવીને મારા મોંનું નિરીક્ષણ કર્યું અને શાસ્ત્રીજીને કહ્યું, શહેર લઈ જવા છે? શાસ્ત્રીજીએ જવાબ આપ્યો, જરૂર નથી, સારું થઈ જશે, થોડા દિવસ ભલે રહે, મને પણ ગમશે. કીકા વૈદ રોજ સવારે આવે છે, હવેથી 2 દિવસે આવશે તેમ કહેતા હતા. હું કેન્દ્ર પર ક્યારે જઈ શકીશ એવું મેં પૂછ્યું નથી. કદાચ આ એકાંતવાસ મને ગમવા માંડ્યો છે. હું ક્યારેક આવા વિજન સ્થાને આટલી પરમ શાંતિ વચ્ચે ગુફાના કમરાઓમાં રહ્યો નથી. આ સાવ સગવડ વગરના સ્થળમાં એવું કંઈક છે જે મેં અગાઉ ક્યારે માણ્યું નથી. અમે જાતે રાંધીએ છીએ, મારાથી તો કાચું પાકું જ રંધાય છે. જાતે કપડાં ધોઈએ છીએ, પુસ્તકોનો ભંડાર ખોલીએ છીએ. મારી માતૃભાષામાં મેં કદાચ પહેલીવાર જ આટલું વાંચ્યું હશે. ગઈકાલથી તો શાસ્ત્રીજી પાસે બેસીને તબલા શીખવાનું પણ

શરૂ કર્યું છે. બોલવામાં મુશ્કેલી પડે છે, તે સિવાય ખાસ પીડા નથી. સુપ્રિયા આજ સવારે ગઈ અને બપોરથી પાર્વતીમાં અને ગુપ્તાજી આવ્યા છે. માજી આવતા વેટ મને વઢ્યા, કહે, તું ભી ભટક મારા જંગલમાં, મને તો ફિકર હોવે હે, સુણા કે તું નાલે મેં પડ ગયા તો ભાગ કરાઈ હું. હું જવાબમાં માત્ર હસી જ શક્યો અને હાથ જોડ્યા. તો માજી શાસ્ત્રીની પાસેથી મને શું થયું, કેમ દવા કરી, તે બધી વિગત મેળવવા બેઠા. એક પરિવાર એકઠો થયો હોય તેમ અમે સાથે રહીએ છીએ. સાંજે હું ખાટલે પડ્યો વાંચતો હતો ત્યાં મારું ધ્યાન ગુપ્તાજી અને શાસ્ત્રીજીની વાતો તરફ ખેંચાયું. મેં પુસ્તક બંધ કર્યું અને બહાર ઓટલે આવીને બેઠો. એ બંને કોઈકની પ્રવૃત્તિઓની વાત કરતા હોય તેવું લાગ્યું. કઈ વાતો કરતા હતા અને આગળ શું થયું એ હું જણાવું છું. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. ધ્રુવ ભટ્ટ લિખિત તત્વવસીમાં.

એ બંને કોઈકની પ્રવૃત્તિઓની વાતો કરતા હોય તેવું લાગ્યું. ગુપ્તાજીએ કહ્યું, ઓ હમારે ધર્મ નહીં અલગ ધર્મ કા હૈ, ઓ હમારે ધર્મથી નહીં અલગ ધર્મથી કામ કરેગા. ઘડીભર મને થયું કે કદાચ મારા વિશે વાતો થતી લાગે છે, પરંતુ હું આવીને બેઠો તો પણ વાતો તો ચાલતી રહી. શાસ્ત્રીજી હો હો કરતા હસી પડ્યા અને રેલિંગનો ટેકો દઈ પગ લંબાવીને બેસતા બોલ્યા, બિહારીએ જે કરે તે કરવા દે, કામ તો સમાજનું જ થાય છે ને. રહી ધર્મની વાત, તો એ એના ધર્મની કરે કે તારા મારા ધર્મથી. આપણે ક્યારે ધર્મને જનૂનથી

વળ ગયા છીએ? અબ તું મનને સમજાવેગા? ગુપ્તાજીએ શાસ્ત્રી સામે બેસતા કહ્યું. શાસ્ત્રીજીએ સામે જવાબ આપ્યો, તારું મન જાણે જ છે બિહારી, પણ મગજ માનતું નથી. કહી શાસ્ત્રીજીએ આંગળા પ્રશ્નાર્થ ભાવે ફેલાવતા પૂછ્યું, તું વૈષ્ણવ છે પણ અહીં શંકરના મંદિરે પગે લાગ્યો ને? ગુપ્તાજી હસી પડ્યા અને બોલ્યા, સો તો સબ અપણા જ હે. બસ આ જ વાત, શાસ્ત્રીજીએ પલાઠી વાળતા કહ્યું, ગુપ્તા આ જ વાત વિચારવા જેવી છે. જેણે આ દેશને આ સંસ્કૃતિને જીવતી રાખી છે તેમણે ધર્મને જીવનનો પાયો નથી ગણ્યો. શાસ્ત્રી થોડું અટક્યા, નર્મદા તરફ જોઈ રહ્યા. શાસ્ત્રીજી શું કહેવા માંગે છે તે હું સમજી ન શક્યો. રોજ ટીલા ટપકા કરતો બ્રાહ્મણ આમ બોલે છે તે હું માની ન શક્યો. ગુપ્તા શ્રીહરિ બોલીને મૌન રહ્યા. ત્યાં શાસ્ત્રીજીએ ગંભીર સ્વરે આગળ કહ્યું, બિહારી, હું કે તું માત્ર ઈશ્વરના ભક્તો છીએ, ધર્મના નહીં. આ આખો દેશ આ રીતે જીવે છે. બોલીને શાસ્ત્રીએ દૂરના એક પથ્થર તરફ આંગળી ચીંચતા કહ્યું, જો સામે પેલો પથ્થર દેખાય છે, જા એના પર સિંદૂર ચોપડી દે અને આપી દે કોઈ દેવનું નામ અને કર એક નવો સંપ્રદાય શરૂ. કોઈ તને રોકે કે તને અનુયાયીઓ ન મળે તો મને ખોટો કહેજે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હું સ્તબ્ધ થઈને સાંભળી રહ્યો. દિવસમાં 3 વાર સંધ્યા પૂજા કરનારો એકાંતવાસી બ્રાહ્મણ મને કંઈક જુદો જ દેખાયો. શાસ્ત્રીજી આગળ બોલ્યા, સાંભળ બિહારી, ઋષિઓએ જો ધર્મને જીવન સાથે જોડ્યો હોત તો આપણે આપણા પોતાના જ ધર્મમાં આઠ આટલા સંપ્રદાયો ઊભા થવા દેત? કહીને શાસ્ત્રી અટક્યા. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. પછી તેમણે જે કહ્યું તે મને સાવ નવી જ દિશા દર્શાવી ગયું. શાસ્ત્રીએ કહ્યું, ધર્મ તો બાંધે છે, આજ્ઞાઓ આપે છે, આમ કરો, આ ન કરો, આની માનો, આની ન માનો, એનું જ્ઞાન આપે છે. બિહારી, તમે બધા તો મુક્તિના સંતાનો છો, પરમ મુક્તિના. અને મુક્તિના સંતાનો બંધનો અને આજ્ઞાઓને જીવનનું મૂળભૂત જ્ઞાન માનીને ચાલે તેવું મનાય શી રીતે? તું વિચાર, કઈ તાકાત પર આ પ્રજા 33 કરોડ દેવતાને સાચવતી આવી હશે? બીજા આ ગણી દેવ દેવતા તો વધારાના, આમાં એકાદનો વધારો થઈ જશે તો આ પ્રજાને ભારે નહીં પડે. શાસ્ત્રી ફરી અટક્યા. ગુપ્તાજીના વિચારશીલ મુખ તરફ જોયું. બાજુમાં પડેલા કળશમાંથી થોડું પાણી પીધું અને આગળ કહ્યું, જે સંસ્કૃતિ તમને આટલી સ્વતંત્રતા આપતી હોય તે ધર્મને જ જીવનનો પાયો માને છે તેવું કહેવાય કઈ રીતે? હું રસપૂર્વક આ વાતો સાંભળી રહ્યો.

ગુપ્તાજીએ થોડું વિચાર્યું હોય તેવું લાગ્યું. પછી તે બોલ્યા, ગણેશ તું જો કહેશો. ભાઈ, મેં તો ધર્મ ધ્યાનનો આદમી લાગુ હું, બીજા મને સમજ ન આવે. આ વારે વારે શ્રી હરિ બોલે છે ને એટલું જ નથી સમજાતું, તારે તો એની સાથે રોજનો સંબંધ છે. બિહારી, એક વાત સમજી લે, આપણો આ દેશના તમામનો સીધો સંબંધ બ્રહ્મ સાથે છે. મેં કહ્યું તેમ આપણી મુક્તિના સંતાનો છીએ. આ દેશ અધ્યાત્મ પર ટકે છે, ધર્મ પર નહીં. આ કહીને અટકીને ગુપ્તાજીનો હાથ પકડતા ફરી કહ્યું, તારા શ્રીહરિ પણ બ્રહ્મનું સ્વરૂપ છે. ઈશ્વરને અહીં જન્મ લેવો પડે છે. આપણી સાથે, આપણી જેમ, આપણી વચ્ચે રહીને આપણા સુખ દુઃખ અનુભવવા પડે છે. મા પાસે હાલરડા સાંભળીને ઈશ્વર અહીં મોટો થાય છે. જે દેશ

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. સાંભળ, તું તો વેપારી છે, ભણ્યો છે, જરાક વિચાર તો સમજાશે કે આ દેશના અભણ અને નાનામાં નાના માણસને પણ ખબર છે કે પોતે સ્વયં બ્રહ્મનો જ હિસ્સો છે. નાનકડા બાળકથી માંડીને વૃદ્ધો સુધી દરેકને જ્ઞાન છે કે આ જગત બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે અને ત્યાં જ લય પામે છે. આ જ્ઞાન આપણા લોહીમાં છે. ગુપ્તાજીએ દલીલ કરી, મનને તો ધર્મ કે નિયમ પાલના હૈ. ગણેશ, તું બી 3 બાર ના ધોઈને પૂજા કરતા રહે હે. હવે શાસ્ત્રીજીનો સ્વર બદલાયો. તેમણે એક પછી એક સ્પષ્ટ શબ્દ ઉચ્ચારીને કહ્યું, બિહારી, નિયમો તો છે, મોટાભાગના નિયમો સાંસ્કૃતિક નિયમો છે. જીવનને સ્વસ્થ અને સારું બનાવવા એ ઘડાયા અને ધર્મમાં તેનો સમાવેશ કરાયો. અમે બ્રાહ્મણોએ કેટલુંક અનુચિત સર્જ્યું અને કર્મકાંડમાં તમને ખેંચ્યા, એ બધું જવા દે. મારું કહેવું એટલું છે કે તારું મન કહે તે કર, મગજ કહે તેમ ન કર. આપણે હજારો વર્ષોથી આમ જીવતા આવ્યા છીએ, એટલે જ આપણો ધર્મ પૂજા પાઠ અને યમ નિયમની ક્યાંય ઉપરનો છે. મહાપંડિતો પણ એનો પાર પામી નથી શકતા. એટલે જ હું કે તું તો વધુ શું સમજી શકીએ. આ તો મને સમજાય છે તેવું તને કહ્યું. ગુપ્તાજીએ કહ્યું, ઠીક, વૈસે કરેંગે. તે બંનેની વાત શામાંથી નીકળી હતી તે મને ખબર ન પડી. સાંજે પાર્વતીમાએ હિન્ની ટોલાથી માણસોને બોલાવીને ભજન કરાવ્યા, પ્રસાદ વેચ્યો. શંકરના મંદિરના ચોગાનમાં અનેક દેવતાઓને નિમંત્રતા ભજનોની લાણ થઈ. હું સાંભળતો રહ્યો. પાર્વતીમાં અને ગુપ્તાજી વિદાય થયા ત્યારે શાસ્ત્રીજીએ ફરી ગુપ્તાજીને કહ્યું, બિહારી, ધર્મની નથી એટલી ચિંતા મને સંસ્કૃતિની છે, આપણી જીવન રીતિની અને પરંપરાઓની છે. આપણી શ્રદ્ધાની, જીવન પ્રત્યે જોવાની, આપણી લઢનની જેટલી ચિંતા મને છે તેટલી બીજી કોઈ વાતની નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

આ દેશ અને આ પ્રજા વિદેશી શાસકોને જીરવી ગયા, પરધર્મોને પણ તેમણે આવકાર્યા. પણ હવે જે સાંભળું છું, જોઉં છું, આનાથી ડર લાગે છે. હવે આપણી જીવન દ્રષ્ટિ બદલવાના પ્રયત્નો થાય છે. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ આ જશે તો આ દેશ નહીં ટકે. મારી ખરી ચિંતા એ છે, ધર્મ નથી. ગુપ્તાજી કંઈ બોલ્યા નહીં, થોડી વાર મૌન રહ્યા, પછી મસ્ત

પર હાથ ફેરવીને બોલ્યા, શ્રી હરિ. અને પાર્વતી માને અને બે રાજસ્થાની માણસોને ચારેક આદિવાસીઓને લઈને ચાલ્યા. એમની જીપ હિરની ટોલા સુધી જ આવી શકી હતી. હવે ત્રણેક ગાઉ ચાલીને જશે. પાર્વતી માને સુપ્રિયાને મળવું હતું. તે કંઈક તરત પાછી આવે તેમ ન હતું. પાર્વતી માં હિરની ટોલા પહોંચી ગયા તેવો સંદેશ લઈને સાંજે માણસ આવ્યો. તેણે કહ્યું કે સુપ્રિયા પણ હિરની ટોલા આવી છે અને બધા ત્યાં રોકાવાના છે. મારી તબિયતના ખબર સુપ્રિયાને પહોંચાડવાના છે, કહી તેણે મને મારી ટપાલ આપી. વિદેશી છાપાવાળું કવર જોતા જ મારું મન આનંદિત થઈ ગયું. લુસીએ લાંબો પત્ર લખ્યો હશે તે મને યાદ કરતી હશે, કદાચ તેની એકાદ તસવીર પણ મોકલી હશે તેવું વિચાર તમે ઝડપથી કવર ખોલ્યું. એક સાદા કાગળ પર લખ્યું હતું, ગુરુજી. આગળ શું લખ્યું છે એ કાગળ પર એ તમને જણાવીશ. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી સાથે.

પત્ર મળ્યો અને એ કાગળ પર લખ્યું હતું, ગુરુજી, તમે નિશાળ શરૂ કરી દીધી હશે અને બધા તમને ગુરુજી કહેતા હશે તેવું ડેડી માને છે. તમારી ડાયરી રસપ્રદ હોય છે, વાંચું છું. અગાઉના પત્રમાં તમે સ્વાન મંડળ અને વ્યાજની વાત લખી, તેનાથી હું ખૂબ ઉત્તેજિત છું. હું અચંબામાં ગરકાવું છું. વ્યાજને સ્થાને બે ટપકા હોય તેવું શી રીતે બને તે હું ન સમજું ત્યાં સુધી તમને જણાવીશ નહીં, પરંતુ નીચેના પ્રશ્નોના જવાબ મને તાત્કાલિક લખશો. બીતુબંગા પાસે આનો ખુલાસો મળશે જ. પ્રશ્ન એક, તે ચિત્ર સ્વાન મંડળનું જ છે? પ્રશ્ન બે, જો હા તો આવું ચિત્ર દોરતા તેઓ ક્યાંથી શીખ્યા? ત્રણ, વ્યાજની સ્થાને તેઓ એકને બદલે બે ટપકા કેમ કરે છે? અને પ્રશ્ન ચાર, તે બંને કેટલું ભણ્યા છે? આ પ્રશ્નોના જવાબ મેળવવા મારા માટે ખૂબ જરૂરી છે. તરત જ માહિતી મોકલશો. લિખિતન લ્યુસી. મને હતાશા થઈ કે ક્રોધ આવ્યો તે નક્કી ન કરી શક્યો. મેં માત્ર એટલું નક્કી કર્યું કે લ્યુસીના પ્રશ્નોના જવાબ તાત્કાલિક શોધવાનો પ્રયત્ન હું નહીં કરું. આપમેળે મળશે તો લખીશ. આમાં મારા માનવ સંસાધન વિકાસની તાલીમની, મારા ભણતરની, મારા 18 વર્ષોના વિદેશવાસની નિષ્ફળતા સાબિત થતી હોય તો પણ. તમે સાંભળી રહ્યા છો ધ્રુપટ લેખિત તત્વમસી. નેક્સ્ટ એપિસોડમાં આપણે આ વાતને આગળ વધારીશું. ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. હું આરજે અંજલી ફરીથી લઈને આવીશ આનો નેક્સ્ટ એપિસોડ, ભાગ 8. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, જબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હો ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાવું જ પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.
1: હેલો પાલનપુર, 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું RJ AR અને આપ સૌ માટે લઈને આવું છું કમ્યુનિટી રેડિયો સ્ટેશન પર ડોલર વહુ નવલકથાના અંશો, જેને લખી છે સુધા મૂર્તિએ અને જેનો અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. આ સુંદર નવલકથાના છેલ્લા અંશમાં આપણે એ વાત સુધી અટક્યા હતા કે શ્યામ ભારત આવ્યો છે, ત્યાંના હવાફેર અને પાણી બદલાવાથી એને પેટમાં દુખાવો થાય છે અને એનો એક મિત્ર કોલેજનો રવિચંદ્ર, જે ડૉક્ટર બન્યો હતો, ત્યાં એના મળવાના બહાને અને પોતાના દર્દના ઈલાજ માટે તે પહોંચે છે. અને પછી શું થાય છે એ વાત આપણે આજના એપિસોડમાં માણવાની છે. કહે છે ને કે વિદેશ ગમન અને વિદેશની પોતાની જીવનચર્યા એ પાછા સ્વદેશ આવતા ગમે તેટલા તમને લાગણી વશ થઈ અને અપનાવવા જાઓ ત્યારે શારીરિક અને આબોહવાના ફેરફાર તેમ કરવા દેતા નથી. દરેક માટી અને દરેક હવામાનની પોતાની એક ઓળખ હોય છે, એમ લાગણીઓ અને સંબંધોની પણ એક અલાયદી ઓળખ હોય છે. આ વાત સંબંધો વિશેની ચર્ચા કરતી આ નવલકથાના અંશોને હું આપ સૌ સુધી પહોંચાડું છું. તો આવો, હવે સમય થયો છે એક ગીતના વિરામનો. આ વિરામ બાદ હું આ વાર્તાને, આ નવલકથાના અંશોને આગળ વધારીશ. તો મારી સાથે જોડાયેલા રહેજો 90.4 મેગાહર્ટ્ઝ પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર RJ AR સાથે, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ સામુદાયિક રેડિયો સ્ટેશન પર.

રવિચંદ્ર પાસે તે પહોંચે છે, એટલે કે શ્યામ, અને રવિ પણ તેને જોઈને ખુશ થયો. તેના પેટની તપાસ કરતા કરતા રવિએ પૂછ્યું, કેમ ભાઈ, કેવું લાગ્યું અમેરિકા? અમેરિકા સારું તો છે, પણ મારા પેટને માટે એમ ન કહી શકાય. શું તું તેને ઠેકાણે પાડી દેશે? છોકરીઓ જોવાના બહાને ટનબંધ મીઠાઈઓ ઉડાવી છે કે શું? રવિ હસ્યો. બહારનું પાણી હવે પીતો નહીં, માત્ર મિનરલ વોટર જ પીજે. અને હા, લે, આ ગોળીઓ લઈ લેજે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને. અને આ નવલકથાના રચયિતા છે સુધા મૂર્તિ, અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. તારી ફી કેટલી છે? શ્યામે પૂછ્યું. જવા દેને યાર, તારા જેવા ડોલર ડ્યુડ પાસેથી શું હું રૂપિયા લઈશ? ના, તારે ફી તો લેવી જ પડશે. મને આ પસંદ નથી. અમેરિકામાં હું એક વાત શીખ્યો છું, કોઈની પાસેથી મફતમાં કોઈ સેવા લેવી નહીં. એક મિનિટ ચૂપ રહીને રવિએ ખભા ઉલાળતા કહ્યું, ઓકે, તું કહે જ છે તો મારી ફી 100 રૂપિયા. શ્યામે 100ની નોટ તેના હાથમાં મૂકી. ભલે ત્યારે, હવે હું નીકળું. પાછા હવે ક્યારે મળીશું? તારા લગ્ન પ્રસંગે, રવિએ તરત જ કહ્યું. અને જો તે રવિવારે હોય તો જ. સાચું કહું છું, મને નવાઈ લાગે છે કે શા માટે મારે આટલી મહેનત કરવી પડે છે. હું ઇજનેર બન્યો હોત તો વધારે સારું થાત. અમેરિકા વસવાટ તો કરી શકત, કેટલા આરામમાં ત્યાં હોત. અહીંના આ સર્કસથી તો હવે વાજ આવી ગયો છું. જીવનમાં આપણને હંમેશા વિદેશની નીતિ અને વિદેશની લાઈફ સારી લાગે છે, પણ એમાં કેટલી હકીકત છે એ તો ત્યાં પહોંચેલા લોકો જ કહી શકે. વાતને આગળ વધારીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્યામ બહાર આવતા મલકાતો હતો. તેને નોકરી અને અમેરિકાનો વસવાટ આ બંને બાબતો એવી હતી કે જે ભલભલાને ઈર્ષા જગાડતી હતી. કૃષ્ણકાંત એક સરાફ હતા અને ધનવાન પણ હતા. એક બે નહીં, તેમની પાસે ત્રણ તો મોટરો હતી. એક દીકરો હતો અને એક દીકરી હતી. એ દીકરી માટે યોગ્ય મુહૂર્તો શોધી રહ્યા હતા. શ્યામ ભારત આવ્યો તે અગાઉ જ તેમણે નીલાબાને પોતાના ઘરે આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા છે સુધામૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નીલાબાએ સાંભળ્યું હતું કે કૃષ્ણકાંત ખૂબ જ ધનવાન હતા. પણ કેટલા ધનવાન હતા તે તો જ્યારે તેમના ઘરની મુલાકાત તેમણે લીધી ત્યારે જ તેમને ખબર પડી શકી. શું વિશ્વભરમાં કૃષ્ણકાંતથી વધારે ધનવાન કોઈ હોઈ શકે? તેમણે ખૂબ આદરપૂર્વક અને નિષ્ઠાથી વિચાર્યું. ઘરમાં તેમની પાસે ચાંદીના વાસણો વપરાતા હતા. નાનકડું ઘર મંદિર જેમાં ઘરનો દીવો બિરાજમાન હતા તે પણ ચાંદીનું બનેલું હતું અને તેની કિનારીઓ પર સોનેરી પટ્ટીઓ ચોડી હતી. દેવી લક્ષ્મીના જેના પર ચાર હાથ હતા તેવા આ ઘરની એકની એક દીકરી હતી અનિતા. સાદા શબ્દોમાં કહીએ તો તે ખાસ દેખાવડી ન હતી, પણ તેનું વર્તન કૂણું અને શિષ્ટ તો જણાયું હતું. વધુ મહત્વની વાત એ હતી કે તેનું શરીર અનેક પ્રકારના અને જાત જાતના કિંમતી દાગીનાઓથી લચી પડ્યું હતું. તેના હાથમાં 16-16 તો સોનાની બંગડીઓ હતી. એટલું ઓછું હોય તો તેમાં વચ્ચે વચ્ચે હીરાની પણ બંગડીઓ હતી અને ઘણી બધી ચેઇનના ભારથી તેનું ગળું નમી પડ્યું હતું. ખૂબ જ મોંઘી કાંજીવરમની રેશમી સાડી અને ઝળહળતી મોટી બધી સોનેરી કોરથી ચિત્ર સંપૂર્ણ થતું હતું. એવી જ તો બહુ કદાચ નીલાબાને ગમતી હતી, એમના સપનાની રાણી હતી. શું થશે એ વાતને આપણે વિરામ બાદ માણીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ખૂબ જ યોગ્ય રીતે અંજાઈ ગયેલા નીલાબા અને સુરભીએ વિચાર્યું, જો શ્યામ આ કન્યા પસંદ કરે તો બહુ સારું. કૃષ્ણકાંત નવસારીમાં ચીકુ વગેરેની મોટી વાડી ધરાવતા હતા. નીલાબા, મનહરલાલ અને સુરભીને પણ તેણે તે વાડીએ પધારવા આમંત્રણ આપ્યું. મનહરલાલે તો સીધી ના જ પાડી દીધી. નીલા કશું ગોઠવાય નહીં તે પહેલાં મારે નથી જવું. વળી મારા મનમાં કોઈ આશા કે નિશ્ચિત કામ કરી લેવાની ભાવના સાથે મને આમ ક્યાંય જવું ગમતું નથી. તમારે બંનેને જે કરવું હોય તે કરો, પણ હું તો ત્યાં ચોક્કસ નથી આવવાનો. એક અલગ સ્વભાવ હતો મનહરલાલનો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથા, અને તેના અંશોને જેના રચયિતા છે સુધામૂર્તિ અને જે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું એટલે કે આરજી એઆર મારા સ્વરમાં આપ સૌને સંભળાવી રહ્યો છું. કેટલા જૂના વિચારના છો તમે, નીલાબા બબડ્યા. તેમણે આપણને આમંત્રણ આપ્યું છે અને જો જઈશું નહીં તો આપણે તેઓ કેટલા બધા અભિમાની એવું તેઓ ગણશે. હું મારી સાથે સુરભીને લઈ જઈશ. આમ તે બંને નવસારી ગયા અને બે દિવસ રહ્યા અને તેમને મળેલી આગતા સ્વાગતાથી સંપૂર્ણ રીતે ખુશ થતા રહ્યા. પાછા ફરતા વળી તેમને બંનેને એક સુંદર રેશમી સાડીની ભેટ પણ મળી. પાછા ફરીને નીલાબાએ જાહેર કર્યું, આ બે જ દિવસમાં સુરભી અને અનિતા તો જાણે બહેનો જ બની ગઈ છે. પણ આ બધું ઇતિહાસ બની ચૂક્યું હતું. વાસ્તવિક પરિણામ એ હતું કે શ્યામની પસંદગી માટે તૈયાર કરેલી ચાર કન્યાની યાદીમાં અનિતાનું નામ મોખરે મુકાયું. નીલાબાને તો તે જ કન્યા પસંદ પડી ચૂકી હતી. તેમણે શ્યામને કહ્યું, તું સુરભીની સાથે ત્યાં જા અને કન્યા જોઈ લે. અમે તો તેમનું ઘર, વર્તણૂક અને રીત રસમ બધું જોઈ લીધું છે. મને લાગે છે કે દરેક દ્રષ્ટિએ આ પ્રસ્તાવ બહુ સારો છે. તે લોકો નરમ અને સારા માણસો છે, અને આટલા બધા ધનના માલિક હોવા છતાં તેનું જરા સરખું અભિમાન નથી. સંબંધોની શરૂઆત તો કદાચ આવી રીતે જ થતી હોય છે, પણ ભવિષ્યમાં એ માણસોની મનની વાત પાછળથી કળાતી હોય છે. શું એવું જ થશે? એ વાત જાણવા તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. ફિર આમ બાત ફરીથી મળીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

બા, મને રિક્ષા માટે 100 રૂપિયાનું પરચુરણ જોઈશે, શ્યામે કહ્યું. ઓરડામાં ગિરીશ હાજર હતો. તેણે હસીને કહ્યું, મોટાભાઈ, અમદાવાદ હજી એટલું ખરાબ નથી. કૃષ્ણકાંતનું ઘર વિજયનગર જ છે. ત્યાં પહોંચવામાં એટલા બધા રૂપિયાની જરૂર નહીં પડે. હા, હું પણ એ સમજુ છું, શ્યામે કહ્યું. પણ આજે હું મારા મિત્ર ડૉક્ટર રવિચંદ્ર પાસે ગયો હતો. તેણે મને પેટને માટે કેટલીક ગોળીઓ આપી અને ખબર છે 100 રૂપિયા ફી લીધી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz અને તેના પર હું આરજી AR આપ સૌને સંભળાવી રહ્યો છું ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા છે સુધામૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. ખરેખર ગઈકાલે જ હું પણ તેમની પાસે ગયો હતો. મારું માથું બહુ દુખતું હતું, પણ મારી પાસે તેમના ફીના 40 રૂપિયા જ તેમણે માગ્યા હતા. શ્યામ સ્તબ્ધ બની ગયો. રવિએ તેની પાસે કેમ આટલા બધા રૂપિયાની ફી વસૂલી? સામાન્ય કરતાં બમણાથી એ વધારે? એટલા માટે જ ને કે હું હવે અમેરિકા રહું છું. રવિને લાગ્યું હશે કે હવે શ્યામ તો ડોલરમાં કમાય છે, તો ડાક્ટરી તપાસના બદલામાં 1.5 ડોલર જેટલી જ ફી લેવામાં શું વાંધો? અમેરિકાના ધોરણોની તુલનામાં એ તો કંઈ જ ન કહેવાય. શ્યામને આ બનાવે ઊંડો વિચાર કરતો કરી મૂક્યો. શ્યામને લેવા કૃષ્ણકાંત પોતાની કારને મોકલે છે. ઝળહળતી ટ્યુબલાઇટ સાથે અનિતાના હીરાના કાપ જાણે હરીફાઈ કરી રહ્યા હતા. પણ મીનાક્ષીના આંતરિક ઝળહળાટ પાસે આ ઝળહળાટની કોઈ વિસાત ન હતી. કૃષ્ણકાંત અને પાર્વતીબહેન તેની સામે બેઠા હતા અને પોતાની દીકરી વિશેના તેના નિર્ણય અંગે રાહ જોઈ રહ્યા હતા. એ તો ચોક્કસ લાગતું હતું કે અનિતા કોઈ સામાન્ય છોકરી ન હતી. તેણે BSC ની ડિગ્રી લીધી હતી અને સિતાર પણ શીખી હતી. તેને ભરતકામ, ઇકેબાના, બાતિક અને એવી કેટલી વિવિધ હસ્તકલાઓ પણ હસ્તગત કરી હતી. ઇન્ટિરિયર ડેકોરેશન વિશે પણ તે જાણતી હતી. આમ એક પછી એક વિધાનો થતા ગયા. પણ થોડા જ સમયમાં શ્યામ કંટાળ્યો અને કૃષ્ણકાંતને તેણે સીધું જ પૂછ્યું, જો મારે તમારી દીકરી સાથે એકાંતમાં વાત કરવી છે, શું તેમાં તમને કોઈ વાંધો છે? તરત જ કૃષ્ણકાંતે આ વાત સ્વીકારી લીધી અને જલ્દી જ અનિતા અને શ્યામને એકલા મૂકી દેવામાં અને હવે પછીની વાત જાણવા માણવા માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે રેડિયો પાલનપુર 90.4 MHz પર. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો.

બંને એકાંતમાં મળ્યા. તેણે કહ્યું, હું જાણતો નથી કે મારા પરિવાર વિશે તમે કશું જાણો છો કે નહીં, પણ હું તમને મહત્વની વાતોથી વાકેફ કરવા માગું છું. પહેલું, મારી બહેનના લગ્નની જવાબદારી મારી ઉપર છે. બીજું, અમે ધનવાન નથી. આ બાબતોમાં સ્પષ્ટ રહેવું સારું એમ હું માનું છું. તેણે પૂછ્યું, તમે અમેરિકા રહેવા માગો છો કે પછી તમે પાછા આવવાનું ગોઠવવા ઈચ્છો છો? તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથાના અંશો રેડિયો પાલનપુર પર RJER સ્વરમાં, જે નવલકથાના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. વેલ, મારે અમેરિકા રહેવું છે, પણ તમારે એ જાણી લેવું જોઈએ કે અમેરિકામાં જીવન એકલવાયુ હોય છે. અમદાવાદની જેમ તમે ધારો ત્યાં મિત્રોને મળી શકો તેમ નથી થઈ શકતું. મિત્રો બનાવવાનું આવડતું હોય તો તમે ગમે ત્યાં મિત્રો બનાવી શકો, અનિતાએ જવાબ આપ્યો. બીજી એક વાત, તમે અહીં એક જ દીકરી છો. માતા પિતાને મળવા દર વર્ષે તમારે જો ભારત આવવું હોય તો તે વાત મને પોષાય તેમ નથી. મને નથી લાગતું કે મારે દર વર્ષે અમદાવાદ આવવું જરૂરી છે. દૂર દૂર જેના લગ્ન થયા હોય, દિલ્હી કે કલકત્તામાં પણ, તે બધી છોકરીઓ પણ 2-3 વર્ષે કદાચ આવતી હોય છે. રોજ નથી આવતી કે દર વર્ષે નથી આવતી. ખેર, જો મારા માતા પિતાને મને વધુ વખત કે વારંવાર મળવા ઈચ્છા થતી હશે તો તેઓ પોતે જ ખર્ચ કરીને અમેરિકા આવી શકે છે. એમ લાગ્યું કે અનિતા શ્યામ સાથે ગોઠવાવા બધી રીતે તૈયાર હતી. નીલાબાએ તો તેને તેના વિશે લીલી ઝંડી ક્યારની એ ફરકાવી દીધી હતી. થોડા વિચાર પછી શ્યામે નિર્ણય લઈ લીધો, અનિતા તેની પત્ની બનશે. અને હવે લગ્ન ગોઠવાવાની સંપૂર્ણ તૈયારીઓ પણ થઈ ચૂકી હતી. બીજી જ અઠવાડિયે લગ્ન લેવાનું નક્કી થયું. નવા ઉત્સાહથી ઘર ગુંજવા લાગ્યું ને લગ્ન સુધી તૈયારીઓ વગરની દોડધામ કરવામાં વધુ સરળતા રહે તે માટે શ્યામે એક ખાનગી ટેક્સી જ રાખી લીધી. લગ્નના ખર્ચ માટે તેણે માતાને 1 લાખ રૂપિયા આપ્યા અને પોતાના 58 વર્ષની જિંદગીમાં આટલા બધા રૂપિયા એક સાથે તેની માતાએ

ક્યારે જોયા ન હતા તેવા નીલાબા તો ખુશખુશાલ થઈ ઉઠ્યા. હવે પછીની વાત આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દીકરા, નીલાબાએ કહ્યું, બેટા શ્યામ, આ કન્યા પૈસાવાળાની દીકરી છે. આપણે તેને ઓછામાં ઓછી 5 ભારે સાડી અને 2 સોનાની ભંગડીઓ આપવી જોઈએ. બા, અમેરિકામાં કોઈ સાડી પહેરતું નથી, બસ 2 સાડી બહુ થઈ ગઈ. પણ હા, સુરભિ, મીનાક્ષી અને તમારા માટે જરૂરથી સાડીઓ લેજો, કેમ કે લગ્નના જુદા જુદા પ્રસંગે તે બધીની જરૂર પડશે ને. નીલાબાએ ખર્ચનો હિસાબ માંડ્યો તો જણાયું કે અનિતા માટે 2 સોનાની બંગડીઓ લેવાના પૂરતા પૈસા બચતા નહોતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથાના અંશો આરજે એઆરના સ્વરમાં. આ નવલકથાના લેખિકા સુધા મૂર્તિ છે અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. જ્યારે ખર્ચના પૈસા ખૂટ્યા છે આ વાત તેમણે શ્યામને કહી તો તેણે વધુ પૈસા આપવાની ના પાડી દીધી. સોનાના દાગીના ખરીદવાની વાત જ જવા દો બા, અમેરિકામાં અહીંથી પણ વધુ સારી જ્વેલરી મળે છે. પણ નીલાબાને આ વાત ન ગમી. એટલા ધનવાન કુટુંબની છોકરીને તે 2 બંગડીઓ પણ ન આપી શકે, તેથી તેમણે પોતાની જ 2 જૂની બંગડીઓ તોડાવીને નવી ભાતની 2 બંગડીઓ બનાવડાવી, જે અનિતા માટે હતી. કોઈએ આ વાત ન જાણી સિવાય મીનાક્ષીએ. જે બધું ચાલી રહ્યું હતું તે મનોહરલાલને સહેજે પસંદ નહોતું આવતું. તેમનો અભિપ્રાય હતો કે કોઈ ધનિક સરાફના પરિવારની કન્યાને મન પૈસાની કશી કિંમત નહીં હોય. એટલું જ નહીં, વ્યાજે નાણાં ધીરવાની આખી વાત જ તેમને એક નૈતિક ગુના જેવી પ્રવૃત્તિ લાગતી હતી. તે એ સ્વીકારવામાં તકલીફ અનુભવતા હતા કે અનિતા કદી એક ગરીબ

શિક્ષકના ઘર સાથે તાલમેલ બેસાડી શકે. હવે જ્યારે શ્યામ પણ લગ્ન માટે તૈયાર જ થઈ ગયો છે તો તેમાં વચ્ચે ન પડવું હિતાવહ રહેશે એમ તેમણે ધાર્યું. આમ તો એ ચૂપ જ રહેતા હતા, પણ નીલાબા એક જ રીતે ગરીબ શિક્ષકની પત્ની હોવા છતાં લગ્નના માટે જે ખર્ચા કરી રહ્યા હતા તે જોઈને તેઓ વિહ્વળ થઈ ઉઠતા હતા. તેમણે છેવટે જણાવ્યું કે મોટા પરિવર્તનની કરામત કેવળ ડોલરને કારણે શક્ય બની હતી. કોઈની એ પાસે અદ્ભુત કામકાજ કરાવી શકે તેવો આ ડોલર સમર્થ હતો અને જીવનમાં તે કરામત દેખાડી રહ્યો હતો. વાતને માણીશું અભિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્યામ પણ ડોલરનો જાદુ સારી પેઠે જાણતો હતો. અમેરિકામાં પોતે બચાવેલા $3,000 પ્રકાશમાં આનંદથી પોતાની માતાને જોઈને તે પણ ખુશ હતો. હવે નીલાબા પોતાના બધા સગાઓને શર્મિંદા બનાવી શકશે, ઈર્ષાથી સળગતા જોઈ શકશે, તેમની માનહાનિ કોઈ કરી નહીં શકે અને તેમને મનની શાંતિ હરી લે તેવા કોઈ નિવેદનો નહીં મળે. આજ સુધીમાં તે મહેમાનોએ અથવા અન્ય સંબંધીઓએ કરેલા એક એક અપમાનનો બદલો લઈ શકશે. નીલાબા અત્યંત ખુશીનો અનુભવ કરશે. આવા આકર્ષક દ્રશ્યો અને લાંબા સમયથી સેવેલા સ્વપ્નો હવે સંપૂર્ણ રીતે સાકાર થશે, કેવળ ડોલરની કૃપાદૃષ્ટિ અને શક્તિના વરદાનથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના રચયિતા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. નીલાબાનો દીકરો અમેરિકા રહેતો હતો અને તેમના દીકરાના પત્ની એક ધનાઢ્ય માણસની એકની એક દીકરી બનવાની હતી. સ્પષ્ટ હતું કે લગ્ન આ ધનના પ્રદર્શન જેવું ભવ્ય રીતે કરવામાં આવશે. આ વાત ધ્યાનમાં લઈને

ત્રણ દિવસના મોટા મોટા કાર્યક્રમો લગ્નવિધિ માટે ઉજવવાના હેતુથી ખૂબ જ શણગારાયેલો કાશીરામ હોલ પણ પસંદ થઈ ચૂક્યો. ઓહ, શું સરસ હતી એ ફૂલોની સઘળી સજાવટ, અને સુમધુર સંગીતનો જાદુ તો ખરેખર અદ્ભુત જ હતો. રિસેપ્શન તો એટલું ભવ્ય હતું કે તેના વર્ણન માટે શબ્દો જ ન હતા. મોટાભાગના મહેમાન પણ ઈર્ષાના અગ્નિમાં બળી રહ્યા હોવા છતાં ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા. આવા લગ્નના માટે ખૂબ વિગતવાર આયોજન કરવાની જરૂર પડે છે અને ખૂબ કામ કરવું પડે છે. બહારનું બધું કામ ગિરીશે સંભાળ્યું જ્યારે મીનાક્ષી ઉપર ઘરકામનો બધો બોજો મુકાયો હતો. આ વરવહુની જોડી બહુ નજરે ચડતી નહોતી. તેઓ પશ્ચાદ ભૂમાં રહીને સખત મહેનત કરતા રહ્યા જેથી આખો પ્રસંગ સરળતાથી પાર પડે. પણ નીલાબા અને સુરભીની નજરે આ ન ચડ્યું. તેમની નજર તો અનિતા પર જઈને જ અટકી ગઈ હતી. એ જ જીવનનો ઘટનાક્રમ છે. શું થશે એ વાતને માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

ડોલર વહુ નવલકથા એ આપ સૌને એટલા માટે હું કહી રહ્યો છું, એટલે કે આજે એ આર રેડિયો પાલનપુર પરથી પ્રસારિત કરી રહ્યો છું. કારણ કે આજે પણ વિદેશ જવાની હોડમાં જે સંબંધોની વાતો હોય છે એ માણવા જેવી તમારે ને મારે એટલા માટે છે કે લાગણીઓ એમાં ગવાતી હોય છે. તો તમને આ નવલકથા કેવી લાગે છે એના પ્રતિભાવ અમને મોકલી આપો 9512-99-66-88 પર, રેડિયો પાલનપુરના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક, યુટ્યુબ, ગમે તે માધ્યમથી. આ સિવાય તમે અમને સંપર્ક કરી શકો છો રેડિયો ગાર્ડન પર અમારી સાથે.

જોડાયેલા રહી શકો છો અને અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઈડ ફોન અને આઈફોન બંને પર ઉપલબ્ધ છે. આ સિવાય પણ તમારા પ્રતિભાવ અને અમારા કાર્યક્રમો વિશેના અભિપ્રાય અમને મોકલી આપો. ફરી મળીશું આવતા એપિસોડમાં વધુ અંશો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપના સામુદાયિક રેડિયો સ્ટેશનને.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95

99688 પર WhatsApp કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે પીએમ સૂર્ય.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.

0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

પાપાનો છેલ્લો કાગળ ખોલતા પહેલા રતિલાલના હાથ થંભી ગયા. વાઢણાની વેળામાં બાપાએ વૈકુંઠ વાહલું કર્યું હતું. રતિલાલને તો મોડી ખબર મળેલી, ક્રિયાપાણી પતી ગયા કેળે. આમેય છેલ્લા દાયકામાં બાપ બેટા વચ્ચે અબોલાશ થઈ ગયેલા. એ પહેલાંય મન દુઃખ અને એકબીજાના અહમ કે કથલા વેણ એમને મળતા રોકતા હતા. સવારનો સૂરજ બગીચાની લોન ઉપર પથરાઈ ગયો. જંગલી મેંદીની વાડ ફૂલી ફાલી છે અને એના ઉપર ચઢેલા અજાણ્યા ફૂલવેલા હવે ઋતુ ઉલવા સાથે સુકાઈ જવા માંડ્યા હતા. સામેના મકાનોની ભીત ઉપર બાજી ગયેલી સોમાસુ લીલ પણ હવે તો કાળી પોપળીઓ બનીને ખરવા માંડી હતી. પત્ની રેવતીએ બે દિવસથી દિવાળીની સાફસૂફી સારું ઘર માથે લીધું છે, તેથી રતિલાલ તો ઘરબારા જેવા જ થઈ ગયા છે. બનેવીએ મોકલેલો બાપાનો છેલ્લો કાગળ ફોડતા પહેલા પાછું રતિલાલનું મન ભરાઈ આવ્યું છે. પોતાના રૂમમાં છાનામાં જઈને આંખોમાં ભરાયેલા આજ સુધીના બધા આંસુ વહાવી દેવા એ જાણે આઘા પાસા થઈ રહ્યા. નાનકડા બંગલાના કમ્પાઉન્ડમાં એક તરફ ઉસરેલા પારિજાત નીચે ખુરશીમાં કાગળ લઈને એ બેઠા છે. પોતાના પાર વિનાના કામ અને ઘણી બધી સમસ્યાઓને યાદ કરીને રતિલાલ અડગ થયા. જૂના અને પીળા પડી ગયેલા લીટીવાળા કાગળોમાં બાપાએ લાંબો પત્ર લખ્યો હતો. 80ની વયે ધ્રુજતે હાથે અને ઝાંખી આંખે એમણે એવું તે શું લખવાનું હશે, મને તે આટલું કષ્ટ કર્યું હશે, એમ વિચારતા રતિલાલે કાગળ ખોલી ઘોડા ઉપર સામાન માંડતા હોય એમ મનને સાબદું કરી વાંચવા માંડ્યું. સ્વસ્તી શ્રી ગામ રાજપુરા મધ્ય વસનાર ભાઈ શ્રી રતિલાલજી, અખંડ સૌભાગ્યવતી રેવતી વહુ અને મોટા થઈ ગયેલા બાળકોને એતાન શ્રી ગામ કોળિયાકથી ચાહી કરીને યાદ કરનાર તમારા બાપા લવજી કોદરના છેલ્લા વેલા રામ રામ વાંચજોજી. અહીં બધા રાજી ખુશીમાં છે ત્યાં તમે સૌ મનમોજમાં હશો એવી ગોકુળનાથજીને પ્રાર્થના. દ્વારકાનો નાથ તમને સૌને લાંબી ઉંમર આલે અને તમારી કમાણીમાં બરકત નેરજે એવા મારા આશીર્વાદ લેજો. કાગળ પેનના ઠેકાણા નથી, આંખોમાં ઝાખપ હોવા સાથે લખતા લખતા પોણી વળે છે. ચશ્મા કાઢી કાઢીને લૂસવાના અને લખવાનું તે વિપત ઓછી નથી.

અધૂરામાં પૂરું ધરુસતો હાથ, પણ હવે જીવતરમાં ચ્યાં જાજુ લખવા રહેવાનું છે? ગમે તે એકદમની હવાર પડશે ને હું નહીં હોઉં એ દાડાના ઉજ્જ્યા આથમના જેટલી નક્કી વાત છે. તમને ઘણા વર્ષો સુધી માનપાનથી કાગળ લખ્યા અને બોલાયા, આજે તું કહીને લખવાનું છેલ્લવારકું મન છે. અક્ષરો અને શબ્દો ગોઠવાતા કહટાવાનું થાય છે, લખવા બોલવાનું બધું સેળભેળ થાય છે, તો નભાવી લેજે. તું જાણે છે એમ હું સ્ટેટ વખતમાં 4 અંગ્રેજી ભણેલો ને માસ્તરની નોકરી મળવાની હતી. ત્યાં મોટાભાઈ મરતા મારે મારા ઘરડા બાપને હળ લાકડામાં મદદ કરવા ખાતર બધું મેલી દેવું પડેલું. જો એમ ના થયું હોત તો તમારું ઘડતર ને સૌનો ઉછેર જુદા હોત. તને મારા વાસ્તે જે ફરિયાદો રહી છે એ ના હોત. પણ જિંદગીનો નકશો આપણા હાથમાં નથી હોતો ભાઈ. કાળના ગર્ભમાં આપણી જીવનવાટ ઉપરવાળા કોઈકે દોરેલી તૈયાર હોય છે. હું માસ્તર થયો હોત તો નોકરી છૂટવાની ઉંમરમાં તો કેળવણી ખાતાનો કોક અમલદાર થયો હોત. પણ કરમમાં લખેલા ડોળિયા તે જીયા ક્યાંથી ખાવાના? પણ રતિભાઈ સાચું કહું તો મને આ બધી વાતોના હૈયા બળેવડા નથી થયા. કામ કરતો ગયો, કામ લેતો ગયો અને જે મેળવ્યું તે વેચી ખાધું. તને એવું કેમ લાગતું રહ્યું કે હું તને ફળાવો આંબો ગણીને વેડતો રહ્યો છું? મારા મનનો આ કોયડો આ જન્મારે તો ઉકલવાનો નથી. મેં તને મહિનાની આખરમાં કાગળો લખ્યા. પૈસા માગવામાં હું કદી તારા બાળગોપાલની અને વ્યવહારની વાતને ધ્યાનમાં લેવાનું ચૂકી ગયો હોઈશ. પણ મારે અહીં બચરવાર ઘર ચલાવવાનું હતું અને ન્યાતમાં બંધાયેલી ચાપ હાસવવા સમાજની ફકર ચિંતા કરવાના હતા. મારા હાથ પગ બંધાયેલા હતા. ઘરનો દીકરો શહેરમાં કમાતો હોય ત્યારે હાથ હુસીના પૈસાએ લોક નથી હાલતો, એટલે તારી ખેત જાણ્યા કેડે હું પૈસા માગતા રહેલો. લોક હુસીના લીધેલા તે માગવા આવે અને બીજા તારી આવક જાણીને ઉચીને હારું વસન નાખતા આવે. ત્યાં હું ચા જવાનો હતો? આકાશી ખેતી અને ટૂંકી જમીન, રસ્તા માથે ઘર અને મોટો વસ્તાર. હું રાત દન રઘવાયો રહ્યો છું ને એમાંથી ચીડિયો સ્વભાવ. તને ઘણી વાર આંકરા વેણ કહીને પસ્તાયો છું, પણ તને એની ક્યાંથી ખબર? તારી બાનો મંદવાળ અને ભાઈ બહેનોના ખર્ચા. તારી સાથે કદી જીવ ઠારીને વાત થઈ હોત તો આટલો બળાપો જીવતરના આ છેડે ના રહ્યો હોત. પણ નકશામાં વિધાત્રીએ જે દોર્યું એ ના દોર્યું થોડું થાય છે? બધાએ મને આકરો ગણ્યો ત્યાં સુધી તો ઠીક મારા ભાઈ, પણ હું કઈ લાગણી વિનાનો બોથડ કે જડથો તો નહોતો જ. તોય આજે જે મારી પાસે રહીને મને ખાવા પીવાનું આપવામાં ઉપકાર સમજે છે એ તારા ભાઈઓ ભોજાઈઓ મને ક્યારેક કઠોર ને ક્યારેક કપાતર ગણે છે. એમનું આલેલું તુચકારથી હડસેલી આલેલું ન ભાવતું ખાવાનું ગળે ઉતારી ગયો છું. પણ બધા મને કઠોર કહે એ નથી બેઠાતું હવે. મારું દૂજતું રૂદ્યું તને જેમ કરીને દાખવું. મારી આપદાઓનો કોઈ આરોવારો નથી. હવે તો દૂર

તો તક લેવા બાપા તૈયાર હતા. રતિલાલને વતનમાં ઘણી વાર અડવું લાગતું. તે દિવસે એમને એકલવાયું પણ લાગેલું. ઘર આંગણે ચણતા કબૂતરોમાં એક ધોળું કબૂતર આવી ચડેલું. રતિલાલ એને જોઈ રહેલા, ક્યાંથી આવ્યું હશે? ને પેલા ઘર ગામના કબૂતરો, એ પાસે આવે છે કે અળગા? આઘા પાસા કેમ થઈ જાય છે? એ બિચારું બધાની સાથે ઉડતું ને પાછું આવતું, બધાની સાથે ને સાથે હતું તોય જાણે કે અજાણ્યું એકલું કેમ લાગતું હતું. મોટા ભાઈના આંગણામાં ઘરડો બળદ નિવૃત્તિ ભોગવતો હતો. બીજા ઢોર ખેતરોમાં ચરવા જતા. આંગણામાં એ એકલો બાંગડતો ને પાછો શાંત થઈને બેસી રહેતો, થોડું વાગોળતો અને અટકી જતો. બાપા સામા ઘરની ખાલી પડસાળે ખાટલે સુનમુન બેસી રહ્યા હતા ને રતિલાલ બસ પકડવા નીકળી ગયેલા. બાપા જરાક સળવળી ઉઠવા જેવું કરીને પાછા બેસી રહેલા. એમના ચહેરાની ઉદાસી, ના ના માત્ર ઉદાસી જ નહીં, પીડા, વેદના ભરી એકાકીતા રતિલાલને આખે રસ્તે દેખાયા કરેલી. આજે પત્ર વાંચતા પુનઃ એ બધા દ્રશ્યો એમને ઘેરી ઉભા. એમણે પત્ર આગળ વાંચવા માંડ્યો. જોકે હવે છેલ્લે ખુલાસા કરવાનો કશો અર્થ નથી, પણ જીવને લાલચ છૂટતી નથી. તું તો મારાથી વધારે ભણેલો છે ને શહેરમાં મોટો માણસ ગણાય છે. તને બે ત્રણ વાતો કહીને હળવા ફૂલ થઈ જવું છે. જાણું છું કે જૂની વાતો ઉખેડવા હળવા થવાને બદલે ભાર વધી જવાનો છે, પણ હવે આજે પેટ છૂટી વાતો લખવા બેઠો છું તો ભલે ને. તું હોશિયાર હતો એટલે તું ઘણું ભણીને મોટો માણસ થાય એવી મારી મંશા હતી, પણ મારી ત્રેવડ નહોતી. સમાજનો સંપાયેલો, દેવામાં ડૂબેલો, મેં તને જડજડ પીટીસીનું ભણીને માસ્તર થઈ જવાનું કહેલું. એમાંય તારી બુદ્ધિનો ઘર કુટુંબ માટે ઉપયોગ કરવાની મારી ગણતરી હતી. જ્ઞાતમાં ડાંડિયા અને હાંડિયા બેઉને તું પહોંચી વળે એમ હતો. ગામમાંય લડવાડિયા હોય ત્યારે મોટો તો ભોળ્યો, એનું કામ નહીં. મને હતું કે તું જો આટલામાં માસ્તર થઈ જાય તો આ પેઢીઓથી હેન્ડી આવતી આગેવાની અને ભાંજગઢમાં પહેલી પંગત ફસવાઈ રહે. બાકી ધાર્યું ધણીનું થાય તે થઈને જ રહ્યું. તારા મનમાં મારા કાજે થઈને એક ડંખ રહી ગયાનું તું થઈને કહેતો હતો. તું પહેલી વાર નોકરીએ નીકળ્યો ત્યારે તને ઠેઠો ઠેઠ મૂકવા આવવાનું મન હતું. ઘરમાં પૈસા નહોતા તોય ઉશીના લાવત, પણ પછી થયું કે તું તો સાબદો છે, એકલો એકલો શેરોમાં ફરનારો ભણનારો, જાતે બધું ઉસકીને જઈશ ને એમ પહોંચી વળેશ. તને એકલો કાઢ્યો એ ભળભાખડું હું હજી ભૂલ્યો નથી, પણ તું કશેથી પાછો નહીં પડે એની ધરપત બેઠેલી. આજે આ મોટા નાનાની ચિંતા છે એટલી તારી ફકર નથી થતી. માળામાંથી જે ચકલું વહેલું ઉડી જાય એ વહેલું ગોઠવાઈ જાય છે. તું નહીં માને પણ હું તારી જેમ આખો જન્મારો, મને એકલો કશા આધાર વનાનો નોંધારો લાગ્યો છું. મને ટાઈમે જે જોઈએ એ કદી નથી મળ્યું. વાલાઓએ વખની વેણા આણી હતી ને દખના દાડાઓમાં બધા પોતપોતાના હકમાં ડૂબેલા હતા. મારી આંખોમાં તારી જેમ મહુડા જેવા અહવા આવ્યા છે ને મહી માતાના સોગન મારાય ઘોઘળે ડૂમો ને સાતીમાં ડસુરો બાજ્યો છે. ખપરવા દાડોમાં અને પ્રસંગ ટાણે હાથ ટૂંકા પડ્યા અને તમને ભાઈ બહેનોને દુભાઈલે મોઢે ઉભેલા જોયા એટલી બધી વાર હું મૂંઝાયો છું, પણ મરદથી પોચકા ના મુકાય રતિભાઈ. હું બધું હઠાવવા આકરો થઈને ઘુરકવા માંડતો. ગુસ્સાના જોરમાં બધા કામ થઈ રહેતા. સૌથી વધારે દુશ્મન તો તારી મરનારી બાનો થયો છું. એણે તો કામ કુટવામાં આડે હક ભાડ્યું જ નથી. એમાંય રાજરોગનો રંજાડ ઓછું હોય એમ મારા ડાકાને ઘુરક્યા. કદી પ્રેમથી એને પવાલું પાણી પાયાનું પૂર્ણ નથી પામ્યો. મારી આજે જે વલે થઈ

એમાં એના નેહાકાર નહીં હોય તો એની કકળતી આંતરડીનો પંછાયો હશે એમ હું માનું છું. પણ હાસું એ છે કે મેં મારા હક માટે કાંઈ નથી કરાવ્યું, બધું સંસાર નભાવા ખાતર. ફઈ તને શાંત પાડતા કહે છે કે પાકતાઈ લેંબોળી મેઠી ના થઈ, તે જાણું છું. પણ ક્યાંથી થાય? લેંબોળીને વરસાદના ઝાપટા ટાઢવે, ભીના વાયરા ટાઢા લેપ કરે, એમ હવામાન હારું બંધાય ત્યારે કડવી લેંબોળી જરાક મેઠાશ પકડે. આજે થાય છે કે તમને સૌને ભેગા કરીને વાતો કરું, હસીએ ને ઘડી ભાર ઉતારીએ. પણ આ તારી ભોજાઈઓના બોલ તો તને ખબર છે, જાણે બાપને ત્યાંથી બાંધી લાવ્યું હોય એમ કડવા વેણ બોલે છે. બે ટકના રોટલાને નાવા ધોવાની સોય કરતા ઝટકા વાગે. 5-15 લાખની મિલકતના ધણીની આવી વનોગત દુશ્મનની ના થઈજો ભાઈ. રતિલાલ પાછા અટક્યા. વેળા ગરમાવે ચઢી ગઈ છે. રેવતીએ ઘરનો ઘણો સામાન બગીચામાં કમ્પાઉન્ડમાં આડેધડ મૂકી દીધો છે. કામવાળી અને બીજા બે નોકરો ઘર સફાઈ અને સામાન ઝાપટવામાં પડેલા છે. આ ફેરા બધો જૂનો સામાન કાઢી નાખવો, ભંગારમાં આપી દેવો અને રહી જાય તો બધો પાળી દેવો છે, રેવતી કહે છે. બધું ચોખ્ખું ને માફકસર જોઈએ. આ જૂના પેટી પટારા ને બડા બુટોય ના જોઈએ. હવે જૂનાને શું સાંતીએ મારવાનું છે? ગયેલાનો મોહ રાખવો એ જ ખોટું છે. સંઘેરો સાપ કામમાં આવતો એ જમાનો ગયો. લીધું દીધું ને ભૂલી ગયા, વાત પૂરી. રતિલાલને શણવાર પોતાનું ઘર વેરવિખેર થઈ ગયેલું લાગતા કશીક મૂંઝવણ થઈ આવી. આજ સુધી પોતાના બધા આયોજનો પાર પડ્યા છે, એમની ગોઠવણને કોઈ આઘીપાછી કરી શકતું નહીં. ને આજે આ રેવતી, કે પછી રહી રહીને અંદરથી ઊભા થઈ જતા બાપા લવજી કોદર, બધા બે દસકેથી એમને ડોહાજ કહીને બોલાવતા. રતિલાલને આજે એ શબ્દ કહેઠો, અરે રે દાદા પણ નહીં. ગળામાં જરા ખખરી બાજી. ખુરશી પર તડકો આવતા પાછા પારિજાતની સાયામાં સેર્યા. કેટલાક ફૂલ હજી કરમાયા નહોતા. લવાણિયા ડુંગરાની નેળમાં પારિજાતનું વન હતું. બાપા અને મોટાભાઈ દિવાળી પછી એની ડાળીઓ સોટીઓ કાપીને ભારા બાંધી લાવતા. ગાલ્લાની સાદડી અને ઉરેડા એમાંથી વણાતા. લોક એને શાળિયા કહેતા. રતિલાલ પણ આ શાળિયા એ જ પારિજાત છે એવું ઘણા વર્ષો પછી જાણતા થયેલા. એમને થયું પારિજાત જેવા દેવતરુને પણ નહીં જાણનારી જાડી પ્રજા વચ્ચે બાપાનો આખો જન્મારો જ પૂરો થઈ ગયો. અફસોસ. કમ્પાઉન્ડ વોલ પર એક કાગડો આવી બેઠો. શ્રાદ્ધ પક્ષ પણ પૂરો થઈ ગયો છે, ત્યાં ગિરનારી કાગડો. રતિલાલ ટીકીને જોઈ રહ્યા, જાણે કે બાપાનું બાકી તર્પણ માગવા ના આવ્યો હોય. એમ જોતો તાકતો બેઠો છે ને જતોય નથી મારો વાલો. રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો. મને બરોબર સાંભળે છે, અને કોલેજ વખતે પૂરતા પૈસા નતા અપાતા. ચ્યાંયથી ના મળે ત્યારે માણેક કાકા પાસે જતો ને એ આલતા. સગા પાસે તો મેં ખાસ કરીને વ્યવહાર પૂરતા માંગેલા ને દૂધની ભેંસો વેચીને એવા દેવા ભરેલા. તું માંદો થઈને પૈસા લેવા આવેલો અને હું હાસેટ છૂટી પડેલો. તું ભાંગલા પગે પાછો વળી ગયેલો. એ ઘડીએ બહુ લાચારી હતી. મુદ્દાની વાત એટલી કે તે છાપમાં વેચીને ભણવાના પૈસા જોઈડા તો મેં વાંસ પુવાડનો વેપાર કર્યો. તને બપોરની ચા મિત્રો પાસેથી મળતી ને મારે તો એ નહીં. વાંસ પુવાડની ટક ભરવા જતો તો ત્યાં ફાંકો ભૂસું ખાઈને 2-3 કાઢવા પડતા. પેટમાં ચૂકનું દર્દ મને ભજવતું. ઘર આખામાં પેટ દાબીને ગબડતો ને લહણ ડુંગળી શેકી ખાઈને વાયુ ચક્રી મટાડતો. ઝેર ખાવાય પૈસા ક્યાં મળતો? પછી ખાવાની તમાકુથી એ દર્દ કાબુમાં આવેલું, પણ તમાકુ એ કાયાને ઓગાળી મેલી.
છેવટે એ છોડી તો આજે ડીલમાં હાંધે હાંધે વાસ

છે ભાઈ, પણ હવે તો બોધ ગઈ ને થોડી રહી વાળી વાત છે. આપણે ક્યાં રાજાને રાવ કરવા જવાના હતા? હે ને, રાજાએ જોઈ લીધા છે. મેં તો પણ એક વાત લખતા લખતા આજે આંખો મહી માતાનું રૂપ ધારી લેશે તે વાત થાય છે કે રહેવા દઉં નહીં કેવી તારી સમજણમાં એ આઈ જશે. આપણી તો નાતરિયા નાત. હું 40ની જોવનાઈમાં ગર્ભંગ થયો ત્યારે 2-3 રંડાપો ગાળતી ને છૂટાછેડ વાળી બાઈઓના માગા આવેલા. હું ન પૂરો ઘરમાં કે ન પૂરો ઘર બારો, જાણે અડધી વાટે હતો અને તારી બા એકલો કરી ગઈ. હાથે બળવાનું અને ફજેતી જેવી ખેતી સંભાળતા સંભાળતા ગોબરા સમાજને પહોંચી વળવાનું. ઘણાએ વળમાગી સલાહ આલેલી, લવજી ભાઈ નાતરું તો કરવું પડે, ઘર ચમનું ન ભે. પણ તારા ભેબુનોના તમારા હવના નભાયા મૂઢા ભાળીને મેં જોવનાઈને કબજે કરેલી. હવ હારાવાના થયા એમાં મારે ઓછું વેઠવાનું નથી આવ્યું. તે વેઠું વેવામાં કસર નહીં રાખી તોય મારું શું થયું? મને શું મળ્યું એમ પૂછ્યું તો તને નહીં ગમે ને મારે કઈ જોઈતું નથી. પણ જશને માથે જૂતિયા વાળી કેત હાચી ઠરી. અરે જશની માને કૂતરા પૈણી ગયા, પણ લાખોના ધણીની 2 ટકના રોટલા માટેની થાળી ઉલા ઘેરને પેલા ઘેર ઠેલાયા કરે છીસરા પેટની. જો કે ખાનદાન વેલાની ગણીને ઓરેલી 2 વહુઓ માણસાઈમાંથી ગઈ. દોષ કોનો? જેવા આપણા નસીબ. મેઠા વેલાના તુમડામાંય કડવાશ પેઠી ભલા ભગવાન. ઘરડો માણસ શું તે સીડાતોય રહું, ખોટું થતું કે બગડતું ના દેખાય એનોય ટકટકારોય. તમે ના પાડેલી તોય છૂટતો નથી. દહેકથી તું વેગળો થયો તોય તેણે ભયનું મેં તો હરખું ભલું ચાયું છે. ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા. જૂનું ઘર પાડી ઉતારીને નવી વસાહતમાં લાવ્યાની વાત તને નથી ગમી એ હું જાણું છું. મને મારું કરેલું નવા જેવું ઘર પાડતા મનમાં કળશી વલોપાત થયેલો. પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીના પોણી ભારે વરહે ગોમમાં પેસે કાયમ ભો ને ભો રે. નવી વસાહતની મોખાની જગ્યા પછી ચા મળવાની હતી. એમાંય કડાણાનો ડેમ બંધાયા પછી મારું મન નહોતું માનતું. મોરબીનો ડેમ તૂટ્યો ને શેર જેવું શેર તણાયું, તાણે આ તો મગતરા જેવડું ગામ. એને તણાતા વાર થાય કઈ ને મેં ગાંઠ વાળેલી. આજે ટેકરીમાંથી નેર પાસે 4 રસ્તાની બગલમાં બધાને વસેલા જોઈને પેલી કશી ચિંતા નથી રહી. જૂના ઘર આંગણામાં તારી ધોરી ન જેવા તે પોણી પાઈને ઉસરેલા લેમડા કાપતા કપાવતાય મારું કાળજું કાપેલું. પણ પૈસાના વખા ત્યાં શું કર્યા વના ચાલે. ભાઈઓ તને તારો બધો ભાગ ગણીને આલે એવી જોગવાઈ મેં તો કરી છે. અત્યારે એમનામાં કશો કળજગ નહીં પેઠો. કાલની વાત જાણે દ્વારકાનો નાથ. છેલ્લી વાત, મારી પાટી ચોખ્ખી રાખીને જીવવો છું. કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગઢમાં ન્યાયને પક્ષે રહ્યો છું. જ્ઞાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે ને સમાજમાં વ્યવહારો હસવીને આબરૂ કમાયો છું. વાટે જતા નહીં બોલાઈને ખવડાયું છે. બાપ દાદાના જમીન ઘર હસવીને એમાં શક્તિ ઉમેરણ કરી શક્યો છું. ઉજળો વસ્તાર છે, વધારે શું જોઈએ. ઘટફણમાં જે વેઠું છું એ મારા કરમ હશે. આ મોટો નાનો તો આ સમાજમાં સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે મનગમતું લગ્ન કર્યું તેમાં સંમતિ આલી. જેવું ઘડતર એવું વરતવું પડે. તું હામે સડીને કન્યા જોવા કોલેજમાંથી સીધે સીધો ગયેલો ને એ વાતે હું નામક્કર ગયેલો તને યાદ હશે. પણ ના પાડી નહીં મેં તારી મરજી વિના તને નહોતો પવિણાયો. રેવતી તને ગમેલી, સાચું કહું તો મને એ સમજી હકેલી. એની પાસે મને ફાવતું. એ જેટલું ઘેર રહે એટલા ધન એને કોઈ વાતે કહેવું નથી પડ્યું. પણ મને શેર ન જ સતું.
ને આપણ બેને ઉભા રે ના બને.

ત્યાં રેવતી હોય, લાખ રૂપિયાની હોય તો મારે તો આ લગડા તળેની લખમજીઓને જ વેઠવાની ને. તારો ઉજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી લેનારો છે એટલે વધારે તો શી ચિંતા. પણ નાથ સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને બહાર વરાવે એ ટીકાનો વિષય તો રહેવાનો જ. મને વહમું લાગે, પણ જમાનો બદલાયો ને શહેરમાં ઉસરેલા પાછરેલા ને અહીં વનવગડાની જાડી પ્રજામાં અઘરું પડે. સમજું છું, લોક તો બેવ બાજુની કરવત છે, તો ઘણા વાયરો જોઈને ઉપડનારા છે. આ લોકો પછાત વિચારના છે, એમાં મીનમેખ નથી. જડતા જાજી, જાડું ખાય, જાડું પહેરે ને જાડું બોલે વર્તે. તારે હરખ જોઈતું હોય તો હવે આપ આ લમણો ના વાળેશ. આ મલકને ભૂલવામાં જ તારી ભલાઈ છે. અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખે જ છે. મને જે એક વાતે દખ રહી ગયું તે એટલું કે જો તારા જીવતરનો એકાદો અવસર આ બાપદાદાના ગામમાં ઘર આંગણે ઉજવાયો હોત ને જ્ઞાતને એઠો હાથ કરાવ્યો હોત તો તને અહીં મોટા ઉજળા થવાની તક મળી હોત. ભલે તે એવું ના ધાર્યું હોય, મારે તો હવે નાથ સમાજમાં કશા ધખારા નથી રહ્યા. ને ટીકા કરનારાએ જાણે છે કે રતિલાલે જે કહ્યું છે એ કાંઈ ખોટું નથી. જ્ઞાત સમાજને ટકવું છે એટલે એ તો એને કાટલે બધાને જોખે. આપણે તો આવનારી કાલને ભાળવી. જે થયું તે ગયું. લાંબી વાતના ગાલ્લા થાય, ઓછું લખ્યું ને જાજુ કરીને માનશો. ને રતિભાઈ, વખતે આ નાના મોટાની ખબર તો રાખજો, દૂરથી થાય એ ટેકો કરજો. મારો રામ તમને ઘણું હાલ છે. જીવતે જીવ ના મળીએ તો મારા ખોળિયાને ખભો હાલવા આવજે. હું મસાણની આગ સુધી તારી વાટ જોતો હોઈશ. એ જ લિખિતંગ લવજી કોદરના રામ રામ. સહી દસ્તક પોતે. રતિલાલ માંડ માંડ ટકી રહ્યા. આ ક્યાં લવજી કોદર હતા. જાતને સો સો ફટકા મારવાનું મન થયું. આંખો સૂકા ખક કુવા બની રહી. રતિલાલ તો જાણ્યું નહીં ને કમ્પાઉન્ડમાં વેરાયેલું ઘર પાછું સંકેલાઈ ગયું હતું. કમ્પાઉન્ડને ખૂણે રદ્દી કાગળ કાપડ ઢૂસા સળગતા હતા ને સાંજ ઘેરાતી હતી. રતિલાલ આગ તરફ વળ્યા. જાણે એમને કોઈ દોરતું ન હોય, બધું બળતું હતું. એ નીચે નમ્યા. કોઈએ પકડાવી હોય એમ એમણે સળગતી દંડી પકડી. મનોમન એ તાપણાની ગોળ ગોળ ફરતા હતા. શું શણવાર થયું કે ના, એ આગમાં લવજી કોદર નહીં પણ રતિલાલ લવજીની કાયાને ખડકવામાં આવી છે. દંડીનો દેવતા ઢગલામાં ચાપતા એમનાથી બોલાઈ ગયું, નાજે પ્રાણીયા આગ આવે. બધું બળીને ખાક થઈ ગયું ત્યાં સુધી એ બેસી રહ્યા. પછી ઉઠીને બારણા તરફ ગયા. બારણું જાણે જોજનું છેટવું હોય એમ એ હાફી ગયા. શેક પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે લાઈટ ગઈ છે. એ અટક્યા. આખો કાગળ પાછો મનમાં વંચાવા લાગ્યો. એ ટીપે ટીપે ઓગળતા હોય એવું અનુભવી રહ્યા. પાછી બધે નજર કરી તો કશું જ નહોતું. બધી બાજુથી ઉતરી આવેલો અંધકાર વધુ ને વધુ ઘટ્ટ થતો જતો હતો.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે।
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલ ના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય।
2: હા હા।

આજે હું તમને ગુજરાતમાં આવેલ એવી જગ્યા પર લઈ જવાની છું જ્યાં માનતા પૂરી કરવા માટે લોકો રાત્રે અંધારામાં મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરીને પણ પહાડ ચડતા હોય છે. હા, હું વાત કરી રહી છું ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં અંબાજી જવાના રસ્તે જલોત્રા ગામ નજીક આવેલ ગુરુના ભોખરાની. આ પવિત્ર જગ્યાએ ગુરુ ધુંધલીનાથની 32 મણ વજનની મૂર્તિ છે, જે 1942 મોતીરામ ગુરુએ બનાવરાવી હતી. કહેવાય છે વર્ષો પહેલા આ મૂર્તિને નજીકના 5 ગામોના લોકોએ મળી 7 કલાકમાં ગુરુના ભોખરા ઉપર આવેલ ગુરુની ગુફામાં પહોંચાડી હતી અને આ કામ સ્વયં ગુરુ ધુંધળીનાથે ગુરુ મોતીરામનું રૂપ ધારણ કરીને સંપન્ન કર્યું હોવાનું પણ મનાય છે. આ સંદર્ભે એવી લોકવાયકા છે કે વર્ષો પહેલા ગુરુ ધુંધળીનાથે આ ભોખરા ઉપર રહીને અઘોર તપ કરી સિદ્ધિ હાંસલ કરી હતી. ગુરુના ભોખરાની આસપાસના ગામોના લોકો દર્શન કરવા તેમજ માનતા પૂરી કરવા આ કપરું ચઢાણ પણ ચડતા હોય છે. પરંતુ ત્યાં પહોંચવું કેવી રીતે ને કેમ વધારે રાત્રે જ લોકો અહીં ચડે છે એ જાણવા માટે જોડાયેલ રહો મારી સફરમાં. અને આ જગ્યાનો ફૂલ વ્લોગ મળશે તમને મારી યુટ્યુબ ચેનલ પર. મળીએ ફરીથી ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર, ક્યોંકિ સફર અભી બાકી હૈ મેરે દોસ્ત. હવે લોકોને પૂછ્યા બાદ જાણવા મળ્યું કે જેઠ મહિનાના 4 સોમવારે અહીં દૂર દૂરથી લોકો બાધા માનતા પૂરી કરવા માટે તેમજ પહેલા પુત્ર પ્રસંગે લોટનો પ્રસાદ ચડાવવા માટે આવતા હોય છે. જેઠ મહિનાની અત્યંત ગરમીને સહન ના કરવી પડે તે માટે ભક્તો રાત્રિથી ચડવાનું શરૂ કરી દે છે. મોટા પથ્થરો ખાડા ટેકરા વાળું આ ચડાણ બિલકુલ સહેલું નથી, પરંતુ ગુરુનો સાચ અને મહિમા એટલો છે કે ભલભલા લોકો ગુરુનું નામ લઈને પહાડ ચડી જાય છે. વચ્ચે વચ્ચે તમને સાંકળ બાંધેલ લોખંડની સીડીઓ પણ જોવા મળશે. વર્ષો પહેલા તો પાણીની સુવિધા પણ નથી, પરંતુ હવે નજીકના ગામો દ્વારા ઉપર 2-3 જગ્યા પર પીવાના પાણીની સુવિધા, સુવાની સુવિધા તેમજ ચાની સુવિધા પણ મળી રહે છે. ગુરુના બોખરા ઉપર જવાના 2 રસ્તા છે, એક તરફ કર્માવદની તળેટી તેમજ બીજી તરફ પાણિયારી ગામની તળેટી. રસ્તા પર આવતા તીર માર્ગદર્શક તો બનતા હોય છે, તો પણ જો તમે પ્રથમવાર જતા હોય તો ત્યાં જવાનો સમય રસ્તો બધું લોકલ કે ગાઈડને પૂછીને જોડે રાખીને જાણીને જ જવું. હવે આટલું કપરું ચડાણનો થાક ગુરુના દર્શન કરીને દૂર તો થઈ જ જાય છે, સાથે આટલી ઊંચાઈ પર બેસીને સૂર્યોદય જોઈને મન મંત્રમુગ્ધ પણ થઈ જાય છે. જય ગુરુદેવ. મળીએ આવતા સફરમાં. અને આ જગ્યાનો ફૂલ વ્લોગ મળશે તમને મારી યુટ્યુબ ચેનલ પર. મળીએ ફરીથી ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર, ક્યોંકિ સફર અભી બાકી હૈ મેરે દોસ્ત.

હમણાં ઉત્તરાખંડ કેદારનાથના દર્શન કરવા ઘણા ભક્તો પહોંચ્યા છે, પરંતુ હું તમને એમ કહું કે ગુજરાતમાં પણ એક પૌરાણિક કેદારનાથ ટેમ્પલ છે, જ્યાં તમે પહાડ ચડીને અને ટ્રેક કરીને જ પહોંચી શકો, તો તમે માનશો? તો ચાલો આજે તમને લઈ જાઓ ગુજરાતમાં આવેલ જેસોર હિલ્સ પર બિરાજમાન કેદારનાથ મહાદેવના દર્શન કરવા. ચોમાસામાં જ્યાં સ્વર્ગની અનુભૂતિ થાય, નદી તળાવ ઝરણા ઝાડ પાનનો સંગમ જ્યાં મળે, જ્યાં ધ્યાન મગ્ન ઘણા સાધુ સંતો જોવા મળે એવો આ માહોલ. એમ તો ગુજરાત રાજ્યમાં જેસોર હિલ્સ સૌથી વધુ ઊંચાઈ પર આવેલું બીજા નંબરનું સ્થળ છે. શ્રાવણ મહિનામાં તેમજ શિવરાત્રિમાં હજારોની સંખ્યામાં અહીં ભક્તો દર્શનાર્થે આવે છે. ચોમાસું તેમજ શિયાળું બેસ્ટ વેધર છે આ જગ્યાની મુલાકાત માટે. અમદાવાદથી આશરે 4 કલાક થાય જ્યાં પહોંચતા અમીરગઢ તાલુકામાં આવેલા કેદારનાથ મહાદેવના દર્શન કરવા તમે પાલનપુર ઇકબાલગઢ થઈને પહોંચી શકો છો. વધારે માહિતી માટે જોડાયેલા રહો મારી સફરમાં. મળીએ ફરીથી ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર, ક્યોંકિ સફર અભી બાકી હે મેરે દોસ્ત.

હવે આજે તમને જે જગ્યાની સફર પર લઈ જવાની છું એ સિરિયસલી બહુ જોરદાર છે. તમને આ સફરમાં જંગલ, ઝરણા, પહાડ, ગુફા અને ગુફામાં સિક્રેટ પાણીનો ધોધ અને બીજું ઘણું બધું જોવા મળશે. હું વાત કરી રહી છું કરબેશ્વર મહાદેવની ગુફાઓની, જે આવેલી છે અત્યંત રમણીય જગ્યા પર. બનાસકાંઠાના છાપરા ગામથી ટ્રેકિંગની શરૂઆત થાય. વરસાદની ઋતુમાં જ્યાં જમીનના પટ્ટા પર નદી જીવંત થાય, એને પાર કરી જંગલોથી થઈ નદીઓ તરી પહાડ પાર કરવાનો હોય અને પછી તમે પહોંચો આ ગુફાઓ સુધી. ગુજરાતમાં આવેલ આ બનાસકાંઠા જિલ્લાને વર્ષા ઋતુની કુદરતી બક્ષિશ છે. અહીંયા આવેલા સ્થળો એક્સપ્લોર કરવા લાયક છે, પરંતુ આ બધી જગ્યાઓએ લોકલ ગાઈડ કે એક્સપર્ટ વગર જવું હિતાવહ નથી. તેથી તમને ક્યારેય આ કરબેશ્વર મહાદેવની ગુફાઓ સુધી ટ્રેક કરવાનું મન થાય તો છાપરા ગામના લોકલ્સનો સંપર્ક કરી શકો છો. ચાલો આવી યુનિક એન્ડ સુંદર ટ્રેકિંગ પ્લેસની જાણકારી હું લાવતી રહીશ. તમે જોડાયેલા રહો મારી સફરમાં.

આજે હું તમને એક એવી જગ્યા પર લઈ જવાની છું જ્યાં પહોંચતાની સાથે જ એ જગ્યાની ખૂબસૂરતી તમારા સુધી પહોંચી જશે, જ્યાંનો રસ્તો તમને બે ઘડી રોકવા પર મજબૂર કરી દેશે. હું વાત કરી રહી છું પાણિયારી આશ્રમની. પાલનપુર થી લગભગ 18 કિલોમીટર દૂર જલોત્રા થી આગળ મુમનવાસ નજીક પડે પાણિયારી આશ્રમ. ત્યાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થતા ડુંગર ઉપર વૃક્ષોની લીલી ચાદર પથરાઈ જાય, પ્રકૃતિ સોળી કળાએ ખીલી ઉઠે, જ્યાં વરસાદના આગમન થી ઝરણા અને ધોધ ઉમટી પડે એવી આ અલૌકિક જગ્યા, જ્યાંથી નજીક ગુરુ ધુંધલેમલ મહારાજ નો ભોંકરો આવે, જ્યાંનું ચડાણ ઘણું કપરું પરંતુ માનતા માનેલ ઘણા ભક્તો આ મુશ્કેલ ચડાણ ને પણ પાર કરે છે. માનતા પૂરી કરી ભોજન માટે લોકો અહીં ભેગા થતા હોય છે. આ સુંદર રમણીય જગ્યામાં રહેવા તેમજ જમવાની પણ વ્યવસ્થા છે. વિચારી ન શકાય એટલી ખૂબસૂરતી આ જગ્યાને મળેલ છે. આ જગ્યા સાથે જોડાયેલ ઇતિહાસની પણ વાતો કરીશું આવતા વિડીયોમાં. જોડાયેલ રહો મારી સફરમાં. મળીએ ફરીથી ઓન્લી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર, ક્યોંકિ સફર અભી બાકી હે મેરે દોસ્ત.

એક એવો ઐતિહાસિક સ્થળ જે સ્થળ વિશે કહેવાય છે કે અહીંના પર્વત પરથી વર્ષો અગાઉ મોગલોના ત્રાસથી આ વિસ્તારની રાણીઓએ દેહ ત્યાગ કર્યો હતો અને તેથી જ આ જગ્યાનું નામ રાણી ટૂંક પડ્યા હોવાનું પણ મનાય છે. તો ચાલો તમને લઈ જાઓ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા તાલુકાના રાણોલ ગામ નજીક આવેલ સ્થળ રાણી ટૂંક. વરસાદી ઋતુમાં જ્યાં વનરાજી ખીલી ઉઠે, સીડીઓ ચડીને જ્યાં પહોંચી શકાય ત્યાં પર્વત પર આવેલ છે આમલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર. આટલી ઊંચાઈથી નજીકના ગામનો માહોલ જોઈએ એટલે મસ્ત જ લાગે. રાણી ટૂંક વરસાદ ઋતુમાં બનાસકાંઠાના અદ્ભુત સ્થળોમાં સ્થાન પામે છે, પરંતુ આ વરસાદી સ્થળોને સાચવવાની જિમ્મેદારી પણ આપણી જ હોવી જોઈએ. ચાલો ફરી મળીશ એક નવા સફર સાથે, જોડાયેલા રહો મારી સફરમાં. મળીએ ફરીથી ઓનલી ઓન રેડિયો પાલમપુર 90.4 FM પર, ક્યોંકિ સફર અભી બાકી હે મેરે દોસ્ત.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્ય ઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.